નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

एक वक्त नारद मुनि પોતાની વીણા વગાડતા વગાડતા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષ નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યો છે. જેવા એને નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા કે ભલે. હવે થોડી દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ તારા માટે કઈ પૂછતા હો પરમાત્માને? પેલા યુવાને તો જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં મગ્ન રહ્યો. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બુઢો સાધુ એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી. આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યા. પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ એના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો. અરે આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ. અરે હું તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક છે એ મુક્તિ પામી ગયો. એટલે ધીરજ તમારામાં હોય તો તમે ગમે તે ગમે ત્યારે ગમે તે પડે

0: गुरु आपकी जिसने गोविंद दियो बताए। गुरु ए तो परम आदरणीय अने वंदनीय होय छे। जूना जमानामां राजा महाराजाओ राजगुरुनी सलाह सूचन प्रमाणे राजकाज संभाळता। गुरुनी गादी पण अलग अने सन्मान जळवाय ते रीते राखवामां आवती। आम जो गुरु पोतानी गुरुता जाळवी राखे तो समाज सन्मानी ज अने शिष्यो पण उत्तम पैदा थाय। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભક્તિ સંગીત। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે, એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા અને યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાનને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ

0: આપતા નથી. એમએમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તમારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા, અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથ પરથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો અને બહાર આવીને સોક્રેટિસને કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ન આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું? તમે મારા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. યુવાન કે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જ્યારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડ મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે. તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે. કાંઈ પણ કાર્ય કરો તો એના માટે તમારો પુરુષાર્થ 100% હોવો જોઈએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: चिते प्रसन्ने भुवनम् प्रसन्नं चित्तं विष्णे भुवनं विष्णम् अतो भिलासु यदि ते सुखे स्यात् चित्प्रसादे प्रथम यत्स्वे। मन प्रसन्न होय तो सर्व जगत प्रसन्न देखाशे, मन खिन्न हशे तो आखू जगत खिन्न देखाशे। एटले सुखनी आकांक्षा जो होय तो कायम मन ने प्रसन्न राखवानु प्रयत्न करो जोईए। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

એક વખત અનાયાસે જ લક્ષ્મીજી અને શનિદેવ બંને ભેગા થઈ ગયા. હવે વાતો વાતોમાં વાત ત્યાં આવીને અટકી કે બંને માંથી કોણ મહાન. શનિદેવ કે હું મહાન, હું રાજાને રંક બનાવી દઉં ને રંક ને રાજા બનાવી દઉં. પણ લક્ષ્મીજી કે મારા વગર તમારો રાજા કરે શું, એટલે હું મહાન. હવે બંને માંથી કોઈ માને નહીં, એટલે બંને નક્કી કર્યું કે આપણે કોઈ પાસે જઈએ કે ચાલો બ્રહ્માજી પાસે. અને બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજીએ જોયું કે આમાં કઈ પડાય નહીં, એટલે બ્રહ્માજી કે તમે જાઓ વિષ્ણુ પાસે. એટલે વિષ્ણુ પાસે આવ્યા. હવે વિષ્ણુ ભગવાને જોયું કે આ તો હા કહું તો હાથ કપાય, ના કહું તો નાક કપાય, એટલે આમાં તો મારે કઈ બોલાય એવું જ નથી. એટલે એમણે કહ્યું એક કામ કરો, શિવ છે ને બહુ ઊંડા ગહન ધ્યાનમાં ઉતરી અને તમારા પ્રશ્નનો ઉકેલ આપશે, તમે શિવ પાસે જાઓ. એટલે એ લોકો બંને પાછા શિવ પાસે આવ્યા. શિવે જોયું કે આ તો કફોડી પરિસ્થિતિ છે, ધર્મ સંકટ છે, આમાં કશું બોલાય નહીં. એટલે એમણે કહ્યું કે તમે નારદજી પાસે જાઓ.

0: આખી દુનિયામાં બ્રહ્માંડ કરે છે. એટલે બંને આવ્યા નારદજી પાસે. નારદજી કે બોલો બોલો શું કામ છે? કે હવે નક્કી કરો કે અમારા બંને માંથી કોણ મહાન, હવે તમારે જ નક્કી કરવાનું છે. તો નારદજી એ તો કહ્યું કે હા બરાબર છે ચાલો. તો કે એક કામ કરો, તમે સામે પેલું વૃક્ષ છે ને ત્યાં તમે બંને જાઓ અને પછી ત્યાંથી ચાલીને તમે પાછા આવો. તો કે સારું. હવે જોયું નારદજી કે લક્ષ્મીજી તમે જયારે પાછા આવો છો ને ત્યારે બહુ સુંદર લાગો છો, અને શનિદેવ તમે જયારે જાઓ છો ને ત્યારે બહુ સુંદર લાગો છો. એટલે નારદજી એ ચતુરાઈ પૂર્વક આ વાતનો અહીંયા ઉકેલ લાવ્યો. આ લક્ષ્મી મારું આગમન સૌના ઘરોમાં થાય તેવી શુભેચ્છા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સર્વ કાર્યોનો જનક વિચાર છે. વિચાર શૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: જો મળી કોક કોક ને મારી નાખું, રોજ રોજ ત્યારે ખબર આવે. ખબર હું આ
1: એક વાર્તા, એક વાર છે ને ભગવાન બુદ્ધ એક ગામ માંથી જતા, તો કેટલાક લોકો એમને ઉભા રહ્યા અને મંડ્યા ગાળો દેવા. એટલી બધી ગાળો દીધી, એટલી બધી ગાળો દીધી, બુદ્ધ તો ઉભા રહીને ખાલી શાંતિ સાંભળ્યા કરી. પછી બુદ્ધ કે, ખૂબ ધન્યવાદ તમારો, તમે આવ્યા મારી પાસે, મને આટલી બધી વાતો કરી, પણ મને ક્ષમા કરજો, મારે બીજા ગામમાં જવાનું છે, એટલે મને થોડુંક મોડું થાય છે. વળતા પાછો છે ને હું આવીશ ને ત્યારે અવશ્ય આવીશ, ને તમારે જે કઈ બાકી રહી ગયેલી વાત છે ને એ તમે મને ત્યારે કરજો. તો પેલા લોકો તો આશ્ચર્ય પડી ગયા કે અમે તમને ગાળો દઈએ છીએ, ખબર છે શું કરીએ છીએ? બુદ્ધ કે, પણ તમે ગાળો દો છો, હું લઉં તો ને, તમારે તમારી ગાળોનો પ્રત્યુત્તર જોઈતો હોત તો તમે થોડાક મોડા છો, 10 વર્ષ પહેલા તમારા અમારી જરૂર હતી, પણ હવે હું કોઈનાથી સંચાલિત થતો નથી.

0: હું કોઈની ગાળો લેતો નથી, કોઈની પ્રશંસા લેતો નથી, તો પછી સામે ઉત્તર આપવાની ક્યાં જરૂર છે? અત્યારે નાની બાબતોમાં જ્યાં તકરારો થાય છે, માણસની હત્યા સુધી વાત પહોંચી જાય છે, એનું કારણ જ છે કે બધા એકબીજાના અપમાનો ગાળો બધું લે છે, બીજાથી સંચાલિત થાય છે. પણ જો તમે તમારા અપમાનો છે એનો સ્વીકાર કરો, એનું ગ્રહણ કરો, તો જ આવી પ્રતિક્રિયા આવે. એની બદલામાં તમે લ્યો જ નહીં અને તટસ્થ રહ્યો તો
1: કઈ ન
0: થાય. હા, તો કઈ ન થાય. એટલે માણસ જો પોતાના કેન્દ્રમાં સ્વમાં આવી જાય તો પછી એને કોઈની પ્રશંસા કે કોઈના અપમાન કે કોઈની ટીકા એ કાંઈ જ એને આંદોલિત કરી શકતો નથી. એટલે જ ઓશોએ કહ્યું છે કે વન્સ યુ આર રૂટેડ ઇન યોર ઓન સેન્ટર,
1: નથિંગ ફ્રોમ આઉટસાઇડ કેન મૂવ યુ.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: કોલંબુર અને ડીસા માટે ખુશખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિણ પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
3: ગીતામૃતમ રેડિયો પાલનપુરના આ પ્રસારણમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. કૃષ્ણએ ગીતા અર્જુનને માટે કહી છે કે મારાને તમારા માટે કહી છે? અર્જુનના બાને એ સમસ્ત માનવ જાતને કહેલી છે, કોઈ ધર્મ કોઈ મજહબ એના માટે પણ નથી. સમગ્ર માનવ જાતને જીવનના મૂલ્યોને સમજવા માટે કરેલી આ વાત છે. એટલે ગીતાને સારી રીતે સમજીએ તો બીજું જે કંઈ થતું હશે થશે, પણ આપણું પોતાનું જીવન તો ઉન્નત થાય જ, જીવનનું ઉર્ધ્વીકરણ થાય, વિચારોનું ઉર્ધ્વીકરણ થાય, બુદ્ધિનું ઉર્ધ્વીકરણ થાય, ઊંચે તરફ જાય. જ્યાં છીએ ત્યાંથી, જે માણસ જ્યાં છે ત્યાંથી, એ પ્રમાણે એક સામાન્ય માણસની જેમ અર્જુને પ્રશ્નો કરવાની શરૂઆત કરી હતી,

દ્વિવાદીની જેમ પ્રશ્નો કરવાની શરૂઆત કરી હતી, પ્રજ્ઞાવાદ ઊભો કર્યો હતો શરૂઆતમાં, એમાંથી ક્રમિક રીતે બહાર કાઢીને જગત શું છે, વ્યક્તિ શું છે, ઈશ્વર શું છે અને આપણે એની સાથે કયા વ્યવહારથી રહી શકીએ એની વાત ચાલ્યા કરે છે અને એ વધારે

ભૂતિઓ કહીએ તો મને બતાવો, આરંભ થયો ત્યારે આ વિનમ્રતા નહોતી, પણ આ સમજાઈ ગયું પછી એનામાં વિનમ્રતા આવી છે કે ઓહો હું તો શું છું. અને વિભૂતિઓની જે વખતે વાત થઈ અને વિભૂતિઓના વિશે, કારણ કે આ તો એક એવો શ્રોતા છે કે જે શ્રોતા સાંભળીને કાનમાંથી કાઢી નથી નાખતો, એના મનમાં એનું ચિંતન સતત ચાલ્યા કરે છે. આપણા જ્ઞાનની પ્રક્રિયા છે ને એમાં ત્રણ તબક્કા છે, શ્રોતવ્યો, મંતવ્યો, નિદિધ્યાસિતવ્ય. શ્રવણની સાથે જ મનન નિદિધ્યાસન થાય એવો આ શ્રોતા છે, એટલે એને આ વાત કે એકમાત્ર બીજ રૂપ ભગવાન ઈશ્વર પરમાત્મા એની અંદરથી આ અમાપ સૃષ્ટિનું બ્રહ્માંડનું સર્જન થયેલું છે. અને આ વાત તો કેવી અદ્ભુત વાત છે, હું અહીંયા છું એ આ સમગ્ર સૃષ્ટિનો એક ભાગ છું, અને સમગ્ર સૃષ્ટિ એ એક નાનકડા બીજ રૂપ પરમાત્માથી થઈ છે, તો હું ક્યાં? તો મારો અને ઈશ્વરનો સંબંધ કેવો થયો? આ વાતને સમજવા માટે થઈને એકદમ વિનમ્ર થઈને અર્જુને કહ્યું તું કે હવે જો મારી ક્ષમતા તમને દેખાતી હોય તો, યદિ મન્ય છે, જો તમે એમ માનતા હો કે હું આ જોવાને લાયક છું, તો હું તો મારી યોગ્યતાને નક્કી ના કરી શકું, તો મને તમારું આ સ્વરૂપ બતાવો. અને આપણે જોયું કે કૃષ્ણે શરૂઆત કરી પશ્ય પશ્ય પશ્ય, ત્રણ શ્લોકમાં સ્વરૂપની વાત કરતી વખતે એમ કહ્યું કે જો લે તારે જોવું છે ને, પણ ખબર છે કે આ આંખોથી ના જોઈ શકાય, આ બુદ્ધિથી ના સમજી શકાય. પશ્ય કે ને ત્યારે માત્ર એને જોવું આંખોથી એટલો અર્થ ન લેવાય, એને બુદ્ધિથી જોવાનું હોય. કેટલીક વસ્તુ એવી છે કે જે મનસ્ચક્ષુથી દેખાય, કેટલીક વસ્તુ એવી છે કે જે અંતરચક્ષુથી દેખાય, અને કેટલીક વસ્તુ એવી છે કે જે બાહ્ય ચક્ષુથી દેખાય. બાહ્ય ચક્ષુથી આપણે બાહ્ય જગતને દેખીએ, પણ અંતરચક્ષુથી જે દેખવાની વસ્તુ છે, બાહ્ય ચક્ષુથી દેખેલી વસ્તુઓને પોતપોતાની મર્યાદા હોય, એ વસ્તુ વ્યક્તિ વસ્તુ હોય. વ્યક્તિ એટલે માણસ નહીં, જો હું કોઈ પુસ્તક જોઈ રહ્યો છું તો એક પુસ્તક એ એક પુસ્તક વ્યક્તિ છે, એની એની પોતાની એના પ્રમાણેની મર્યાદા છે, એની પહોળાઈ છે, એની લંબાઈ છે, એની જાડાઈ છે. એને ખોલીને વાંચવા માંડીએ તો મનમાં સમજણ આવે, એ મનસ્ચક્ષુએ વાંચવું પડે, અને એનો ભાવ જે છે ઉદીયમાન થાય એ ત્યારે થાય કે જ્યારે અંતરચક્ષુ ખુલ્લા હોય. પશ્ય પશ્ય પશ્ય એમ કહેતી વખતે ત્રણેયની વાત કરી છે કે લે તું જો, આ જે ચર્મચક્ષુથી જોઈ શકાય, જે મનસ્ચક્ષુથી જોઈ શકાય, જે અંતરચક્ષુથી જોઈ શકાય, એવા બધા વિષયો આમાં દેખાયા, આમ કરીને પ્રગટ કર્યા, બોલ્યા. ખબર હતી કે આને આ ક્ષમતા નથી, એટલે પછી એને ભાન કરાયું કે તું કહે છે ને ભાઈ કે મારો મોહ નષ્ટ થયો છે, હવે હું આ જુઓ, તારો મોહ હજુ નષ્ટ પૂરેપૂરો થયો નથી, હજી તું એમ કહે છે કે હું જોવા ઈચ્છું છું, એટલે તારો હું જાગૃત છે. હવે ખબર પડી એને કે આ તો મારી ગણતરીઓ બધી ખોટી છે. દિવ્ય દ્રષ્ટિ આપી અને દિવ્ય દ્રષ્ટિ આપ્યા પછી એને જે જોયું, આહા, અદભુત, અમર્યાદ, નિસીમ. મેં તમને કહ્યું હતું કે કેવી સરસ મજાની વાત છે કે અર્જુને તો જોયું પણ સંજયે પણ જોયું, તો સંજય કેટલો નસીબદાર.

संजय ने दिव्य दृष्टि कोने आपी? व्यास जी आपी। એટલે સંજય પણ માણસથી થોડો ઊંચો જતો રહ્યો અને સંજયે ધૃતરાષ્ટ્રને વાત કરી, પણ ધૃતરાષ્ટ્ર અંધના અંધ રહ્યા. આ વાત આપણે ગઈ વખતે જોઈ છે, પણ આ દિવ્ય સ્વરૂપ જોયા પછી અર્જુનની શું સ્થિતિ થઈ? અર્જુનની સ્થિતિ આ શું છે, આ હું ક્યાં છું? ને એટલે સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું કે ભાઈ અર્જુન તો વિસ્મયાવિષ્ટ હૃષ્ટ રોમા, રોમ રોમ ઊભું થઈ ગયું, વિસ્મયની અંદર ચિત્ત કામ કરતું બંધ થઈ ગયું. અને પહેલી વખત એમ કહે છે કે કૃતાંજલિ, બે હાથ જોડીને નમસ્કાર કરીને વંદન કરીને વિનમ્ર થઈને, હવે કઈ કોઈ જાતની પોતાની અહંતા હોવા પણ છે આનાથી જુદું એવા ભાવ સિવાય એકદમ બોલી ઉઠ્યો. અભાષત, ત્યાં સુધી આપણે જોયું હતું 14મા શ્લોકમાં, હવે 15મા શ્લોકથી આપણે આગળ વધવાનું છે. 15મા શ્લોકથી આ જોયા પછી અર્જુન જે બોલે છે તે, અને અત્યાર સુધી જે બોલતો હતો તે, આખી ભાષા બદલાઈ ગયેલી આપણે જોઈશું. તમે જુઓ ગીતાકાર એટલા હોશિયાર છે કે અહીંયા છંદ પણ બદલાય છે. અત્યાર સુધી અનુષ્ટુપમાં છે, હવે ઇન્દ્ર વજ્રા કે ઉપેન્દ્ર વજ્રામાં આવશે. પ્રાર્થના થાય ને એટલે આપમેળે ગેયતા આવી જાય એનામાં. એ હવે વિનમ્ર ભાવે જાણે કે પ્રાર્થના કરતો હોય એવી રીતે બોલે છે કે હે પ્રભુ. ત્યાં સુધી હે મિત્ર હતું. એ કહે છે

ಸನಸ್ಥಂ ಋಷೀಂ ಚ ಸರ್ವಾನ್ ಉರಗಾಂಶ್ಚ ದಿವ್ಯಾನ್. જેટલી જેટલી સૃષ્ટિની કક્ષાઓ છે બધાની વાત એક સાથે કરી દીધી. હે દેવ, હે દેવેશ, એક સાથે બે, દેવ પણ ખરા અને દેવેશ પણ ખરા. દેવોના સ્વામી, તમારા માટે મારે શું કહેવું, મને શબ્દો જોડતા નથી કે હું તવ દેવ, દેહે તવ દેહે, તમારા દેહની અંદર આ દેહ જે છે એ તો પંચભૂતનો બનેલો હોય, પૃથ્વી પાણી તેજ વાયુ આકાશ. કોઈને આપણે કહીએ કે ભાઈ આનો દેહ કેવો, તો કે બે હાથ બે પગ બે આંખો બે કાન પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો એટલે દેહ, ચાલો આવી ગયું. અને આનો દેહ કયો છે? તવ દેવ દેહે, તમારો દેહ જેને કેવો હોય તો એની અંદર તમારી આકૃતિને દેહ તરીકે ઓળખવાનો જો પ્રયત્ન કરીએ તો ખોટા પડીએ, કારણ કે અહીંયા તો શું શું નથી. હું પશ્યામી, હવે મને દેખાય છે, હવે હું જોઈ શકું છું અથવા હવે હું સમજી શકું છું કે સર્વાન સર્વાંશ તથા ભૂત વિશેષ સંઘાન, ભૂત વિશેષ સંઘાન, તમારા દેહની અંદર હું દેવોને તો જોઉં જ છું. પશ્યામી દેવાન તવ દેવ દેહ, તમારા એક દેહની અંદર બધા દેવ આવી ગયા. આપણે વાત કરતી વખતે કહીએ ને કે 33 કરોડ દેવતાઓ તો બધા અહીંયા છે એક સાથે, એટલે પેલો જે માનવ દેહ કૃષ્ણનો છે એની અંદર 33 કરોડ દેવતા છે, તો એ કેવડા કેવડા હોય એવું આપણે વિચારવાનું નથી, કારણ કે જે એ જોઈ રહ્યો છે એની કોઈ સીમા એની કોઈ મર્યાદા નથી. અહીંયા તો આ જ બધું મને દેખાઈ રહ્યું છે સામે. કેવા પૂરતો તમારો દેહ એમ કેવું પડે, પેલો ઘોડા હકનારો નહીં. હે દેવા,

દેહની અંદર મને બધા દેવ દેખાય છે, એટલું જ નહીં, એટલું જ નહીં કહીને પછી ઉમેરે છે, શું ભૂત વિશેષ સંઘાર, બધા પ્રાણી માત્ર, બધા જે ઉત્પન્ન થયેલા પદાર્થો દ્રવ્યો છે બધા જ એના બધાના સમૂહ મને દેખાઈ રહ્યા છે, બધા જ પ્રકારના પ્રાણીઓ અહીંયા છે, જેટલું જેટલું વિશ્વમાં હશે એ બધું અહીંયા દેખાય છે મને એક સાથે, ચર્મચક્ષુથી ના દેખાય, એની પાસે દિવ્ય ચક્ષુ છે હવે એટલે દેખાય છે, બધા ભૂત વિશેષ સંઘાન, બધા પ્રાણી માત્ર એના સમૂહો જે છે એને હું જોઈ રહ્યો છું તમારામાં, એટલું જ નહીં, આપણે સામાન્ય વાતમાં એમ કહીએ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ત્રણે ત્રણ જગતના સર્જા સ્થિતિનું સર્જક, સ્થિતિનું કારણ અને એના સંહારનું કારણ એવા ત્રણ દેવ મહાન મુખ્ય દેવો છે એમ આપણે સામાન્ય રીતે કહેતા હોઈએ ને, આપણા પુરાણોમાં એમ કહેવામાં આવ્યું કે બ્રહ્માજી વિષ્ણુ શંકર, તો એ તો અહીંયા મને દેખાય છે, જગતની સૃષ્ટિનું કારણ એમ કહેવામાં આવે કે બ્રહ્માજી છે, પણ બીજી વાત છે કે બ્રહ્મ એટલે જ્ઞાન, સમસ્ત જ્ઞાન જે છે એ જ્ઞાનનું કેન્દ્ર બ્રહ્મા, કારણ કે ચાર વેદ એના ચાર મુખની અંદરથી પ્રગટ થયા એવી આપણે કલ્પના કરીએ, અને વેદને આપણે શું કહીએ, જ્ઞાન, વિશ્વનું સમસ્ત જ્ઞાન જો કોઈ જગ્યાએ પિંડીભૂત હોય તો એ ક્યાં છે, વેદોમાં, વેદ ક્યાંથી, તો કે બ્રહ્માજીના ચાર મુખમાંથી, તો બ્રહ્માજી શું થયા, આપણી પુરાણોની કલ્પના એમ કે જ્ઞાનની દેવી ભગવતી સરસ્વતી, તો પુરાણો એમ કે સરસ્વતી તો બ્રહ્માની દીકરી છે, એટલે બ્રહ્મા જ્ઞાનનું કારણ, અને બ્રહ્માજી ક્યાં છે, તો કે કમલાસનસ્થ, કમળના આસન ઉપર છે, એ કમળનું આસન ક્યાંથી શરૂ થયું છે, પુરાણો પ્રમાણે, પુરાણોનો અહીંયા એક સામાન્ય પહેલામાં વાત જુદી થઈ જાય છે, વિષ્ણુજીની નાભી પદ્મમાંથી નીકળેલું તો એ જોવે, એટલે જ્યાં બ્રહ્મા દેખાય ત્યાં વિષ્ણુ પણ દેખાય, શેષશાહી, અને વિષ્ણુ દેખાય ત્યાં શેષ પણ દેખાય, શેષ દેખાય ત્યાં સમુદ્ર પણ દેખાય, ક્ષીરસાગર પણ દેખાય, એક સાથે દેખાય છે બધું, તો મને આ અહીંયા દેખાય છે, એટલે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું એમ કહીએ તો બ્રહ્માજી તો મને અહીંયા દેખાય છે, તો સૃષ્ટિ

ब्रह्मा विष्णु शिव ईशम ईश एटले शंकर ब्रह्मा विष्णु महेश मने अहिया देखाय छे ऋषिंश्च सर्वान उरगांश्च दिव्यान आ बधी दिव्य बाबतो छे जे पृथ्वी लोक ऊपर न होय पण दिव्य छे तो ए पण मने देखाय छे केवी केवी ऋषिंश्च बधा ऋषिओ महर्षिओ सप्तर्षिओ अहिया छे બધા તક્ષક નાગના નવ કુળો આપણે ગણાવીએ છીએ વાસુકી શેષ મને અહીંયા દેખાય છે તો ભૌતિક સૃષ્ટિ અને દિવ્ય સૃષ્ટિ જો આપણે કહેતા હોઈએ તો તે બંને મને અહીં એક સાથે દેખાય છે સ્વર્ગલોક મૃત્યુલોક અને પાતાળલોક એવા ત્રણ લોક કલ્પતા હોઈએ તો આ ત્રણેય આવી ગયા નિવાસ કરનારાઓ ત્રણે લોક મને એક સાથે અહીંયા દેખાય છે અહીંયા મને શું કયું વિશ્વરૂપ શબ્દ જ એટલા માટે રાખ્યો છે કે આ વિરાટપણું આમ કહેતી વખતે આપણે એમ કહીએ કે સાત

લોક ઉપર ને સાત લોક નીચે અને 14 લોક છે બ્રહ્માંડમાં, બધું મને એક સાથે અહીંયા દેખાય છે. એની અંદર નિવાસી તરીકે પુરાણોએ જેમને બતાવ્યા છે એ પણ મને અહીંયા દેખાય છે. અનેક બાહુ દર વક્ત્ર નેત્રમ પશ્યામિ તામ સર્વતો અનંત રૂપમ નાંતમ ન મધ્યમ ન પુનસ્તવાદિમ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ. હે વિશ્વેશ્વર, હે વિશ્વરૂપ, જો બે શબ્દો વાપર્યા. બંને શ્લોકોમાંથી આપણે તારવવા જઈએ ને તો આપણને કેવી સૃષ્ટિઓ દેખાય છે અથવા તો ઈશ્વરનું કયું સ્વરૂપ દેખાય છે. નિર્ગુણ નિરાકાર એક, નિર્ગુણ સાકાર, સગુણ નિરાકાર અને સગુણ સાકાર, આ બધા પ્રકારનું વિશ્વ આ બે શ્લોકમાં આપણે વ્યવસ્થિત રીતે જોઈએ ને તો આપણને દેખાય કે ઈશ્વર આ નિર્ગુણ નિરાકાર છે, છે અહીંયા આવી ગયું એનું સ્વરૂપ, નિર્ગુણ છે નિરાકાર છે, સગુણ સાકાર છે એ સગુણ છે એ સાકાર છે, સગુણ છે અને નિરાકાર છે આવી ગયું અહીંયા. ત્રણેય પ્રકારની સૃષ્ટિ અહીંયા આવી ગઈ. એટલે આ બે સંબોધન તમે જુઓ બહુ વિશિષ્ટ પ્રકારના છે. બે સંબોધનમાં શું કહે છે કે હે વિશ્વેશ્વર, હે વિશ્વરૂપ. વિશ્વ એટલે સમસ્ત બધું એના સ્વામી, એનો માલિક, એની આજ્ઞા પ્રમાણે એ થાય બધું. કયું થાય, શું થાય, તો કે વિશ્વરૂપ પણ તમે. જો બે સંબોધનો કેવા વિશિષ્ટ છે, વિશ્વરૂપ પણ તમે પરબ્રહ્મ પરમાત્મા વિશ્વરૂપ છે, સમસ્ત રૂપ. આગળ જોયું ને આપણે વિભૂતિઓની અંદર કે એ અંશ રૂપે સર્વત્ર વિદ્યમાન છે, તો મને દેખાતી રીતસર સામે ચર્મચક્ષુથી પણ દેખાતી કોઈ વસ્તુ હોય તો એ પણ ઈશ્વરનો જ અંશ છે, તો એ વિશ્વરૂપ થયો. અને વિશ્વનું સંચાલન કોણ કરે છે, તો કે ઈશ્વર જ કરે છે. તો આખું જગત એના રૂપ છે, એના અંશ રૂપ છે, એમાંથી સર્જાયેલું છે અને એના સિવાય કશું જ નથી. અને એના સિવાય જે આપણને જેવું દેખાય છે તે માત્ર ભ્રમ છે. તો આજે એનું વિશ્વરૂપત્વ છે, એ જ એનું વિશ્વ સ્વામિત્વ છે. બે સંબંધોનો પ્રયોજન. એટલે હવે આપણે એમ સમજી શકીએ કે અર્જુન ઈશ્વરના તત્વને સમજી રહ્યો છે. આ બે સંબોધનોથી ખબર પડે આપણને, હે વિશ્વરૂપ અને હે વિશ્વેશ, હે વિશ્વના ઈશ્વર, હે વિશ્વના સ્વામી. હવે હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતી વાત નથી રહી. હવે એને સંબોધન કયું કર્યું, હે વિશ્વેશ્વર, અને પછી લાગ્યું કે અધૂરું છે. વિશ્વેશ્વર એમ કહીએ તો અધૂરું છે, કારણ કે શેનો સ્વામી છે, પોતાના સ્વરૂપ જે તત્વ છે એનો જ પોતે સ્વામી છે, એટલે એનાથી અલગ તો કઈ છે જ નહીં. એટલે વિશ્વેશ્વર કયા પછી તરત જ બીજું સંબોધન કર્યું, કયું, વિશ્વરૂપ, હે વિશ્વેશ્વર, હે વિશ્વરૂપ, હે પરમાત્મન. મેં અહીંયા જોયું છે તે તો આ જોયું અને

एक बाहु उदर वक्त्र नेत्रम अनेक बाहु, जो देह होए शरीर होए तो बे हाथ होए। अपने ना करता ऊपर देवनी कल्पना करिए तो अपने एम कहिए के चार हाथ था। एनथी वधारे अपने वधारे शक्ति नी कल्पना करवी हो तो अपने एम कहिए के माता जी ने दस हाथ था। पण त्या मर्यादा तो आई गई ने, बे को चार को दस को पण मर्यादा छे, सीमा छे। અંત હોય ને આમ જોવા જઈએ તો હાથ ભગવાનનો હાથ છે, ક્યાં છે તો કે બે ફૂટ લાંબો છે, ચાર ફૂટ લાંબો છે, છ ફૂટ લાંબો છે, સો ફૂટ લાંબો છે, પણ ક્યાંક તો એનો છેડો આવે ને। કેટલા છે? બે છે, ચાર છે, દસ છે, સો છે, હજાર હાથ છે। આપણે એમ કહીએ છીએ કે હજાર હાથ વાળો ભગવાન, પણ હજાર ત્યાંય અટક્યા ને। મર્યાદા તો છે જ નહીં, અસીમ છે, અનેક બાહુ। જ્યાં આવી કલ્પના, એક પ્રતિમાની આપણે કલ્પના કરતા હોઈએ છીએ તો એક માણો કે પ્રતિમા હોય, એક શ્રી વિગ્રહ આપણે કલ્પીએ તો એને અનેક હાથ છે, દસ હાથ છે માનો કે, તો પેટ તો એક હોય ને। એટલે હાથ ઉપરથી નજર ક્યાં ગઈ એની? પેટ ઉપર જાય તો કે અનેક ઉદાર લે, તો એક પણું ક્યાં ગયું? અનેક પણામાં એકત્વ અને એકત્વમાં અનેકત્વ, આ સમજવું એ જોયા ના સિવાય શક્ય ના બને, એ દિવ્ય દ્રષ્ટિ સિવાય શક્ય ના બને। અનેક બાહુ, અનેક ઉદર, અનેક વક્ત્ર, મો અનેક, વક્ત્ર એટલે મો મુખ, નેત્ર અનેક। એટલે જો આપણે માનવીય દેહની કલ્પના કરીએ તો માનવીય દેહની અંદર શું હોય? આપણે પહેલા હમણાં જ જોયું કે એને માથું હોય, આંખ હોય, કાન હોય, નાક હોય, મો હોય, ગળું હોય, હાથ હોય, પેટ હોય, પગ હોય, પણ અહીં તો અનેક છે, એકમાં અનેક છે। હવે આના વિરાટપણાની કલ્પના કરો, શક્ય જ નથી આપણા માટે। અનેક બાહુ ઉદર વક્ત્ર નેત્રમ, એને અનેક બાહુ છે, અનેક ઉદર છે અને અનેક, જેટલા અંગો કલ્પો એટલા બધા, એની અંદર એની ગણના શક્ય નથી, ગણતરી ના કરી શકાય, કારણ કે સર્વતઃ અનંત રૂપમ, સર્વતો અનંત રૂપમ, સર્વતઃ અનંત રૂપમ, સર્વતઃ જ્યાં જુઓ ત્યાં આમ નજર કરે ને, જ્યાં જોઉં ત્યાં રામ રામ, રામ જ રામ, રામ વિના નહીં ઠાલો ઠામ, જ્યાં જુઓ ત્યાં, જેટલું જુઓ એટલું તમારે હાથ જોવા છે દેખાશે, તમારે પેટ જોવું છે દેખાશે, અનંત રૂપમ, અનંત છે, એનો કોઈ અંત નથી, છેડો આવે ને ક્યાંક તો છેડો આવે ને। કોઈ પણ વિશ્વનો વૈશ્વિક પદાર્થ લો તમે એટલે એને ક્યાંક ને ક્યાંક અંત હોય, છેડો હોય, માપ હોય। સમુદ્ર લઈએ તો કે સમુદ્રને બે બાજુ બે કિનારાઓ છે, માપ છે, અમાપ અગાધ પાણી છે, તો કહીએ કે બરોબર છે, અગાધ કેટલા? એક માઇલ ઊંડું, બે માઇલ ઊંડું, ત્રણ માઇલ ઊંડું, ચાર માઇલ ઊંડું, પણ તમે ત્યાં માપ આવી જશે। આ તો કહે છે કે અનંત, અંત એટલે છેડો, ત્યાં છેડો આવશે, આ કહે છે કે એને છેડો ન આવે, અનંત રૂપમ, અને અનંત રૂપ છે એટલે શું છે? નાંતમ ન મધ્યમ ન પુનસ્તવાદિમ, આ તમારું જે આ હું જોઈ રહ્યો છું રૂપ, દેહ નહીં કહેવાય હવે, તો એનો આદિ નથી, મધ્ય નથી, અંત નથી, આદિ હોય તો અંત હોય, અંત હોય તો આદિ હોય, અને આદિ અને અંત્ય નથી તો પછી મધ્ય કેવી રીતે હોય? તો તમારો કોઈ
આદિ નથી, જ્યાંથી શરૂ થાય અહીંથી ગણવા માંડો કે અહીંથી આ એક બે ત્રણ ચાર

0: આદિ હોય ને ક્યાં ગણના કરવાની હોય તો માપવાનું હોય તો ક્યાંથી ક્યાં છેડો હોય ને છેડો હોય તો ત્યાંથી છે ને પુનસ્તવા આદિમ આદિ નથી મધ્ય નથી અંત નથી તમારો શું જોઉં બ્રહ્માંડ એક સાથે મને અહીંયા દેખાઈ રહ્યું છે આવો એકદમ ભાવથી અભિભૂત થઈને અત્યારે અર્જુન બોલી રહ્યો છે એની અભિભૂત થયાનું લક્ષણ છે 11માં અધ્યાયનું આ એક બહુ મહત્વનું લક્ષણ છે કે ઈશ્વરના સ્વરૂપનું જ્યારે થોડું પણ એને જ્ઞાન થયું ત્યારે એ સંપૂર્ણપણે અભિભૂત થઈ ગયો હું કોણને આ શું અભિભૂત થાય એમાંથી ભક્તિ પ્રગટે તો આપણે જે રીતે ભક્તિ પ્રગટી છે એને આપણે અત્યારે 11માં અધ્યાયમાં જોઈ રહ્યા છીએ આપણે 11માં અધ્યાયનો 16મો શ્લોક હમણાં જોયો છે હજુ આ જે અર્જુનના ભાવ છે એ ભાવને આગળ જોવાના છે કારણ કે આખો 11મો અધ્યાય એનાથી ભરેલો છે એ આપણે હવે પછી જોઈશું ત્યાં સુધી વિરામ
1: શ્રોતા મિત્રો તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઈટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઈટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે

તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

પાલમપુર અને ડીસા માટે ખુશ ખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકી સાસ ભી કભી બહુ થી ના

0: ફેમસ કેટકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગાથી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશીન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિણ પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: વીકેન્ડ ક્લાસિક રેડિયો શો પર મેં રુચિ આપકે સાથ, વેલકમ ટુ ધીસ એપિસોડ. આજ હમ બાત કરને વાલે હૈ 80s, 70s, 60s કે જમાને કી જુબલી ગર્લ કે બારે મેં. ઇને ડાઝલિંગ ક્વીન ઓફ બોલીવુડ ભી કહા જાતા થા. ઇનફેક્ટ બોલીવુડ કી યે પહેલી ટોમ બોય માની જાતી થી. નામ હૈ ઇનકા આશા પારેખ જી. તો આજ એક બાર ફિર સે દિલ સે યાદ કરેંગે ચુલબુલી સી ઇન અદાકારા કો. ઇનકે કઈ સારે ગાને ભી લેકર કે આઈ હું મેં આપકે લિયે. કુછ દેર કે બાદ આપકો બતાઉંગી કે કૈસે રિજેક્શન બના ઇનકી જિંદગી કા સબસે બડા સ્ટેપિંગ સ્ટોન ઓર ના એક્સેપ્ટ કિયે જાને કે કારણ ઇને અપની જિંદગી કી સબસે બડી હિટ ફિલ્મ મિલ ગઈ. સુનતે રહીએ વીકેન્ડ ક્લાસિક રેડિયો શો. ફિલહાલ સબસે પહેલા ગાના આન મિલો સજના ફિલ્મ સે લતા મંગેશકર જી ઓર કિશોર દા.

કોલંબુર અને ડીસા માટે ખુશ ખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકી સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312 અથવા રોટેરિયન

0: ಪಂಡ್ಯ 9428677113. ತಾರೀಖ 7 ಆಗಸ್ಟ್ 2026 ಶುಕ್ರವಾರ ರಾತ್ರಿ 9 ವಾಗಿ ಕಾನುಭಾಯ್ ಮೆಹ್ತಾ ಹಾಲ್ ಪಾಲನ್ಪುರ್. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
0: નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. આજે હું તમને ફરી એક સરસ મજાની કોલમમાં આવેલો લેખ વાંચીને સંભળાવવાની છું અને એ લખ્યું છે જય વસાવડાજીએ. આજે આપણે સાહિત્ય વિશે થોડું જાણીશું અને થોડું તમને જણાવીશું. ગુજરાતી સાહિત્યમાં ચૂંટણી કરીને જાણીતી ચટણીથી પણ ઓછા પ્રભાવી હોદ્દાઓ માટે સતત સાઠમારી કરવામાં જોશ જાગે એટલું બળકટ સાહિત્ય લોકો સુધી પહોંચાડવામાં જોર લગાવતું નથી. આપણે સાંભળી રહ્યા છીએ જય વસાવડાજીની સરસ મજાની આજની કોલમ, સાહિત્યના સુર પુરાવો. સ્વર્ગસ્થ શાયર સાહિર લુધિયાનવી પાસે એક પાપાજી તુસી ગ્રેટ હો ટાઈપનો પંજાબી પ્રકાશક જઈ ચડ્યો. એ એમના એક સંગ્રહનો પંજાબી અનુવાદ કરવા પાછળ પડી ગયેલો. સાહિરજીએ કંટાળીને અનુમતિ આપી. કોપી બહાર પડી ત્યારે એમાં ભાષા, અર્થ, અનુવાદ વગેરેની પારાવાર ભૂલો હતી. આવી ગંભીર ગલતીઓથી ગિન્નાયેલા સાહિરજી પંજાબી પ્રકાશક પાસે જઈને ફરિયાદો કરવા લાગ્યા. પ્રકાશક ખડખડાટ હસવા લાગ્યો. સાહિરજીના બળાપા સામે એણે વન લાઈન આન્સર ફટકાર્યો, છોડો યાર, કોણ પડતા હૈ. હા, કોણ પડતા હૈ. સાહિત્ય પરિષદ અંગે જે લખો એ વાંચનારા ક્યાં? ગુજરાતી ભાષા પાસે જેટલી સંખ્યામાં સાહિત્યકારો છે એટલા પ્રમાણમાં ઉચ્ચ આંતરરાષ્ટ્રીય કળાત્મક સ્તરનું સાહિત્ય નથી. સરેરાશ ગુજરાતી પર પરિષદો, અકાદમીઓ, અમુક તમુક મંડળો કરતાં વધુ ચિરંજીવી અસર આજે પણ આનંદ બક્ષીના ગીતો કે સલીમ જાવેદના સંવાદોની છે. પહેલાં ટિકટોક અને પછી રીલ જેવી ઝડપથી પહોંચે છે લોકો સુધી, એમાં 100 વર્ષ પણ ધડાધડ છપાતા પુસ્તકો પહોંચતા નથી. ઘણા ખરા સાહિત્યની સંસ્થાઓ રામસે બ્રધર્સની જારગોનમાં કહીએ તો જિંદા લાશ બની ગઈ છે. આપણે વાતો કરી રહ્યા છીએ એક સરસ મજાના કોલમમાં આવેલ એક લેખની, સાહિત્યમાં સુર પુરાવો. જય વસાવડાજીની આ લેખ હું તમને આગળ જરૂર સંભળાવીશ, પરંતુ નાનકડા બ્રેક પછી. ક્યાં જતા નહીં, આપણે મળીએ અહીંયા જ, એટલે કે રેડિયો પાલનપુર પર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આજકાલ સાહિત્ય અંગેના અખબારી અહેવાલો, લેખો કે કમ સે કમ તેની હેડલાઇન્સ વાંચી જાઓ, એમાં સાહિત્ય નહીં, પુસ્તક, નાટક, વાર્તા, કવિતા નહીં, પણ સાહિત્યકારોની, સર્જકોની, લેખકોની ચર્ચા જ જોવા મળશે. પાનખર આવે ત્યારે પવનના એક ઝપાટે ઉડી જાય તેવા પાંદડાઓ વૃક્ષ પર માલિકી ભાવ ધરાવે છે. જૂની કહેવત હતી કે અમીરો કરતાં ગરીબોની જાનમાં ઢોલ ત્રાસા ઝાઝા વાગે. એક સમયે સ્ટાર ડસ્ટ જેવા ગોસિપ મેગેઝિનમાં ઐશ્વર્યા અભિષેક કે સલમાન કેટરીનાના તીખા તમતમતા સનસનીખેજ ખૂબ છપાતા. એમ સાહિત્ય ક્ષેત્રે મેળાવડાઓ, મિજબાનીઓ, હળાહળ, કંટાળાજનક સંશોધનોથી ઠાંસો ઠાંસ વિવેચનો અને પોતિકાઓના પુસ્તક પ્રકાશનોના મથાળા ચમક્યા કરે છે. પુસ્તકો છાપવા સહેલા છે, એના પ્રચાર પ્રસાર વિતરણનું શું? સાહિત્યના આખાય વ્યર્થ વ્યાયામમાં રસ કોને પડે છે? ગુજરાત અને ગુજરાતની બહારના 6.5 કે 7 કરોડ ગુજરાતીઓને, 1 કરોડ ગુજરાતીઓને કે 1 લાખ ગુજરાતી વાંચકોને? ના રે, ના ના, આ બધી ચર્ચામાં માંડ 5-7 હજાર વાંચકોની ચાંચ ડૂબે છે. આપણા અક્ષર જ્ઞાન ધરાવતા કુલ ગુજરાતીઓની સાપેક્ષે આ આંકડાનું મૂલ્ય કાણા દોકડાનું એ ન કહેવાય. એમાંય અડધો અડધ તો ખુદ લખે તે લેખક પ્રકારના નાના મોટા સ્વનામધન્ય સાહિત્ય સર્જકો છે. બાકીનામાં અડધા આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપકો કે વિદ્યાર્થીઓ છે. સરેરાશ ગુજરાતી તો ટેલિવિઝનની સુવાણી સોડમમાં લપાઈ ગયો છે. ગુજરાતમાં લાખોની સંખ્યામાં રોજ રોજ ગુજરાત સમાચાર જેવા અખબારો ખપી જાય છે અને ફિલ્મો હિટ થાય ત્યારે કરોડોનું કલેક્શન મેળવે છે. જ્યારે મહાન કહેવાતા પુસ્તકો પણ 5-10 વર્ષે અમુક તમુક હજારોનો આંકડો પણ મેળવી શકતા નથી. આપણે મળીએ નાનકડા બ્રેક પછી રેડિયો પાલનપુર પર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
0: વેલકમ બેક, ધીસ ઇઝ આરજે અંજલી. ને આપણે વાંચી રહ્યા હતા એક સરસ મજાની કોલમમાં આવેલું લેખ જે લખ્યો છે જય વસાવડાજી. ટુચકાના વિડીયો જોવાય છે કે વ્રત પરચાની ચોપડીઓ વેચાય છે, એટલું પણ સાહિત્ય વંચાતું નથી. સાહિત્યના કાર્યક્રમો અલગ અલગ શહેરોમાં થાય છે, પણ ઓડિયન્સમાં 94.69% તો વડીલો વૃદ્ધજનો છે. એમના ગ્રાન્ડ ચિલ્ડ્રન પણ એમની સાથે સાહિત્યના કાર્યક્રમોમાં પગ મૂકવા તૈયાર નથી થતા, સિવાય કે કોલેજ સ્કૂલોમાં કાર્યક્રમ યોજીને ફરજિયાત યુવા શ્રોતાઓનું ટોળું ઇલેક્શન સ્ટાઇલમાં ભેગું કરો. નાનકડા બ્રેક પછી હું તમને અહીંયા જ મળીશ, રેડિયો પાલનપુર 90.4 FM પર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: કેટલાય ગુજરાતીના અધ્યાપકો શિક્ષકો પણ ગુજરાતી લખવામાં જોડણી અને વિરામચિહ્નોની ભયંકર ભૂલો કરતા નજરે જોયા છે. અમુકને તો વાક્ય રચના પણ આવડતી નથી સરખી. વાતોમાં આગળ હોય પણ નવા વાંચનમાં પાછળ હોય. મોબાઈલમાં ગુજરાતી ટાઈપ કરવામાં એમને ફાંફા હોય. ઉત્તમ કવિતાઓ કે કૃતિઓ મોઢે ના હોય. ભણાવનારની આ હાલત હોય તો ભણનારની કેવી અવદશા થાય. નવરાત્રિના દાંડિયા રસ્તા પાસ માટે કેમ્પેઇન કરવા પડે છે. પિઝા કે ભેળ ક્યાં સારી મળે છે એ માટે પરિસંવાદ કરવા પડે છે. નોલાન કે રાજકુમાર હિરાણીની ફિલ્મોમાં બુકિંગ માટે જ્ઞાન સત્ર કરવા પડે છે. હા, આપણે ત્યાં સાહિત્ય મેઇન સ્ટ્રીમ નથી. લિટરેચર લોકો સુધી અને લોકો લિટરેચર સુધી પહોંચતા નથી. બે દશકા પહેલાંના ફિલ્મ ગીતો પર ઝૂમતી પ્રજાને બે વર્ષ ભણેલી કવિતાઓ યાદ રહેતી નથી. સાહિત્યકારો ઘણા એવા છે કે જે પોતાને સ્ટાર સમજે છે, પણ લોકનજરમાં લેખક ભાગ્ય સુપરસ્ટાર હોય છે. એના સન્માન માટે કોઈ નેતા કે અભિનેતા કે ઉદ્યોગપતિના જોરે ક્રાઉડ ઊભું કરવું પડે છે. મોટાભાગના આપણા જાણીતા સાહિત્યકારો કે સાહિત્યના વહીવટદારો એમના કોલેજ કાળમાં ફ્રી થઈ ગયા છે. એ મહાનુભાવો પોતાના જમાનામાં થઈ ગયેલા અને આજે નામશેષ થઈ ગયેલા સાહિત્યકારો એમના ખુદના લખેલા કે એમના અડકિયા પડકિયા મિત્રોના સાહિત્ય સિવાય બીજું કશું વાંચતા જ નથી. જૂની પેઢીના લેખકો સોશિયલ મીડિયા પર નથી, ને હોય તો એમની એક જ દિશામાં ઉપદેશ બની જતી વાતો યુવાઓ સાથે ફટાફટ કનેક્ટ થઈ શકતી નથી. એમને વળી નવા સાધનો સરખા શીખવવા નથી. સોશિયલ નેટવર્કમાં એટલે જ મજબૂત સર્જકો ખાસ દેખાતા નથી, ને વધે છે બધા તો ફક્ત બીજાને પાડી દેખાડી દેવાની કીક માટે આવે છે. કોઈની પોપ્યુલારિટી જોઈને ઘરે બેઠા છળી મારે છે, એના એમ જ દુશ્મન બની જાય છે ને અદેખાઈથી પીડાતા રહે છે. હું કેમાં વાત કરી રહી છું, કેમ કે આ વાત લખેલી છે એક કોલમમાં, સરસ મજાના લેખમાં, જે વસાવડાજીનો આ લેખ આપણે આગળ ચાલુ રાખીશું. ક્યાં જતા નહીં, નાનકડા બ્રેક પછી હું તમને અહીંયા જ મળીશ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: વાત બરાબર સમજજો. એક સ્વતંત્ર કવિ કે વાર્તાકારને આવી અરીસામાં મોં જોઈને મિરર મિરર ઓન ધ વોલ, હુ ઇઝ ધ ફેરેસ્ટ ઓફ ધેમ ઓલ ના સવાલો પૂછવાની પ્રવૃત્તિ પોષાય? પણ જો આપણી ઈચ્છા જનમાનસમાં સાહિત્યની સુસમજ વિકસે, વાંચન રૂચિ વધે અને ખાસ તો 10 વર્ષ પછી આજના તમામ સાહિત્ય રસિક બુઝુર્ગો સ્વર્ગે સંચર્યા હશે, પછીના નવી પેઢીને સાહિત્ય પ્રેમી બનાવવાની હોય એનું ટેસ્ટ ઘડો, તો અરીસામાં આપણો મેકઅપ વિનાનો ચહેરો બરાબર જોઈ ઊભા થઈ એ માટેની વ્યૂહરચનાઓ ઘડવી જોઈએ. નવા નવા ફ્રેશ આઈડિયાઝ વિના આ બંધિયાર હવા ગંધાઈ જવાની છે. એઝરા પાઉન્ડે કહેલું કે નબળો વિવેચક કવિતા કરતાં કવિનું વિવેચન વધુ કહે છે. લગભગ 90% મોટા માથાઓ બહુમતી પ્રજાની જીવનશૈલી પસંદગીને બદલાતા નવા પ્રવાહોના રંગ તરંગથી સંપૂર્ણપણે ડિસ્કનેક્ટ થઈ ગયા છે. આજની દુનિયામાં શું ચાલે છે એમની કોઈને ગતા ગમ જ નથી. એ ભંદ્રભદ્રીય થોથાઓમાંથી માથું ઊંચું કરીને દેશ વિદેશના વર્તમાનપત્રો મેગેઝીન વાંચતા નથી. આજની પ્રજાને ગમતી કૃતિઓના ટેસ્ટની સેન્સ લેવા ભારતીય કે પરદેશી ફિલ્મો અથવા ટીવી કાર્યક્રમો માણતા નથી. એમની જબાન અને એમને જેમનો ખભો જોઈએ છે એ યુવા વર્ગની લિંગો વચ્ચે 7 સમંદરનું અંતર આવી ગયું છે. એ ઘટાડવાને બદલે તમામ હાઈવોયના અરર ચિત્કારના નેગેટિવ રોકડથી ભરપૂર ઉપદેશ ભરડ્યા કરે છે. સેમ્પલ, વિશ્વભરની યંગ જનરેશનને ઓટીટી સોશિયલ નેટવર્કના યુગ વચ્ચે બુક હાથમાં લેતી કરનાર હેરી પોટર સિરીઝને ઈર્ષ્યાથી વખોડનાર ઘણા મળશે, કારણ કે લોકપ્રિય છે. ઉર્મિઓના ઉન્મેષો, મનોવ્યવથાની મૂંઝવણો, અવળા આડા ત્રાંસા નર નારી સંબંધો અને આધ્યાત્મકની ફિલસોફી સિવાયના વિષયો માત્ર સાહિત્યમાં હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: વાચક જ નહીં હોય પછી સાહિત્ય ગમે તેટલું શ્રેષ્ઠ હોય, યાદગાર, ઐતિહાસિક, શાશ્વત માત્ર વખાણ થવાથી કે પ્રકટ થવાથી નહીં બને. પૂર્તિઓના પત્રકારોનો રિપોર્ટ વંચાય એટલું સાહિત્ય કેમ વંચાતું નથી? કારણો છે. એક, એ સાહિત્ય કરંટ ટ્રેન્ડ સાથેનું અનુસંધાન ગુમાવી બેઠું છે. પહેલાં એને આકર્ષક અને સ્વાદિષ્ટ બનાવો, પછી એની પૌષ્ટિકતાની વાત કરો. આ સમયની કટોકટીમાંથી આવેલી માંગ છે. બીજું, સાહિત્ય માટેની સામાન્ય માણસની સમજણને પલોટવાનો વ્યવસ્થિત લાંબા ગાળાનો હકારાત્મક પ્રયાસ જ નથી થયો. વધુ એક દ્રષ્ટાંત, દરેક સાહિત્યકાર ટીવી સિનેમાને લીધે પુસ્તકને પડેલા ફટકાનો કર્કશ કકળાટ કરતો હોય છે. જમાનો માધ્યમોના એકબીજાને પૂરક થવાનો છે. ફિલ્મોને લીધે શરદબાબુના પુસ્તકોનું વેચાણ તો ઉલટું નવજીવન પામીને વધ્યું. પુસ્તકનું પ્રમોશન ટીવી પર થઈ શકે છે, વિશ્વભરમાં થાય છે, જગત આખામાં શ્રેષ્ઠ પુસ્તક પરથી હોંશે હોંશે લેખકના નામ ધામ સાથે ઢગલા બંધ સિરિયલ ફિલ્મો બને છે. ઇટ્સ ઇન્ટરકનેક્ટેડ. આપણે વાતો કરી રહ્યા છીએ એક સરસ મજાના કોલમમાં આવેલ એક લેખની, સાહિત્યમાં સુર પુરાવો, જે વસાવડાજીની આ લેખ હું તમને આગળ જરૂર સંભળાવીશ, પરંતુ નાનકડા બ્રેક પછી. ક્યાં જતા નહીં, આપણે મળીએ અહીંયા જ, એટલે કે રેડિયો પાલનપુર પર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

સાહિત્યની સંસ્થાઓએ થોડોક સમય મીડિયા કેમ્પેઇન અને એડવર્ટાઇઝિંગનું શાસ્ત્ર શીખવાની જરૂર છે. સંકોચ છોછ અણગમા મૂકીને ઉત્તમ સાહિત્યને તેના સર્જકને પ્રોડક્ટ ગણી તેનું ઉમદા કેમ્પેઇન કરવા માટેના ભંડોળ ઉઘરાવવાની જરૂર છે. માર્કેટિંગ ઉત્તમ બાબતનું ના થાય તો સરવાળે એની ખોટ તેના ઉત્પાદક કરતાં ગ્રાહકને વધુ પડે છે. જે કોઈ સરસ ઉપયોગી ચીજથી વંચિત રહી જાય છે તો સરવાળે ગુજરાતી ભાષા નહીં તો ગુજરાતી ભાષાની સર્જકતા જરૂર વેન્ટિલેટર પર જતી રહેવાની છે. આમ સાહિત્યકારો પ્રસિદ્ધિ ભૂખ્યા તો હોય જ છે, લોબિંગ પણ કરતા હોય છે. ગ્રામ્ય જીવનના ગાર માટીના ચિત્રણ મૂકી શહેરના બોલકા યુવા વર્ગની ફેશનનું રંગ લગાડવાની જરૂર છે. આવતીકાલનો વાચક કેવળ પુસ્તકોનો રહેવાનો નથી, મોબાઈલમાં ઈ બુક કે ઓડિયો બુકનો પણ થવાનો છે. કમનસીબે સાહિત્ય સર્જનની બિચારી પ્રવૃત્તિ ગણતી પ્રજા આપણી મફતિયા વૃત્તિ ધરાવે છે. ખબર પડે છે કે કોઈ સુંદર કૃતિ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે તો તરતથી મફત પીડીએફ ફરવા લાગે છે. એટલે સાહિત્ય વંચાય તો પણ એનું સર્જક તો ખર્ચાઈ જાય. સરવાળે નવા સાહિત્યકારો પેદા ના થાય જે ફેસબુક એક્સ ટ્વિટરની પોસ્ટ છોડી કશું કાળજીએ અને ટાઈમલેસ સર્જવા માટે જીવનના કિંમતી વર્ષો ખર્ચી શકે. સાહિત્યને ધમાકેદાર હાઈટેક રંગીન મનોરંજન ગ્લેમરસ પ્રમોશન

0: રંગ ગિમિક્સ મોડર્ન મસ્તીના પેકેજિંગમાં મૂકવાથી એનું સત્વ હણાતું નથી. વેસ્ટર્ન વર્લ્ડના બુકશોપ જુઓ, જૂની લાઇબ્રેરીઝનું નવું પ્રેઝન્ટેશન જુઓ, ત્યાં રીડિંગ કલ્ચર માટે રીતસર માહોલ બનાવવામાં આવે છે. સરકારી ગ્રાન્ટમાંથી ભેગી કરેલી ટેકનિકલ બુક્સનો ઢગલો અને પ્રકાશકોએ મોકલેલા લિસ્ટમાંથી કમિશન પર એકઠી કરેલી ચોપડીઓ, સમૃદ્ધ કરેલી શાળા કોલેજોથી કહેવાતી લાઇબ્રેરીઝ નથી હોતી, ચમકતા ગ્લેમરસ પ્રિન્ટિંગવાળા અને આધુનિક થીમવાળા પુસ્તકો અને મેગેઝિનની ભરમાર હોય છે, જેને લીધે પહેલાં જો નવી પેઢીમાં વાંચન બુક જાગે તો પછી એમની રુચિ કેળવવા સાહિત્ય સુધી આદતવશ પહોંચે. નાનકડા બ્રેક પછી હું તમને અહીંયા જ મળીશ રેડિયો પાલનપુર 90.4 FM પર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: મોબાઈલનો અતિરેક ત્યાં પણ છે. લુગ્ધી લિટરેચર કહેવાતું પોકેટ બુક ટાઈપ કલ્ચર તો ત્યાંની જ નકલ છે, પણ એને લીધે સાહિત્ય ઉલટું વધુ લોકપ્રિય થાય છે, સામાન્ય વાચકો સુધી પહોંચે છે. વાત ફક્ત ડિસ્કાઉન્ટથી કે એને સસ્તું બનાવવાની નથી, પણ સસ્તી ગુણવત્તાને વધુ સરસ ઘડવાની પણ છે. લેખકોને ત્યાં બ્રાન્ડ બનવા દેવામાં આવે છે. લોકોને સૌથી વધુ રસ પડે એવા હાસ્ય અને રહસ્યના સાહિત્યને ઉપેક્ષિત નથી ગણવામાં આવતું. ફિલ્મો કે વેબ સિરીઝને દુશ્મન નહીં, પણ માસ સુધી પહોંચવાના સહયોગી માનવામાં આવે છે. મૌલિક અને મનોરંજન બાળ સાહિત્ય ભરપૂર રચાય છે, જેનો આપણે ત્યાં જૂના દિગ્ગજોની વિદાય બાદ લગભગ દુકાળ છે. એટલે બાળકો બચપનથી વાંચકો બનતા નથી, પાકે ઘડે જટ કાંઠા ઝડતા નથી. એવરેસ્ટ પર હરિયાળો રંગબેરંગી ફૂલોનો બગીચો ના હોય, ભેકાર ઠંડો ગાર સફેદ બરફ જ હોય. આધુનિક સમયની ભાષા આધુનિક હોય ને હોવી જ જોઈએ. એમાં થોડા જૂના જળ નિયમોનું સરળીકરણ કરવા માટે આંદોલનો થવા જોઈએ. પ્રોબ્લેમ એટલો જ છે કે સાહિત્યની દુનિયામાં જેવા ઉદાત્ત ભવ્ય આદર્શ પાત્રો ચરિત્રો કાગળ પર હોય છે, એ પુસ્તકોની બહાર ખાસ જોવા મળતા નથી. તમને હું નાનકડા બ્રેક પછી અહીંયા જ મળીશ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: હેલો હાય, નમસ્કાર. હું છું આરજે અંજલી ને આજે આપણી સરસ મજાની કોલમમાં છપાયેલ એક લેખ સાહિત્યમાં સુર પુરાવો વાંચ્યો અને તમારી સમક્ષ પ્રકટ કર્યો. તમને આ લેખ કેવો લાગ્યો જરૂરથી કહેજો. નેક્સ્ટ ટાઈમ હું તમને અહીંયા જ મળીશ, રેડિયો પાલનપુર 90.4 FM પર. તમે અમને જ્યાં છો ત્યાંથી સાંભળી શકો છો. યસ, અમે રેડિયો ગાર્ડન પર પણ છીએ અને સાથે અમારી એપ્લિકેશન છે જે તમે પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. યસ, એન્ડ જ્યાં છો ત્યાંથી અમને સાંભળી શકો છો. ઇવન અમે સોશિયલ મીડિયા પર પણ છીએ, ઇન્સ્ટાગ્રામ હોય, ટ્વિટર હોય, ફેસબુક હોય ઓર યુટ્યુબ. તમે અમારી સાથે સંપર્ક સાધી શકો છો. તમે અમને મેસેજ મોકલાવી શકો છો અમારા વોટ્સએપ નંબર 9512996688 પર, એટલે કે 9592966888 પર. ચાલો નેક્સ્ટ ટાઈમ હું તમને અહીંયા જ મળીશ, એટલે કે રેડિયો પાલનપુર 90.4 FM પર. ટાટા, બાય બાય, ટેક કેર. મસ્ત રહો, વ્યસ્ત રહો, ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: પાલનપુર અને ડીસા માટે ખુશ ખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકી સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેટકી દવે પણ છે,

0: હાસ્યના ચોગ્ગા અને છગ્ગાથી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશીન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિન પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: तब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत को उमंग की तकनीकी टीम के साथ अगले सप्ताह तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
1: उमंग, उमंग, उमंग, उमंग, उमंग।
2: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
3: બકરી બહેન ને બે સુંદર બચ્ચા થયા, એટલે ઘર બાંધ્યા વિના ચાલે? બકરી બહેન તો રસ્તા વચ્ચે જઈને

0: બેઠા. એવામાં શેરડીના ગાડાવાળો નીકળ્યો. શેરડીના ગાડાવાળો કહે, એ બકરી ખસ અહીંથી રસ્તામાં કેમ બેઠી છે? બકરી બકરી કોને કહે છે? બકરી બહેન નથી કહેવાતું? ભાઈ સાહેબ ભૂલ થઈ ગઈ, બકરી બહેન રસ્તામાંથી ઉઠશો? લો શેરડીનો એક ભારો તમને આપું. બકરી બહેન કહે, હા હવે હું ઉઠીશ. શેરડીનો ભારો પેલા ઝાડ નીચે નાખો. ત્યાર પછી આવ્યું ગોળનું ગાડું. એ બકરી રસ્તામાં કેમ બેઠી છે? ખસી જા બાજુએ. બકરી બકરી કોને કહે છે? બકરી બહેન નથી કહેવાતું? ભાઈ સાહેબ ભૂલ થઈ ગઈ, બકરી બહેન જરા બાજુએ ખસો. બે ચાર ઘડા ગોળના આપું છું. હા એમ કરશો તો ઉઠી જઈશ. ગોળના ઘડા પેલા ઝાડ નીચે મૂકતા જાઓ. એટલામાં ટોપરાના ગાડા વાળો નીકળ્યો. એ બકરી રસ્તા વચ્ચે કેમ બેઠી છે? બાજુએ ખસી જા. બકરી બકરી શું કરે છે? બકરી બહેન નથી કહેવાતું? ટોપરાના ગાડા વાળો કહે, ભાઈ સાહેબ ભૂલ થઈ ગઈ, બકરી બહેન જરા ખસી જશો. લો તમને બે ટોપલા ટોપરાના આપું છું. હા હવે ઉઠું છું. ટોપરાના ટોપલા આ ઝાડ નીચે ઠાલવો. પછી તો બકરી બહેને ઘર બાંધ્યું, ગોળની ભીતો બનાવી, શેરડીના દાંડા કર્યા અને છાપરા ઉપર ટોપરાની વાટકીઓના નળિયા નાખ્યા. પછી બકરી બહેને બચ્ચાને કહ્યું, ગોળ કેરી ભીતલડી ને શેરડી કેરા દાંડા, ટોપરીએ ઘર છાયા, બચ્ચા ચાલો એમાં રહીએ, માડી ચાલો એમાં રહીએ. પછી તો બકરી બહેન ઘરના બારણા વાસીને ચરવા ચાલ્યા. સાંજે પાછા આવીને બકરી બહેને બારણા ખખડાવ્યા. એ કોણ છે? ગોળ કેરી ભીતલડી ને શેરડી કેરા દાંડા, ટોપરીએ ઘર છાયા, બચ્ચા બારણા ઉઘાડો. બચ્ચા તો તરત જ સમજી ગયા કે માં આવી છે, એટલે તરત જ તેમણે બારણા ઉઘાડ્યા. એક દિવસ બકરી બહેન ચરવા ગયા હતા. તે લાગ જોઈને વાઘ આવ્યો. તેણે બારણા ખખડાવ્યા. અંદરથી બચ્ચા બોલ્યા, એ કોણ છે? પણ વાઘને કઈ બકરી બેન જેવું બોલતા આવડે? બચ્ચાએ કહ્યું, જે હોય તે જતા રહો, તમે કોઈ મારી માં નથી. અમારી માં આવીને બોલશે તો જ અમે બારણા ઉઘાડીશું. વાઘભાઈ તો આ સાંભળીને છાના માના નાસી ગયા. સાંજે બકરી બહેન ચરીને ઘેર આવ્યા અને બારણા ખખડાવ્યા. એ કોણ બારણા ખખડાવે છે? બકરી બહેને કહ્યું, ગોળ કેરી ભીતલડી ને શેરડી કેરા દાંડા, ટોપરીએ ઘર છાયા, બચ્ચા બારણા ઉઘાડો. બચ્ચા માને ઓળખી ગયા, એટલે તરત જ તેમણે બારણા ઉઘાડ્યા. બકરી બહેન ઘરમાં ગયા કે તરત જ બચ્ચા તેમને ભેટી પડ્યા.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

કેમ છો? મજામાં ને? આજે હું તમને ખૂબ સુંદર એક વાર્તા કહું છું. વાર્તાનું નામ છે પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી. એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો ને ડાહ્યો હતો. એક દિવસ પોપટને એની માં કહે, ભાઈ કમાવા જાને. પોપટ તો ઠીક કહી કમાવા ચાલ્યો. ચાલતા ચાલતા ખૂબ દૂર ગયો. ત્યાં એક મોટું સરોવર આવ્યું. સરોવરની પાળે એક મજાનો આંબો હતો. તેના ઉપર પોપટ બેઠો. આંબે કાચી અને પાકી ઘણી બધી કેરીઓ આવેલી. પોપટ કેરીઓ ખાઈ આંબા ડાળે હિચકે ને ટહુકા કરે. ત્યાંથી એક ગાયોનો ઘોવાળ નીકળ્યો. પોપટ ગાયોના ઘોવાળને કહે, એ ભાઈ ગાયોના ઘોવાળ, ગાયોના ઘોવાળ, મારી માને એટલું કહે છે, તમે પણ મારી સાથે ગાજો. પોપટ ભૂખ્યો નથી, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ મીઠા ટહુકા કરે, પોપટ મીઠા ટહુકા કરે. ગોવાળ કહે, બાપુ ગાયો રેઢી મૂકી

તારી બેને કહેવા ક્યાં જાઓ? તારે જોઈતી હોય તો આમાંથી એક સારી મજાની ગાય લઈ લે. પોપટે તો એક ગાય લીધી ને આંબાના થડે બાંધી દીધી. થોડીક વાર થઈ ત્યાં તો ભેંસોનો ગોવાળ નીકળ્યો. પોપટ ભેંસોના ગોવાળને કહે, એ ભાઈ ભેંસોના ગોવાળ, ભાઈ ભેંસોના ગોવાળ, મારી માને એટલું કહેજે, તમે પણ હવે મારી સાથે ગાજો. પોપટ ભૂખ્યો નથી, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ મીઠા ટહુકા કરે, પોપટ મીઠા ટહુકા કરે. ભેંસોનો ગોવાળ કહે, બાપુ મારાથી તો કહેવા નહીં જવાય, તારે જોઈએ તો આમાંથી એક પાડીવાળી ભેંસ લઈ લે. પોપટે તો એક સારી મજાની ભેંસ લીધી ને આંબાના થડે બાંધી. થોડીક વાર થઈ તો ત્યાંથી બકરાનો ગોવાળ નીકળ્યો. પોપટ બકરાના ગોવાળને કહે, એ ભાઈ બકરાના ગોવાળ, બકરાના ગોવાળ, મારી માને એટલું કહેજે, તમે ગાજો મારી સાથે. પોપટ ભૂખ્યો નથી, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ મીઠા ટહુકા કરે, પોપટ મીઠા ટહુકા કરે. બકરાનો ગોવાળ કહે, અરે બાપુ આ બકરા રેઢા મૂકીને મારાથી તારી માને કહેવા નહીં જવાય, તારે જોઈએ તો બે ચાર બકરા લઈ લે. પોપટે તો બે ચાર રૂપાળા બકરા લઈ લીધા ને આંબાના થડે બાંધી દીધા. વળી ત્યાંથી ઘેટાનો ગોવાળ નીકળ્યો. ઘેટાના ગોવાળે પોપટને ચાર પાંચ ઘેટા આપ્યા. પછી તો ત્યાંથી ઘોડાનો ગોવાળ, હાથીનો ગોવાળ અને સાંડિયાનો ગોવાળ એક પછી એક નીકળ્યા. ઘોડાના ગોવાળે પોપટને એક ઘોડો આપ્યો. હાથીના ગોવાળે પોપટને એક હાથી આપ્યો. સાંડિયાના ગોવાળે પોપટને એક સાંડિયો આપ્યો. પછી પોપટ તો ગાય, ભેંસ, બકરા, ઘેટા, ઘોડો, હાથી ને સાંડિયો બધાને લઈને એક મોટા શહેરમાં આવ્યો. બધાને વેચી નાખ્યા એટલે એને તો ઘણા બધા રૂપિયા મળ્યા. થોડાક રૂપિયાનું એણે સોનું રૂપું લીધું ને તેના ઘરેણા ઘડાવ્યા. પછી એણે ઘરેણા નાકમાં, કાનમાં ને ચાંચમાં પહેર્યા. બીજા રૂપિયાને પાકમાં અને ચાંચમાં ભર્યા. પછી પોપટભાઈ ઘર ભણી ચાલ્યા. આવતા આવતા મોડી રાત થઈ ગઈ. ઘરના બધા ઊંઘી ગયા હતા. પોપટે તો સાકર ખખડાવી માને સાદ કરીને કહ્યું, મા વારણા ઉખાડો, પાથરણા પથરાવો, ડોલી ઢાઢડાવો, શરણાઈઓ વગડાવો, પોપટભાઈ પાક ખંખેરે. મા બિચારી આખો દિવસ ઘરનું કામ કરીને ખૂબ થાકી ગઈ હતી. પણ આવ્યું છે તે એને બરાબર સમજાયું નહીં. એને થયું અત્યારે કોઈ ચોર બોર આવ્યો હશે ને ખોટું ખોટું બોલતો હશે. એણે તો બારણા ઉઘાડ્યા નહીં. પછી પોપટ કાકીને ઘેર ગયો. કાકીને ઘેર જઈને કહે, કાકી કાકી, બારણા ઉઘાડો, પાથરણા પથરાવો, ઢોલી ઢાઢડાવો, શરણાઈઓ વગ

કે તો સુતા સુતા જ સંભળાવી દીધું. અત્યારે અડધી રાતે કોઈ બારણા ઉગાડતું નથી, આવવું હોય તો સવારે આવજે. પછી પોપટ પોતાની બહેનના ઘેર ગયો. જઈને કહે, બહેન બહેન, બારણા ઉગાડો, પાથરના પથરાવો, ડોલીડા ઢળાવો, શરણાઈઓ વગડાવો, પોપટભાઈ પાક ખંખેરે. બહેન કહે, અત્યારે કાળી રાતે તે મારો ભાઈ ક્યાંથી હોય? ભાગી જા, તું તો કોઈ ચોર લાગે છે. પછી પોપટ તો માસીના ઘરે, ફોઈબાના ઘરે, ઘણા સગાવહાલાને ત્યાં ગયો, પણ કોઈએ બારણા ઉગાડ્યા નહીં. છેવટે પોપટ એની મોટી બાને ત્યાં ગયો. એની મોટી બા એને ખૂબ વહાલ કરતા હતા. મોટી બાઈએ તો તરત પોપટનો સાદ ઓળખ્યો. તે કહે, આવી ગયો મારા દીકરા, આ આવી લે, બારણા ઉઘાડું છું. બાપુ પછી બારણા ઉઘડ્યા એટલે પોપટભાઈ અંદર આવ્યા અને મોટી બાને પગે લાગ્યા. મોટી બાઈએ એના દુખણા લીધા. પછી તો મોટી બાઈએ પોપટ માટે પાથરણા પથરાવ્યા, ટોલીડા ઢળાવ્યા ને ઉપર સુવાડા સુવાડા ગાદલા પથરાવ્યા. પછી કહે, દીકરા જરા અહીં બેસજે, હમણાં શરણાઈવાળાને બોલાવું છું. મોટી બા તરત ત્રણ ચાર શરણાઈવાળાને બોલાવી લાવ્યા. શરણાઈઓ કરતી વાગવા માંડી. પોપટભાઈ તો ખુશ ખુશ થઈ ગયા ને પાકમાંથી ચાચમાંથી રૂપિયા ખંખેરવા લાગ્યા. થોડી વારમાં તો આખું ઘર રૂપિયાથી ભરાઈ ગયું. પોપટભાઈ આટલા બધા રૂપિયા કમાઈને આવ્યા એ જોઈ મોટી બા ખૂબ રાજી થયા. શરણાઈ સાંભળતા સાંભળતા પોપટભાઈને ઊંઘ આવી ગઈ. સવારે ઉઠીને મોટી બાએ પોપટભાઈની માને બોલાવી. પોપટભાઈના રૂપિયા ઘરેણા એને આપી દીધા અને પોપટભાઈને જવાનું મન નહોતું તો પણ પરાણે માની સાથે એના ઘેર મોકલી દીધા.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-68-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-68-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: સાંભળી રહ્યા છો રેડિયો પાલમપુર 90.4 FM. આપનો પોતાનો સામુદાયિક અવાજ. વિશ્વભરમાં દર વર્ષે 1 થી 7 ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવવામાં આવે છે. આ સપ્તાહનો હેતુ માતાના દૂધના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો, માતાઓને પ્રોત્સાહન આપવાનો અને દરેક બાળકની જીવનની શ્રેષ્ઠ શરૂઆત મળે તે માટે સમાજને સંવેદનશીલ બનાવવાનો છે. માતાનું દૂધ એ બાળક માટે પ્રથમ સંપૂર્ણ કુદરતી આહાર છે. તે બાળકને પોષણ, રોગ પ્રતિકારક શક્તિ અને તંદુરસ્ત વિકાસ આપે છે, જ્યારે માતાના સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે લાભદાયક છે. આ સપ્તાહ દરમિયાન રેડિયો પાલમપુર 90.4 FM લઈને આવ્યું છે ખાસ કાર્યક્રમ. તો ચાલો સાંભળીએ રેડિયો પાલમપુર પર વિશ્વ સ્તનપાન સપ્તાહનો આ ખાસ કાર્યક્રમ. બાળક જન્મે છે ત્યારે જીવવા માટે જરૂરી હવા તો તેને આપોઆપ મળે છે, પણ ખોરાકનું શું? માતાનું દૂધ એ જ ખોરાક. માતાના દૂધથી જ પોષણ મળે. માતાનું દૂધ એક ઉત્તમ આહાર છે. બાળકના જન્મ પછી માતા મૃત્યુ પામી હોય ત્યારે અન્ય નાના બાળકની માતા મા વિનાના બાળકને પોતાનું દૂધ આપી ઉછેરે છે. માતાના દૂધથી બાળકનો વિકાસ ઉત્તમ રીતે થાય છે. પરંતુ આજકાલ માતાની ગેરસમજને કારણે અનેક બાળકો માતાના દૂધથી વંચિત રહે છે, જેવી કે સુવાવડ પછીનું પહેલું ધાવણ ન પાય, બાળકને ધવડાવવાથી પોતાની સુંદરતા ઘટી જાય. આવી અનેક ગેરસમજોના પરિણામે બાળક માતાના દૂધ જેવા ઉત્તમ પોષણથી વંચિત રહે છે.
1: આજે આપણે દિવસમાં 8 થી 10 વખત અથવા તો બાળકની માંગ પર સ્તનપાન અને સ્તનપાન કરાવવાની યોગ્ય રીત વિશે જાણીશું. અહીં શિલ્પાબેન અને વાસંતી વચ્ચેની વાતચીત પરથી આ વિષય પર વધારે ઊંડાણપૂર્વક આપણે જાણી શકીશું.
2: વાસંતી, તને જાણ છે કે બાળકની સ્તનપાન કરાવવાની યોગ્ય રીત હોય છે?

0: તે રીતથી જ બાળકને સ્તનપાન કરાવવું જોઈએ.
1: અરે શિલ્પાબેન, મને તો એવી કોઈ જાણ છે જ નહીં.
0: તો ચાલ આજે તને સમજાવું. માતાનું દૂધ એ સુનિશ્ચિત કરે છે કે બાળકને તમામ જરૂરી પોષક તત્વો મળે છે. માતાનું દૂધ સલામત અને સ્વચ્છ છે અને તે સામાન્ય તાપમાને પણ છે, જે બાળક માટે યોગ્ય છે. તમારા બાળકને સ્તનપાન કરાવતી વખતે બાળકને પૂરતું દૂધ મળી રહ્યું છે તેની ખાતરી કરવી જરૂરી છે. બાળકને પૂરતું દૂધ આપવા માટે સ્તનપાનની યોગ્ય પદ્ધતિ અપનાવવી મહત્વપૂર્ણ છે.
1: બરાબર.
0: અને હા, આરોગ્ય કાર્યકર અથવા કુટુંબના સભ્ય માતાને સ્તનપાન કરાવવાની યોગ્ય રીત સ્થાપિત કરવામાં મદદ કરી શકે છે. બીજું કહેવું તો તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે બાળક યોગ્ય રીતે માતાના સ્તનમાંથી દૂધ પી રહ્યું છે. બાળકનું મોં સ્તનની ડીંટડીની બહાર ન હોવું જોઈએ, તેથી બાળકના માથાને તમારી ત્વચાના સંપર્કમાં રાખવું જોઈએ. આ તમારા બાળકને સ્થિર સ્થિતિમાં દૂધ પીવાની મંજૂરી આપશે.
1: તો શિલ્પાબેન, આ માતાના દૂધમાંથી જ બાળકને બધું પૂરતું પોષણ મળી રહે છે?
0: હા, માતાનું દૂધ બાળકો માટે માત્ર ખોરાક કરતાં વધુ છે. તે રોગ નિવારણ માટે એક શક્તિશાળી દવા પણ છે, જે દરેક બાળકની જરૂરિયાતોને અનુરૂપ છે. માતાના દૂધના લાભો સમજવાથી બાળકનું ઉછેર સારી રીતે થાય છે. માતાના દૂધથી થતા ફાયદામાં હંમેશા સુલભ અને હૂંફાળું દૂધ, સહેલાઈથી પચી જાય એવું, તેમાં લોહ તત્વ પૂરતા પ્રમાણમાં હોય છે. માતાના દૂધમાં પૂરતું પ્રોટીન હોય છે. બાળકનું પોષણ સરળ રીતે થાય છે. ધાવણ આપતી માતાને આહલાદક અનુભવ થાય છે. બાળક પ્રસન્ન રહે છે. માતાનું દૂધ પચવામાં સહેલું છે. અધૂરા માસે અવતરેલા બાળક માટે પણ તે અનુકૂળ છે. ધાવણ કુદરતી રીતે કુટુંબ નિયોજનમાં પણ મદદરૂપ છે. માતાનું કુદરતી ધાવણ માત્ર દૂધ નહીં, પરંતુ માતાના પ્રેમનું માધ્યમ છે.
1: એવું તો બાળકને દસ્ત થવાનું કારણ શું હોઈ શકે?
0: જો સ્તનપાન બાળકોને અસ્વચ્છ વાતાવરણ અને ખોરાકમાં રહેલા દૂષણોથી રક્ષણ આપે છે, અને સ્તનપાન ના કરાવે જો કોઈ માતા, તો એને અસ્વચ્છ વાતાવરણ અને ખોરાક દૂષિત હોય તો તે બાળક માટે ઝાડાનું કારણ બની શકે છે અને પોષક તત્વોની ખોટ અને કુપોષણ તરફ દોરી શકે છે. સ્તનપાન કરાવવા બાળકોને કાનમાં ચેપ, ઝાડા, ન્યુમોનિયા અને બાળપણની અન્ય બીમારીઓ થવાની શક્યતા ઓછી હોય છે. ઝાડાના લગભગ અડધા એપિસોડ અને તમામ શ્વસન ચેપના ઓછામાં ઓછા ત્રીજા ભાગને સ્તનપાન દ્વારા અટકાવી શકાય છે.
1: તો શિલ્પાબેન, ધાવણના પણ કઈ નિયમો આપવાના હોય?
0: જો માતાએ ધાવણ આપવાના નિયમો ઘડવા જોઈએ, જેવા કે જન્મ પછીનું પહેલું ધાવણ 2 કે 3 કલાકે આપવું. બાળકના પોષણ માટે આ અમૃત સમાન છે. ધાવણ આપતી માતાએ પોતાને વધુ પોષણ મળે તેવો ખોરાક પણ લેવો જરૂરી છે. જ્યારે જ્યારે બાળક ભૂખ્યું થાય ત્યારે ત્યારે દૂધ આપવું જોઈએ. ધાવતા ધાવતા બાળક સૂઈ જાય તો તેને જગાડીને પણ સ્તનપાન પૂરું કરાવવું. બંને સ્તનથી વારાફરતી ધાવણ આપવું. માતાના શરીર અને વસ્ત્ર સ્વચ્છ હોવા જોઈએ. ધાવણ પછી બાળકને બરડામાં થાબડતા ઓડકાર ખવડાવવો જરૂરી છે.
1: ઉભારો શિલ્પાબેન, એવું કેમ?
0: જો બાળકને બરડામાં થાબડતા ઓડકાર ખવડાવવો જરૂરી છે, કેમ કે આપણે જે એને ખવડાવ્યું છે એ પછી ઓકી ન નાખે. જો એને ઓડકાર આવી જાય એટલે કે એને એનું ખોરાક પચી ગયું એવું સમજવાનું. માતાએ ધાવણ આપતી વખતે ખુશ અને પ્રસન્ન રહેવું જોઈએ. એટલે વાસંતી, તારે પણ હા ખુશ અને પ્રસન્ન રહેવાનું. ધાવણ આપતી માતાને ઘેનની ગોળીઓ ના લેવી. તારે તને ઊંઘ ન આવતી હોય તો કોઈ પ્રકારની તારે ગોળીઓ ના લેવી, કેમ કે એ બાળકને પણ અસર કરી શકે.
1: બરાબર.
0: અને હા, ધાવણ આપતી માતાએ કેન્સર કે બાળક થાઇરોઇડ ગ્રંથિના રોગની દવા ચાલુ હોય ત્યારે ધાવણ ન આપવું. મજૂરીએ જતી સ્ત્રીઓ કે નોકરી કરતી સ્ત્રીઓએ ધાવણ

0: લડવા માટે એન્ટીબોડીઝ ઉત્પન્ન કરે છે, જે તેના બાળકને અસર કરે છે અને લાભ પણ કરે છે. માતા અને બાળક વચ્ચેનું આ રોગ પ્રતિકારક સંચાર માતાના દૂધને દવાનું સૌથી શક્તિશાળી સ્વરૂપ બનાવે છે.
1: પણ શિલ્પાબેન, એક વાત ન સમજાણી, આ સ્તનપાન અને માતાના સંપર્કથી બાળકને શું ફાયદો?
0: જો વાસંતી, સ્તનપાન દરમિયાન બાળક સાથે ત્વચાથી ચામડીનો સંપર્ક બાળકને ગરમ રાખે છે અને તમને તમારા બાળક માટે દૂધ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.
1: એટલે કે બાળકને કેટલી વાર સ્તનપાન કરાવવું જોઈએ?
0: તમારા બાળકને દિવસમાં ઓછામાં ઓછું 8 વખત સ્તનપાન કરાવવું જોઈએ. આ બાળકનું પેટ ભરવા માટે પૂરતું છે. દર 2-3 કલાકે બાળકને ખવડાવો અથવા માંગ પ્રમાણે બાળકને ખવડાવો.
1: એટલે શિલ્પાબેન, તેનો કોઈ ટાઈમિંગ હોય છે?
0: જો બાળકને દરેક સ્તનમાંથી 7-8 મિનિટ અથવા તો 10 મિનિટ સુધી ખવડાવવું જોઈએ. તમે જે સ્તનમાંથી દૂધ પીવડાવી રહ્યા છો તે હળવા લાગે ત્યારે જ બીજા સ્તનમાંથી સ્તનપાન કરાવવું જોઈએ.
1: શિલ્પાબેન, આ સ્તનપાન કેટલા વર્ષ સુધી ચાલુ રાખવું જોઈએ?
0: જો સ્તનપાન 2 વર્ષ કે તેથી વધુ સમય સુધી ચાલુ રાખવું. બાળકનો જ્યારે પૂરતો ખોરાક મળતો હોય ત્યારે સ્તનપાન ચાલુ રાખવાથી સ્તનપાનના તમામ ફાયદા બાળકને મળે છે. બાળકને ભાવનાત્મક સંતોષ મળે છે, વિકાસ માટે જરૂરી શક્તિ, ઉચ્ચ કક્ષાનું પ્રોટીન, વિટામિન એ, રોગ પ્રતિકારક શક્તિ અને પોષણ તત્વો મળે છે. રાત્રિ દરમિયાન પણ ધાવણ ચાલુ રાખવું.
1: હમણાં તો આ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, તો શું કરવાનું જો માતા કદાચ કોરોના સંક્રમિત થાય તો બાળકને દૂધ કઈ રીતે આપવાનું?
0: જો માતા COVID-19 થી સંક્રમિત થઈ જાય અને સ્તનપાન કરાવવામાં અસમર્થ હોય તો તેને સ્વચ્છ કપમાં સ્તનમાંથી દૂધ નાખવાની સલાહ આપવામાં આવે છે.
1: બરાબર, આજે તો તમે બહુ સારી માહિતી આપી શિલ્પાબેન.
0: હા, અને મને લાગે છે કે તને આ માહિતીની જરૂર પણ હતી, તો આ માહિતી તું પણ અમલ કરજે અને આજુબાજુ સુધી પણ પહોંચાડજે. તો ચાલ, હું જાઉં છું, હવે આવતી વખતે મળીશું.
1: હા ચોક્કસ શિલ્પાબેન, સારું, ચાલો મળીએ તો પછી ક્યારેક. મનમાં વાસ્યું છે.

0: સ્વસ્થ ગર્ભવતીથી સ્વસ્થ શિશુનો જન્મ પતિ, કુટુંબ અને સમુદાયની સહિયારી જવાબદારી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા જનહિતમાં જારી.
1: પ્રસારણ સાંભળીને તમારા પ્રતિભાવ અમારી સાથે શેર કરવા અમારા વોટ્સએપ નંબર 9512996688 પર સંપર્ક કરી શકો છો તથા રેડિયો પાલનપુર એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારા ફીડબેક અમને પહોંચાડી શકો છો.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક

0: પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-96-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો.
1: પાલનપુર અને ડીસા માટે ખુશખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિમ પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

સ્ટેશન આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાવું જ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: અને ડીસા માટે ખુશખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિણ પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95129688 9512996688. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95129688 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અને ડીસા માટે ખુશખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશી, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિણ પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

પાપાનો છેલ્લો કાગળ ખોલતા પહેલા રતિલાલના હાથ થંભી ગયા. વાઢણાની વેળામાં બાપાએ વૈકુંઠ વહાલું કર્યું હતું. રતિલાલને તો મોડી ખબર મળેલી, ક્રિયાપાણી પતી ગયા કેળે. આમેય છેલ્લા દાયકામાં બાપ બેટા વચ્ચે અબોલાસ થઈ ગયેલા. એ પહેલાંય મન દુઃખ અને એકબીજાના અહમ કે કથવા વેણ એમને મળતા રોકતા હતા. સવારનો સૂરજ બગીચાની લોન ઉપર પથરાઈ ગયો. જંગલી મેંદીની વાડ ફૂલી ફાલી છે અને એના ઉપર ચઢેલા અજાણ્યા ફૂલવેલા હવે ઋતુ ઉલવા સાથે સુકાઈ જવા માંડ્યા હતા. સામેના મકાનોની ભીત ઉપર બાજી ગયેલી સોમાસુ લીલ પણ હવે તો કાળી પોપળીઓ બનીને ખરવા માંડી હતી. પત્ની રેવતીએ બે દિવસથી દિવાળીની સાફસૂફી સારું ઘર માથે લીધું છે, તેથી રતિલાલ તો ઘરબારા જેવા જ થઈ ગયા છે. બનેવીએ મોકલેલો બાપાનો છેલ્લો કાગળ ફોડતા પહેલા પાછું રતિલાલનું મન ભરાઈ આવ્યું છે. પોતાના રૂમમાં છાનામાના જઈને આંખોમાં ભરાયેલા આજ સુધીના બધા આંસુ વહાવી દેવા એ જાણે આઘા પાસા થઈ રહ્યા. નાનકડા બંગલાના કમ્પાઉન્ડમાં એક તરફ ઉસરેલા પારિજાત નીચે ખુરશીમાં કાગળ લઈને એ બેઠા છે. પોતાના પાર વિનાના કામ અને ઘણી બધી સમસ્યાઓને યાદ કરીને રતિલાલ અડગ થયા. જૂના અને પીળા પડી ગયેલા લીટીવાળા કાગળોમાં બાપાએ લાંબો પત્ર લખ્યો હતો. સિની વયે ધ્રુજતે હાથે અને ઝાંખી આંખે એમણે એવું તે શું લખવાનું હશે, મને તે આટલું કષ્ટ કર્યું હશે એમ વિચારતા રતિલાલે કાગળ ખોલી ઘોડા ઉપર સામાન માંડતા હોય એમ મનને સાબદું કરી વાંચવા માંડ્યું. સ્વસ્તિ શ્રી ગામ રાજપુરા મધ્ય વસનાર ભાઈ શ્રી રતિલાલજી, અખંડ સૌભાગ્યવતી રેવતી વહુ અને મોટા

ગયેલા બાળકોને કેતાન શ્રી ગામ કોળિયાથી ચાહી કરીને યાદ કરનાર તમારા બાપા લવજી કોદરના છેલ્લા વેલા રામ રામ વાંચજોજી. અહીં બધા રાજી ખુશીમાં છે, ત્યાં તમે સૌ મન મોજમાં હશો એવી ગોકુળનાથજીને પ્રાર્થના. દ્વારકાનો નાથ તમને સૌને લાંબી ઉંમર આલે અને તમારી કમાણીમાં બરકત ને અર્જે એવા મારા આશીર્વાદ લેજો. કાગળ પેનના ઠેકાણા નથી, આંખોમાં ઝાખપ હોવા સાથે લખતા લખતા પોણી વળે છે. ચશ્મા કાઢી કાઢીને લૂસવાના અને લખવાનું તે વિપત ઓછી નથી. અધૂરામાં પૂરું ધરુસતો હાથ, પણ હવે જીવતરમાં ચ્યાં જાજુ લખવા રહેવાનું છે? ગમે તે એકદમની હવાર પડશે ને હું નહીં હોઉં એ દાડાના ઉજ્જ્યા આથમના જેટલી નક્કી વાત છે. તમને ઘણા વર્ષો સુધી માનપાનથી કાગળ લખ્યા અને બોલાયા, આજે તું કહીને લખવાનું છેલ વારકું મન છે. અક્ષરો ને શબ્દો ગોઠવાતા કહટાવાનું થાય છે, લખવા બોલવાનું બધું શેળભેળ થાય છે, તો નભાવી લેજે. તું જાણે છે એમ હું સ્ટેટ વખતમાં 4 અંગ્રેજી ભણેલો ને માસ્તરની નોકરી મળવાની હતી. ત્યાં મોટાભાઈ મરતા મારે મારા ઘરડા બાપને હળ લાકડામાં મદદ કરવા ખાતર બધું મેલી દેવું પડેલું. જો એમ ના થયું હોત તો તમારું ઘડતર ને સૌનો ઉછેર જુદા હોત. તને મારા વાસ્તે જે ફરિયાદો રહી છે એ ના હોત. પણ જિંદગીનો નકશો આપણા હાથમાં નથી હોતો ભાઈ. કાળના ગર્ભમાં આપણી જીવનવાટ ઉપરવાળા કોઈકે દોરેલી તૈયાર હોય છે. હું માસ્તર થયો હોત તો નોકરી છૂટવાની ઉંમરમાં તો કેળવણી ખાતાનો કોક અમલદાર થયો હોત. પણ કરમમાં લખેલા ડોળિયા તે જીયા ક્યાંથી ખાવાના? પણ રતિભાઈ સાચું કહું તો મને આ બધી વાતોના હૈયા બળેવડા નથી થયા. કામ કરતો ગયો, કામ લેતો ગયો અને જે મેળવ્યું તે વેચી ખાધું. તને એવું કેમ લાગતું રહ્યું કે હું તને ફળાવો આંબો ગણીને વેડતો રહ્યો છું? મારા મનનો આ કોયડો આ જન્મારે તો ઉકલવાનો નથી. મેં તને મહિનાની આખરમાં કાગળો લખ્યા. પૈસા માગવામાં હું કદી તારા બાળગોપાળની અને વ્યવહારની વાતને ધ્યાનમાં લેવાનું ચૂકી ગયો હોઈશ. પણ મારે અહીં બચરવાર ઘર ચલાવવાનું હતું અને ન્યાતમાં બંધાયેલી ચાપ હાસવવા સમાજની ફકર ચિંતા કરવાના હતા. મારા હાથ પગ બંધાયેલા હતા. ઘરનો દીકરો શહેરમાં કમાતો હોય ત્યારે હાથ હુશીના પૈસાએ લોકને ચાલતો, એટલે તારી ખેત જાણ્યા કેડે હું પૈસા માગતા રહેલો. લોક ઉસીના લીધેલા તે માગવા આવે અને બીજા તારી આવક જાણીને ઉચીને હારું વસન નાખતા આવે. ત્યાં હું ચાલ જવાનો હતો. આકાશી ખેતી અને ટૂંકી જમીન, રસ્તા માથે ઘર અને મોટો વસ્તાર. હું રાતદન રઘવાયો રહ્યો છું ને એમાંથી ચીડિયો સ્વભાવ. તને ઘણીવાર આંકરા વેણ કહીને પસ્તાયો છું, પણ તને એની ચાથી ખબર? તારી બાનો મંદવાળ અને ભાઈ બહેનોના ખર્ચા. તારી સાથે કદી જીવ ઠારીને વાત થઈ હોત તો આટલો બળાપો જીવતરના આ છેડે ના રહ્યો હોત. પણ નકશામાં વિધાત્રીએ જે દોર્યું એ ના દોર્યું થોડું થાય છે? બધાએ મને આકરો ગણ્યો ત્યાં સુધી તો ઠીક મારા ભાઈ, પણ હું કઈ લાગણી વિનાનો બોથડ કે ઝડથો તો નહોતો જ. તોય આજે જે મારી પાસે રહીને મને ખાવા પીવાનું આપવામાં ઉપકાર સમજે છે એ તારા ભાઈઓ ભોજાઈઓ મને ક્યારેક કઠોર ને ક્યારેક કપાતર ગણે છે. એમનું આલેલું તુચકારથી હડછલી આલેલું ન ભાવતું ખાવાનું ગળે ઉતારી ગયો છું, પણ બધા મને કઠોર કહે એ નથી બેઠાતું. હવે મારું દૂધતું રૂધ્યું તને જેમ કરીને દાખવું. મારી આપદાઓનો કોઈ આરોવારો નથી. હવે તો દોરી તૂટે અને અંગૂઠે આગ મેલાય એ જ ઉપાય. આ કાયામાં જીવને ભરાઈ રહેવાનું કોઈ કારણ નથી. તોય તું આગ મુક્તિ વેળા હાજર હોય હું ચાઈન કહું છું કે તું મારું મરણ સુધારવા આવજે. તું બોલજે, નાચજે પ્રાણીયા આગ આવે. થોડા ખુલાસા કરવા મારો જીવ કદાચ ત્યાં કશેક ઘુમરાયા લેતો હશે. જોજે.

રતિલાલના ગળે ડૂમો બાજ્યો. કોઈ જોતું નહોતું. એમણે આંખો સાફ કરી ગળું ખૂંખાર્યું. વેગળા પડી ગયેલા બાપા, એમની આપદાઓ, આ કાગળમાં લખાયેલી વાતો, તો શું એમણે જે બાપા જોયા હતા?

સ્થાપ્યા. એકવાર ઉનાળે રતિલાલ ઘરે વતનમાં ગયેલા. ભાઈ બહેનોના સંતાનો માટે સગાઈની ઉતાવળ કરીને બાપાએ કેટલુંક નબળું સગું કરાવેલું તે વિશે એમણે બાપાને બે વાતો કહેવી હતી. પણ એની ગંધ પારખી ગયેલા બાપા બે દિવસ સુધી રતિલાલથી આઘા ને આઘા રહેલા. વાણ ભરેલા ખાટલાઓની આડશને પેલે પારે ઊંધું ઘાલીને ચકડીમાં ભીંડી વીંટતા હતા. બીજી વાર ગયા ત્યારે રતિલાલે જ એમની ઉપેક્ષા કરેલી. બાપા પછી વાત કરવા ઈચ્છતા હતા ને રતિલાલની આસપાસ ફરતા હતા, પણ રતિલાલે ખબર જ નહીં પૂછેલી એટલે અકળાયેલા. છતાં જો આંખો મળે તો તક લેવા બાપા તૈયાર હતા. રતિલાલને વતનમાં ઘણી વાર અડવું લાગતું. તે દિવસે એમને એકલવાયું પણ લાગેલું. ઘર આંગણે ચણતા કબૂતરોમાં એક ધોળું કબૂતર આવી ચડેલું. રતિલાલ એને જોઈ રહેલા, ક્યાંથી આવ્યું હશે? ને પેલા ઘર ગામના કબૂતરો, એ પાસે આવે છે કે અળગા? આઘા પાછા કેમ થઈ જાય છે? એ બિચારું બધાની સાથે ઉડતું ને પાછું આવતું, બધાની સાથે ને સાથે હતું તોય જાણે કે અજાણ્યું એકલું કેમ લાગતું તું. મોટા ભાઈના આંગણામાં ઘરડો બળદ નિવૃત્તિ ભોગવતો હતો. બીજા ઢોર ખેતરોમાં ચરવા જતા. આંગણામાં એ એકલો બાંગડતો ને પાછો શાંત થઈને બેસી રહેતો, થોડું વાગોળતો અને અટકી જતો. બાપા સામા ઘરની ખાલી પડસાળે ખાટલે સુનમુન બેસી રહ્યા હતા ને રતિલાલ બસ પકડવા નીકળી ગયેલા. બાપા જરાક સળવળી ઉઠવા જેવું કરીને પાછા બેસી રહેલા. એમના ચહેરાની ઉદાસી, ના ના માત્ર ઉદાસી જ નહીં, પીડા, વેદના ભરી એકાકીતા રતિલાલને આખે રસ્તી દેખાયા કરેલી. આજે પત્ર વાંચતા પુનઃ એ બધા દ્રશ્યો એમને ઘેરી ઉભા. એમણે પત્ર આગળ વાંચવા માંડ્યો. જોકે હવે છેલ્લે ખુલાસા કરવાનો કશો અર્થ નથી, પણ જીવને લાલચ છૂટતી નથી. તું તો મારાથી વધારે ભણેલો છે ને શેરમાં મોટો માણસ ગણાય છે. તને બે ત્રણ વાતો કહીને હળવા ફૂલ થઈ જવું છે. જાણું છું કે જૂની વાતો ઉખેડવા હળવા થવાને બદલે ભાર વધી જવાનો છે, પણ હવે આજે પેટ છૂટી વાતો લખવા બેઠો છું તો ભલે ને? તું હોશિયાર હતો એટલે તું ઘણું ભણીને મોટો માણસ થાય એવી મારી મંશા હતી, પણ મારી ત્રેવડ નહોતી. સમાજનો સંપાયેલો, દેવામાં ડૂબેલો, મેં તને જટજટ પીટીસીનું ભણીને માસ્તર થઈ જવાનું કહેલું. એમાંય તારી બુદ્ધિનો ઘર કુટુંબ માટે ઉપયોગ કરવાની મારી ગણતરી હતી. જ્ઞાતમાં દાંડિયા અને હાંડિયા બેઉને તું પહોંચી વળે એમ હતો. ગામમાં લડવાડિયા હોય ત્યારે મોટો તો ભોળ્યો એનું કામ નહીં. મને હતું કે તું જો આટલામાં માસ્તર થઈ જાય તો આ પેઢીઓથી હેન્ડી આવતી આગેવાની અને ભાંજગઢમાં પહેલી પંગત ફસવાઈ રહે. બાકી ધાર્યું ધણીનું થાય તે થઈને જ રહ્યું. તારા મનમાં મારા કાજે થઈને એક ડંખ રહી ગયાનું તું થઈને કહેતો હતો. તું પહેલી વાર નોકરીએ નીકળ્યો તાર તને ઠેઠો ઠેઠ મૂકવા આવવાનું મન હતું. ઘરમાં પૈસા નહોતા તોય ઉસીના લાવત, પણ પછી થયું કે તું તો સાબદો છે, એકલો એકલો શેરોમાં ફરનારો ભણનારો, જાતે બધું ઉસકીને જઈશ ને એમ પહોંચી વળેશ. તને એકલો કાઢ્યો એ ભળભાખડું હું હજી ભૂલ્યો નથી, પણ તું કશેથી પાછો નહીં પડે એની ધરપત બેઠેલી. આજે આ મોટા નાનાની ચિંતા છે એટલી તારી ફકર નથી થતી. માળામાંથી જે ચકલું વહેલું ઉડી જાય એ વહેલું ગોઠવાઈ જાય છે. તું નહીં માને પણ હું તારી જેમ આખો જન્મારો, મને એકલો કશા આધાર વનાનો નોંધારો લાગ્યો છું. મને એ ટાઈમે જે જોઈએ એ કદી નથી મળ્યું. વાલાઓએ વખની વેણા આણી હતી ને દખના દાડાઓમાં બધા પોતપોતાના હકમાં ડૂબેલા હતા. મારી આંખોમાં તારી જેમ મહુડા જેવા અહવા આવ્યા છે ને મહી માતાના સોગન મારાય ઘોઘળે ડૂમો ને સાતીમાં ડસુરો બાજ્યો છે.

ખપરવા દાડોમાં અને પ્રસંગ પ્રાણે હાથ ટૂંકા પડ્યા અને તમને ભાઈ બહેનોને દુભાઈ લે મોઢે ઉભેલા જોયા એટલી બધી વાર હું મૂંઝાયો છું, પણ મરદથી પોચકા ના મુકાય રતિભાઈ. હું બધું હઠાવવા આકરો થઈને ઘરોકવા માંડતો, ગુસ્સાના જોરમાં બધા કામ થઈ રહેતા. સૌથી વધારે દુશ્મન તો તારી મરનારી બાનો થયો છું, એણે તો કામ કુટવામાં આડે હક ભાળ્યું જ નથી. એમાં રાજરોગનો રંજાડ ઓછું હોય એમ મારા ડાકાને ઘુરક્યા. કદી પ્રેમથી એને પવાલું પાણી પાયાનું પુણ્ય નથી પામ્યો. મારી આજે જે વલે થઈ છે એમાં એના નેહાકા નહીં હોય તો એની કકળતી આંતરડીનો પંછાયો હશે એમ હું માનું છું. પણ હાસું એ છે કે મેં મારા હક માટે કાંઈ નથી કરાવ્યું, બધું સંસાર નભાવા ખાતર. હોય તને શાંત પાડતા કહે છે કે પાકતાય લેંબોળી મેઠી ના થઈ, તે જાણું છું, પણ ક્યાંથી થાય? લેંબોળીને વરસાદના ઝાપટા ટાઢવે, ભીના વાયરા ટાઢા લેપ કરે, એમ હવામાન સારું બંધાય ત્યારે કડવી લેંબોળી જરાક મેઠાઈ જ પકડે. આજે થાય છે કે તમને સૌને ભેગા કરીને વાતો કરું, હસીએ ને ઘડી ભાર ઉતારીએ. પણ આ તારી ભોજાઈઓના બોલ તો તને ખબર છે, જાણે બાપને ત્યાંથી બાંધી લાવ્યું હોય એમ કડવા વેણ બોલે છે. બે ટકના રોટલાને નાવા ધોવાની સોય કરતા ઝટકા વાગે. 5-15 લાખની મિલકતના ધણીની આવી વનોગત દુશ્મનની ના થઈજો ભાઈ. રતિલાલ પાછા અટક્યા. વેળા ગરમાવે ચઢી ગઈ છે. રેવતીએ ઘરનો ઘણો સામાન બગીચામાં કમ્પાઉન્ડમાં આડેધડ મૂકી દીધો છે. કામવાળી અને બીજા બે નોકરો ઘર સફાઈ અને સામાન ઝાપટવામાં પડેલા છે. આ ફેરા બધોય જૂનો સામાન કાઢી નાખવો, ભંગારમાં આપી દેવો અને રહી જાય તો બધો બાળી દેવો છે, રેવતી કહે છે. બધું ચોખ્ખું ને માફકસર જોઈએ. આ જૂના પેટી પટારા ને બડા બુટોય ના જોઈએ. હવે જૂનાને શું સાંતીએ મારવાનું છે? ગયેલાનો મોહ રાખવો એ જ ખોટું છે. સંઘેરો સાપ કામમાં આવતો એ જમાનો ગયો. લીધું દીધું ને ભૂલી ગયા, વાત પૂરી. રતિલાલને શણવાર પોતાનું ઘર વેરવિખેર થઈ ગયેલું લાગતા કશીક મૂંઝવણ થઈ આવી. આજ સુધી પોતાના બધા આયોજનો પાર પડ્યા છે, એમની ગોઠવણને કોઈ આઘી પાછી કરી શકતું નહીં. ને આજે આ રેવતી, કે પછી રહી રહીને અંદરથી ઊભા થઈ જતા બાપા લવજી કોદર, બધા 2 દસકેથી એમને ડોહાજ કહીને બોલાવતા. રતિલાલને આજે એ શબ્દ કહ્યો, અરે રે દાદા પણ નહીં. ગળામાં જરા ખખરી બાજી. ખુરશી પર તડકો આવતા પાછા પારિજાતની સાયામાં સેર્યા. કેટલાક ફૂલ હજી કરમાયા નહોતા. લવાણિયા ડુંગરાની નેળમાં પારિજાતનું વન હતું. બાપા અને મોટાભાઈ દિવાળી પછી એની ડાળીઓ સોટીઓ કાપીને ભારા બાંધી લાવતા. ગાલ્લાની સાદડી અને ઉરેડા એમાંથી વણાતા. લોક એને શાળિયા કહેતા. રતિલાલ પણ આ શાળિયા એ જ પારિજાત છે એવું ઘણા વર્ષો પછી જાણતા થયેલા. એમને થયું પારિજાત જેવા દેવતરુને પણ નહીં જાણનારી જાડી પ્રજા વચ્ચે બાપાનો આખો જન્મારો જ પૂરો થઈ ગયો. અફસોસ. કમ્પાઉન્ડ વોલ પર એક કાગડો આવી બેઠો. શ્રાદ્ધ પક્ષ પણ પૂરો થઈ ગયો છે, ત્યાં ગિરનારી કાગડો. રતિલાલ ટીકીને જોઈ રહ્યા, જાણે કે બાપાનું બાકી તર્પણ માગવા ના આવ્યો હોય. એમ જોતો તાકતો બેઠો છે ને જતોય નથી મારો વાલો. રતિલાલે કાગળ આગળ વાંચવા માંડ્યો. મને બરોબર સાંભળે છે, તને કોલેજ વખતે પૂરતા પૈસા નતા અપાતા. ત્યાંથી ના મળે ત્યારે માણેક કાકા પાસે જતો ને એ આલતા. સગા પાસે તો મેં ખાસ કરીને વ્યવહાર પૂરતા માંગેલા ને દૂધની ભેંસો વેચીને એવા દેવા ભરેલા. તું માંદો થઈને પૈસા લેવા આવેલો અને હું હાસેઠ છૂટી પડેલો. તું ભાંગલા પગે પાછો વળી ગયેલો. એ ઘડીએ

બહુ લાચારી હતી. મુદ્દાની વાત એટલી કે તે છાપમાં વેસીને ભણવાના પૈસા જોઈડ્યા તો મેં વાંસ પુવાડનો વેપાર કર્યો. તને બપોરની ચા મિત્રો પાસેથી મળતી ને મારે તો એ નહીં. વાંસ પુવાડની ટક ભરવા જતો તો ત્યાં ફાંકો ભૂસું ખાઈને બબ્બે તન કાઢવા પડતા. પેટમાં ચૂકનું દર્દ મને પજવતું. ઘર આખામાં પેટ દાબીને ગબડતો ને લહણ ડુંગળી શેકી ખાઈને વાયુ ચક્રી મટાડતો. ઝેર ખાવાય પૈસા ક્યાં મળતો? પછી ખાવાની તમાકુથી એ દર્દ કાબુમાં આવેલું, પણ તમાકુ એ કાયાને ઓગાળી મેલી. છેવટે એ સોડી તો આજે ડીલમાં હાંધે હાંધે વાસે ભાઈ. પણ હવે તો બોધ ગઈ થોડી રહી વાળી વાત છે. આપણે ક્યાં રાજાને રાવ કરવા જવાના હતા હે? ને રાજાએ જોઈ લીધા છે મેં તો. પણ એક વાત લખતા લખતા આજે આંખો મહી માતાનું રૂપ ધારી લેશે તે વાત થાય છે કે રહેવા દઉં નહીં કેવી તારી સમજણમાં એ આઈ જશે. આપણી તો નાતરિયા નાક. હું 40ની જોવનાઈમાં ગર્ભંગ થયો ત્યારે 2-3 રંડાપો ગાળતી ને છૂટાછેડવાળી બાઈઓના માગા આવેલા. હું ન પૂરો ઘરમાં કે ન પૂરો ઘર બારો, જાણે અડધી વાટે હતો અને તારી બા એકલો કરી ગઈ. હાથે બળવાનું અને ફજેતી જેવી ખેતી સંભાળતા સંભાળતા ગોબરા સમાજને પહોંચી વળવાનું. ઘણાએ વણમાગી સલાહ આલેલી, લવજી ભાઈ નાતરું તો કરવું પડે, ઘર ચમનું નભે. પણ તારા ભેબુનોના તમારા હવના નભાયા મૂઢા ભાળીને મેં જોવનાઈને કબજે કરેલી. હવ હારાવાના થયા એમાં મારે ઓછું વેઠવાનું નથી આવ્યું. તે વેઠું વેવામાં કસર નહીં રાખી તોય મારું શું થયું? મને શું મળ્યું એમ પૂછ્યું તો તને નહીં ગમે ને મારે કાંઈ જોઈતું નથી. પણ જશને માથે જૂતિયાવાળી કે સાચી ઠરી. અરે જશની માને કૂતરા પૈણી ગયા. પણ લાખોના ધણીની 2 ટકના રોટલા માટેની થાળી ઉલા ઘેરને પેલા ઘેર ઠેલાયા કરે છીછરા પેટની. જોકે ખાનદાન વેલાની ગણીને ઓરેલી 2 વહુઓ માણસાઈમાંથી ગઈ. દોષ કોનો? જેવા આપણા નસીબ. મેઠા વેલાના તુમડામાંય કડવાશ પેઠી ભલા ભગવાન. ઘરડો માણસ શું તે સીડાતોય રહું, ખોટું થતું કે બગડતું ના દેખાય એનોય ટકટકારોય. તમે ના પાડેલી તોય છૂટતો નથી. દહેજથી તું વેગળો થયો તોય તેણે ભયનું મેં તો હરખું ભલું ચાયું છે. ભલે મોટી વાતોના મારા અભરખા અડધી વાટે અટવાયા. જૂનું ઘર પાડી ઉતારીને નવી વસાહતમાં લાવ્યાની વાત તને નથી ગમી એ હું જાણું છું. મને મારું કરેલું નવા જેવું ઘર પાડતા મનમાં કળશી વલોપાક થયેલો. પણ હું તો આવનારી પેઢીના ભલામાં રાજી. નદીના પોણી ભારે વરહે ગોમમાં પેસે કાયમ ભો ને ભો રે. નવી વસાહતની મોખાની જગ્યા પછી ચા મળવાની હતી. એમાંય કડાણાનો ડેમ બંધાયા પછી મારું મન નહોતું માનતું. મોરબીનો ડેમ તૂટ્યો ને શેર જેવું શેર તણાયું તાણે. આ તો મગતરા જેવડું ગામ, એને તણાતા વાર થાય કઈ ને મેં ગાંઠ વાળેલી. આજે ટેકરી માથે નેર પાસે 4 રસ્તાની બગલમાં બધાને વસેલા જોઈને પેલી કશી ચિંતા નથી રહી. જૂના ઘર આંગણામાંના તારી ધોરી નથ જેવા તે પોણી પાઈને ઉછરેલા લેમડા કાપતા કપાવતાય મારું કાળજું કાપેલું. પણ પૈસાના વખા ત્યાં શું કર્યા વના ચાલે. ભાઈઓ તને તારો બધો ભાગ ગણીને આલે એવી જોગવાઈ મેં તો કરી છે. અત્યારે એમનામાં કશો કળજગ નહીં પેઠો. કાલની વાત જાણે દ્વારકાનો નાથ. છેલ્લી વાત, મારી પાટી ચોખ્ખી રાખીને જીવવો છું. કોઈનું ખોટું તાક્યું નથી ને ભાંજગઢમાં ન્યાયને પક્ષે રહ્યો છું. ન્યાતમાં ખવડાઈને હાથ ઉપર રાખ્યો છે ને સમાજમાં વ્યવહારો હસવીને આબરૂ કમાયો છું. વાટે જતા નહીં બોલાઈને ખવડાયું છે. બાપ દાદાના જમીન ઘર હસવીને એમાં શક્તિ ઉમેરણ કરી શક્યો છું. ઉજળો વસ્તાર છે, વધારે શું જોઈએ? ઘટફણમાં જે વેઠું છું એ મારા કરમ હશે.

આ મોટો નાનો તો આ સમાજમાં સમાવેશ પામે એવા છે. તારા મોટા છોકરે મનગમતું લગ્ન કર્યું તેમાં સંમતિ હાલી, જેવું ઘડતર એવું વરતવું પડે. તું હામે સડીને કન્યા જોવા કોલેજમાંથી સીધે સીધો ગયેલો ને એ વાતે હું નામકર ગયેલો, તને યાદ હશે. પણ ના પાડી નહીં મેં તારી મરજી વિના તને નહોતો પવિણાયો. રેવતી તને ગમેલી, સાચું કહું તો મને એ સમજી હકેલી, એની પાસે મને ફાવતું. એ જેટલું ઘેર રહી એટલા દન એને કોઈ વાતે કહેવું નથી પડ્યું, પણ મને શેર ને જ સતું. ને આપણ બેને ઉભા રે ના બને ત્યાં રેવતી બહુ લાખ રૂપિયાની હોય તોય મારે તો આ લગડા તળેની લખમીજીઓને જ વેઠવાની ને. તારો ઉજળો વસ્તાર ડુંગરોમાં વાટ પાડી લેનારો છે એટલે વધારે તો શી ચિંતા. પણ નાચ સમાજ છોડીને લવજી કોદરનો છોકરો એના વસ્તારને બાર વરાવે એ ટીકાનો વિષય તો રહેવાનો જ. મને વહમું લાગે, પણ જમાનો બદલાયો અને શહેરમાં ઉસરેલા પાછરેલા ને અહીં વનવગડાની જાડી પ્રજામાં અઘરું પડે. સમજું છું, લોક તો બેઉ બાજુની કરવત છે, તો ઘણા વાયરો જોઈને ઉપડનારા છે. આ લોકો પછાત વિચારના છે, એમાં મીનમેખ નથી. જડતા જાજી, જાડું ખાય, જાડું પહેરે ને જાડું બોલે વર્તે. તારે હરક જોઈતું હોય તો હવે આપ આ લમણો ના વાળેશ. આ મલકને ભૂલવામાં જ તારી ભલાઈ છે. અહીં તો ભણેલાય જૂની પેઢીને સારી કેવડાવે એવા નખે જ છે. મને જે એક વાતે દખ રહી ગયું તે એટલું કે જો તારા જીવતરનો એકાદો અવસર આ બાપ દાદાના ગામમાં ઘર આંગણે ઉજવાયો હોત ને જ્ઞાતને એઠો હાથ કરાવ્યો હોત તો તને અહીં મોટા ઉજળા થવાની તક મળી હોત. ભલે તે એવું ના ધાર્યું હોય, મારે તો હવે નાચ સમાજમાં કશા ધખારા નથી રહ્યા. ને ટીકા કરનારા એ જાણે છે કે રતિલાલે જે કહ્યું છે એ કાંઈ ખોટું નથી. જ્ઞાત સમાજને ટકવું છે એટલે એ તો એને કાટલે બધાને જોખે. આપણે તો આવનારી કાલને ભાળવી, જે થયું તે ગયું. લાંબી વાતના ગાલ્લા થાય, ઓછું લખ્યું ને જાજુ કરીને માનશો. ને રતિભાઈ, વખતે આ નાના મોટાની ખબર તો રાખજો, દૂરથી થાય એ ટેકો કરજો. મારો રામ તમને ઘણું હાલ છે. જીવતે જીવ ના મળીએ તો મારા ખોળિયાને ખભો હાલવા આવજે. હું મસાણની આગ સુધી તારી વાટ જોતો હોઈશ. એ જ લિખિતંગ લવજી કોદરના રામ રામ. સહી દસ્તક પોતે. રતિલાલ માંડ માંડ ટકી રહ્યા. આ ક્યાં લવજી કોદર હતા. જાતને સો સો ફટકા મારવાનું મન થયું. આંખો સૂકા ખક કુવા બની રહી. રતિલાલ તો જાણ્યું નહીં ને કમ્પાઉન્ડમાં વેરાયેલું ઘર પાછું સંકળાઈ ગયું હતું. કમ્પાઉન્ડને ખૂણે રદ્દી કાગળ કાપડ ઢૂસા સળગતા હતા ને સાંજ ઘેરાતી હતી. રતિલાલ આગ તરફ વળ્યા. જાણે એમને કોઈ દોરતું ન હોય, બધું બળતું હતું. એ નીચે નીકળ્યા. કોઈએ પકડાવ્યું હોય એમ એમણે સળગતી દંડી પકડી. મનોમન એ તાપણાની ગોળ ગોળ ફરતા હતા. શું શણવાર થયું કે ના, એ આગમાં લવજી કોદર નહીં પણ રતિલાલ લવજીની કાયાને ખડકવામાં આવી છે. દંડીનો દેવતા ઢગલામાં ચાપતા એમનાથી બોલાઈ ગયું, નાજે પ્રાણિયા આગ આવે. બધું બળીને ખાક થઈ ગયું ત્યાં સુધી એ બેસી રહ્યા. પછી ઉઠીને બારણા તરફ ગયા. બારણું જાણે જોજનું છેટું હોય એમ એ હાફી ગયા. શેક પાસે પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે લાઈટ ગઈ છે. એ અટક્યા. આખો કાગળ પાછો મનમાં વંચાવા લાગ્યો. એ ટીપે ટીપે ઓગળતા હોય એવું અનુભવી રહ્યા. પાછી બધે નજર કરી તો કશું જ નહોતું. બધી બાજુથી ઉતરી આવેલો અંધકાર વધુ ને વધુ ઘટ્ટ થતો જતો હતો.

0: એ સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આપ સાંભળી રહ્યા છો રેડિયો પાલંબો 90.4 FM. આપનો પોતાનો સામુદાયિક અવાજ. વિશ્વભરમાં દર વર્ષે 1-7 ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવવામાં આવે છે. આ સપ્તાહનો હેતુ માતાના દૂધના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો, માતાઓને પ્રોત્સાહન આપવાનો અને દરેક બાળકની જીવનની શ્રેષ્ઠ શરૂઆત મળે તે માટે સમાજને સંવેદનશીલ બનાવવાનો છે. માતાનું દૂધ એ બાળક માટે પ્રથમ સંપૂર્ણ કુદરતી આહાર છે. તે બાળકને પોષણ, રોગ પ્રતિકારક શક્તિ અને તંદુરસ્ત વિકાસ આપે છે, જ્યારે માતાના સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે લાભદાયક છે. આ સપ્તાહ દરમિયાન રેડિયો પાલંબો 90.4 FM લઈને આવે છે ખાસ કાર્યક્રમ. તો ચાલો સાંભળીએ રેડિયો પાલંબો પર વિશ્વ સ્તનપાન સપ્તાહનો આ ખાસ કાર્યક્રમ. બાળક જન્મે છે ત્યારે જીવવા માટે જરૂરી હવા તો તેને આપોઆપ મળે છે, પણ ખોરાકનું શું? માતાનું દૂધ એ જ ખોરાક. માતાના દૂધથી જ પોષણ મળે. માતાનું દૂધ એક ઉત્તમ આહાર છે. બાળકના જન્મ પછી માતા મૃત્યુ પામી હોય ત્યારે અન્ય નાના બાળકની માતા મા વિનાના બાળકને પોતાનું દૂધ આપી ઉછેરે છે. માતાના દૂધથી બાળકનો વિકાસ ઉત્તમ રીતે થાય છે. પરંતુ આજકાલ માતાની ગેરસમજને કારણે અનેક બાળકો માતાના દૂધથી વંચિત રહે છે, જેવી કે સુવાવડ પછીનું પહેલું ધાવણ ન પાય, બાળકને ધવડાવવાથી પોતાની સુંદરતા ઘટી જાય. આવી અનેક ગેરસમજોના પરિણામે બાળક માતાના દૂધ જેવા ઉત્તમ પોષણથી વંચિત રહે છે.
1: આજે આપણી દિવસમાં 8-10 વખત અથવા તો બાળકની માંગ પર સ્તનપાન અને સ્તનપાન કરાવવાની યોગ્ય રીત વિશે જાણીશું. અહીં શિલ્પાબેન અને વાસંતી વચ્ચેની વાતચીત પરથી આ વિષય પર વધારે ઊંડાણપૂર્વક આપણે જાણી શકીશું.
2: વાસંતી, તને જાણ છે કે બાળકની સ્તનપાન કરાવવાની યોગ્ય રીત હોય છે અને તે રીતથી જ બાળકને સ્તનપાન કરાવવું જોઈએ?
3: અરે શિલ્પાબેન, મને તો એવી કોઈ જાણ છે જ નહીં.
2: તો ચાલ આજે તને સમજાવું. માતાનું દૂધ એ સુનિશ્ચિત કરે છે કે બાળકને તમામ જરૂરી પોષક તત્વો મળે છે. માતાનું દૂધ સલામત અને સ્વચ્છ છે અને તે સામાન્ય તાપમાને પણ છે, જે બાળક માટે યોગ્ય છે. તમારા બાળકને સ્તનપાન કરાવતી વખતે બાળકને પૂરતું દૂધ મળી રહ્યું છે તેની ખાતરી કરવી જરૂરી છે. બાળકને પૂરતું દૂધ આપવા માટે સ્તનપાનની યોગ્ય પદ્ધતિ અપનાવવી મહત્વપૂર્ણ છે.
3: બરાબર.
2: અને હા, આરોગ્ય કાર્યકર અથવા કુટુંબના સભ્ય માતાને સ્તનપાન કરાવવાની યોગ્ય રીત સ્થાપિત કરવામાં મદદ કરી શકે છે. બીજું કહું તો તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે બાળક યોગ્ય રીતે માતાના સ્તનમાંથી દૂધ પી રહ્યું છે. બાળકનું મોં સ્તનની ડીંટડીની બહાર ન હોવું જોઈએ, તેથી બાળકના માથાને તમારી ત્વચાના સંપર્કમાં રાખવું જોઈએ. આ તમારા બાળકને સ્થિર સ્થિતિમાં દૂધ પીવાની મંજૂરી આપશે.
3: તો શિલ્પાબેન, આ માતાના દૂધમાંથી જ બાળકને બધું પૂરતું પોષણ મળી રહે છે?
2: હા, માતાનું દૂધ બાળકો માટે માત્ર ખોરાક કરતાં વધુ છે. તે રોગ નિવારણ માટે એક શક્તિશાળી દવા પણ છે, જે દરેક બાળકની જરૂરિયાતોને અનુરૂપ છે. માતાના દૂધના લાભો સમજવાથી બાળકનું ઉછેર સારી રીતે થાય છે. માતાના દૂધથી થતા ફાયદામાં હંમેશા સુલભ અને હૂંફાળું દૂધ, સહેલાઈથી પચી જાય એવું, તેમાં લોહ તત્વ પૂરતા પ્રમાણમાં હોય છે. માતાના દૂધમાં પૂરતું પ્રોટીન હોય છે. બાળકનું પોષણ સરળ રીતે થાય છે. ધાવણ આપતી માતાને આહલાદક અનુભવ થાય છે. બાળક પ્રસન્ન રહે છે. માતાનું દૂધ પચવામાં સહેલું છે. અધૂરા માસે અવતરેલા બાળક માટે પણ તે અનુકૂળ છે. ધાવણ કુદરતી રીતે કુટુંબ નિયોજનમાં પણ મદદરૂપ છે. માતાનું કુદરતી ધાવણ માત્ર દૂધ નહીં, પરંતુ માતાના પ્રેમનું માધ્યમ છે.
3: એવું? તો બાળકને દસ્ત થવાનું કારણ શું હોઈ શકે?
2: જો

0: સ્તનપાન બાળકોને અસ્વચ્છ વાતાવરણ અને ખોરાકમાં રહેલા દૂષણોથી રક્ષણ આપે છે અને સ્તનપાન ના કરાવે જો કોઈ માતા તો એને અસ્વચ્છ વાતાવરણ અને ખોરાક દૂષિત હોય તો તે બાળક માટે ઝાડાનું કારણ બની શકે છે અને પોષક તત્વોની ખોટ અને કુપોષણ તરફ દોરી શકે છે. સ્તનપાન કરાવવા બાળકોને કાનમાં ચેપ, ઝાડા, ન્યુમોનિયા અને બાળપણની અન્ય બીમારીઓ થવાની શક્યતા ઓછી હોય છે. ઝાડાના લગભગ અડધા એપિસોડ અને તમામ શ્વસન ચેપના ઓછામાં ઓછા ત્રીજા ભાગને સ્તનપાન દ્વારા અટકાવી શકાય છે.
1: તો શિલ્પાબેન, ધાવણના પણ કઈ નિયમો આપવાના હોય?
0: જો માતાએ ધાવણ આપવાના નિયમો ઘડવા જોઈએ, જેવા કે જન્મ પછીનું પહેલું ધાવણ 2 કે 3 કલાકે આપવું. બાળકના પોષણ માટે આ અમૃત સમાન છે. ધાવણ આપતી માતાએ પોતાને વધુ પોષણ મળે તેવો ખોરાક પણ લેવો જરૂરી છે. જ્યારે જ્યારે બાળક ભૂખ્યું થાય ત્યારે ત્યારે દૂધ આપવું જોઈએ. ધાવતા ધાવતા બાળક સૂઈ જાય તો તેને જગાડીને પણ સ્તનપાન પૂરું કરાવવું. બંને સ્તનથી વારાફરતી ધાવણ આપવું. માતાના શરીર અને વસ્ત્ર સ્વચ્છ હોવા જોઈએ. ધાવણ પછી બાળકને બરડામાં થાબડતા ઓડકાર ખવડાવવો જરૂરી છે.
1: ઉભારો શિલ્પાબેન, એવું કેમ?
0: જો બાળકને બરડામાં થાબડતા ઓડકાર ખવડાવવો જરૂરી છે, કેમ કે આપણે જે એને ખવડાવ્યું છે એ પછી ઓકી ન નાખે. જો એને ઓડકાર આવી જાય એટલે કે એને એનું ખોરાક પચી ગયું એવું સમજવાનું. માતાએ ધાવણ આપતી વખતે ખુશ અને પ્રસન્ન રહેવું જોઈએ. એટલે વાસંતી, તારે પણ હા ખુશ અને પ્રસન્ન રહેવાનું. ધાવણ આપતી માતાને ઘેનની ગોળીઓ ના લેવી. તારે તને ઊંઘ ન આવતી હોય તો કોઈ પ્રકારની તારે ગોળીઓ ન લેવી, કેમ કે એ બાળકને પણ અસર કરી શકે.
1: બરાબર.
0: અને હા, ધાવણ આપતી માતાએ કેન્સર કે બાળક થાઇરોઇડ ગ્રંથિના રોગની દવા ચાલુ હોય ત્યારે ધાવણ ન આપવું. મજૂરીએ જતી સ્ત્રીઓ કે નોકરી કરતી સ્ત્રીઓએ ધાવણ અપૂરતું લાગે ત્યારે વધારામાં પાતળું દૂધ આપવાની ફરજ પડે છે. નવજાત બાળકને વધારાનું દૂધ આપવું ઈચ્છનીય નથી, છતાં આપવું પડે તો બહારનું દૂધ કેવી રીતે આપવું તે સમજી લેવું જોઈએ. ગાયનું દૂધ, બકરીનું દૂધ પાતળું હોય, બાળકને સહેલાઈથી પચી જાય છે એ વાતનું પણ ત્યારે ધ્યાન રાખવાનું.
1: પણ આ બધા ચેપમાં કેટલીક વાર માતા પણ સંક્રમણમાં સંકળાઈ જાય છે, તો ત્યારે શું કરવાનું?
0: જ્યારે માતા બીમાર પડે છે ત્યારે તે તેના સ્તન દૂધમાં ચેપ સામે લડવા માટે એન્ટીબોડીઝ ઉત્પન્ન કરે છે, જે તેના બાળકને અસર કરે છે અને લાભ પણ કરે છે. માતા અને બાળક વચ્ચેનું આ રોગ પ્રતિકારક સંચાર માતાના દૂધને દવાનું સૌથી શક્તિશાળી સ્વરૂપ બનાવે છે.
1: પણ શિલ્પાબેન, એક વાત ન સમજાણી, આ સ્તનપાન અને માતાના સંપર્કથી બાળકને શું ફાયદો?
0: જો વાસંતી, સ્તનપાન દરમિયાન બાળક સાથે ત્વચાથી ચામડીનો સંપર્ક બાળકને ગરમ રાખે છે અને તમને તમારા બાળક માટે દૂધ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.
1: એટલે કે બાળકને કેટલી વાર સ્તનપાન કરાવવું જોઈએ?
0: તમારા બાળકને દિવસમાં ઓછામાં ઓછું 8 વખત સ્તનપાન કરાવવું જોઈએ. આ બાળકનું પેટ ભરવા માટે પૂરતું છે. દર 2 થી 3 કલાકે બાળકને ખવડાવો અથવા માંગ પ્રમાણે બાળકને ખવડાવો.
1: એટલે શિલ્પાબેન, તેનો કોઈ ટાઈમિંગ હોય છે?
0: જો બાળકને દરેક સ્તનમાંથી 7 થી 8 મિનિટ અથવા તો 10 મિનિટ સુધી ખવડાવવું જોઈએ. તમે જે સ્તનમાંથી દૂધ પીવડાવી રહ્યા છો તે હળવા લાગે ત્યારે જ બીજા સ્તનમાંથી સ્તનપાન કરાવવું જોઈએ.
1: શિલ્પાબેન, આ સ્તનપાન કેટલા વર્ષ સુધી ચાલુ રાખવું જોઈએ?
0: જો સ્તનપાન 2 વર્ષ કે તેથી વધુ સમય સુધી ચાલુ રાખવું. બાળકનો જ્યારે પૂરતો ખોરાક મળતો હોય ત્યારે સ્તનપાન ચાલુ રાખવાથી સ્તનપાનના તમામ ફાયદા બાળકને મળે છે. બાળકને ભાવનાત્મક સંતોષ મળે છે, વિકાસ માટે જરૂરી શક્તિ, ઉચ્ચ કક્ષાનું પ્રોટીન, વિટામિન એ, રોગ પ્રતિકારક શક્તિ અને પોષણ તત્વો મળે છે. રાત્રિ દરમિયાન પણ ધાવણ ચાલુ રાખવું.
1: હમણાં તો આ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે,

0: કરવાનું જો માતા કદાચ કોરોના સંક્રમિત થાય તો બાળકને દૂધ કઈ રીતે આપવાનું?
1: જો માતા કોવિડ-19 થી સંક્રમિત થઈ જાય અને સ્તનપાન કરાવવામાં અસમર્થ હોય તો તેને સ્વચ્છ કપમાં સ્તનમાંથી દૂધ નાખવાની સલાહ આપવામાં આવે છે.
0: બરાબર, આજે તો તમે બહુ સારી માહિતી આપી શિલ્પાબેન.
1: હા, અને મને લાગે છે કે તને આ માહિતીની જરૂર પણ હતી, તો આ માહિતી તું પણ અમલ કરજે અને આજુબાજુ સુધી પણ પહોંચાડજે. તો ચાલ, હું જાઉં છું, હવે આવતી વખતે મળીશું.
0: હા ચોક્કસ શિલ્પાબેન, સારું ચાલો મળીએ તો પછી ક્યારેક. મનમાં વાસ્યું છે.

0: સ્વસ્થ ગર્ભવતીથી સ્વસ્થ શિશુનો જન્મ પતિ, કુટુંબ અને સમુદાયની સહિયારી જવાબદારી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા જનહિતમાં જારી.
1: પ્રસારણ સાંભળીને તમારા પ્રતિભાવ અમારી સાથે શેર કરવા અમારા વોટ્સએપ નંબર 9512996688 પર સંપર્ક કરી શકો છો તથા રેડિયો પાલનપુર એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારા ફીડબેક અમને પહોંચાડી શકો છો.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512968888 9512996688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512968888 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

કૃષિને લગતી વિવિધ માહિતીઓથી સભર એવા આપણા સૌના મનગમતા કૃષિ દર્શન કાર્યક્રમમાં મિત્રો આપ જાણો જ છો કે અવારનવાર વિવિધ વિષયો લઈને અમે ઉપસ્થિત થઈએ છીએ કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને એવી જ રીતે આજે આપણે વાત કરવાના છીએ મત્સ્ય ઉદ્યોગ થતી આર્થિક ઉપાર્જન. હવે આજે મત્સ્ય ઉદ્યોગ છે જેનાથી અમે આપણે વધુમાં વધુ આર્થિક ઉપાર્જન કઈ રીતે કરી શકીએ તેની વિસ્તૃત માહિતી માટે આપણી સાથે અહીંયા જોડાયા છે ડોક્ટર પ્રકાશભાઈ પટેલ સાહેબ. હું સાહેબનો પરિચય આપું તો તેઓ સહ સંશોધન વૈજ્ઞાનિક, સંશોધન નિયામક શ્રીની કચેરી કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. ડોક્ટર સાહેબને મળીએ અને મિત્રો એ સમજવાનો ખાસ પ્રયત્ન કરીએ કે જે મત્સ્ય ઉદ્યોગ છે એના થકી હું કઈ રીતે આર્થિક ઉપાર્જન વધુમાં વધુ કરીને ઓછી મને તકલીફ પડે એનો આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ સાહેબ આપનું સ્વાગત છે. નમસ્કાર પ્રકાશભાઈ. હવે આમ તો મત્સ્ય ઉદ્યોગ એ વિષય નવો નથી,

0: મત્સ્ય ઉદ્યોગ થકી આર્થિક ઉપાર્જન વિશે આપણે જ્યારે વાત કરવાના હોય તો મત્સ્ય પાલન આપની દ્રષ્ટિએ કોને કહેવાય? અને મને જેમ હતું કે માછીમાર અને મત્સ્ય પાલન એક જ છે, તો એ બંને અલગ કઈ રીતે પડે છે? ત્યાંથી કાર્યક્રમની શરૂઆત કરો.
1: ખૂબ સરસ બેન તમારો પ્રશ્ન, કે જનરલી આપણે માછીમારી કરતા હોઈએ છીએ કે ફિશિંગ કરતા હોઈએ છીએ, તો જે મચ્છીમારો છે એ જાર અથવા તો બોટ, નાની હોડી કે મોટી બોટ, અથવા તો છીછરા પાણીમાં કે કિનારા ઉપર ઉભા રહીને માછલીની જારનો ઉપયોગ કરીને જે કુદરતી સ્ત્રોત જેવા કે દરિયામાંથી, નદીમાંથી કે મોટા જળાશયોમાંથી જે માછલી પકડતા હોય છે એને આપણે માછીમારી કહેતા હોય છે. જ્યારે તમે પૂછ્યું કે ભાઈ મચ્છીમારી એ મત્સ્યપાલનથી કેમ અલગ પડે છે, તો મત્સ્યપાલનની અંદર આ માછીમારીથી જે કંઈ માછલી પેદા થાય છે કુદરતી સ્ત્રોતમાંથી મળે છે, અને જે કંઈ માછલી પેદા થાય છે એ જે વિશ્વની ડિમાન્ડ છે, વિશ્વની માંગ છે, એને આપણે પૂરી કરી શકીએ એમ નથી. એટલા માટે આપણે તળાવો તૈયાર કરીને કે પાંજરા પદ્ધતિથી યોગ્ય ટ્રીટમેન્ટ આપીને જે માછલીની જાતો છે કે જેનો આપણે ઉછેર કરી શકાય એવી માછલીની જાતો, ઝીંગાઓ કે શેવાર કે ક્લેમ કે ઓસ્ટર, એવી જેની ડિમાન્ડ છે વિશ્વમાં, એનો આપણે જે ઉછેર કરતા હોઈએ છીએ એને આપણે મત્સ્યપાલન કહેતા
0: હોય છે. અને મત્સ્યપાલનમાં મેં પણ સમજ્યું છે સાહેબ કે જેમ આપણે ઝીંગા કે એવી તમે માછલીનું નામ આપ્યું જેનાથી આપણા માછીમારોને ફાયદો થતો હોય છે, પણ કેટલાક નિષ્ણાંતો એવું પણ કહે છે કે જે મત્સ્યપાલન છે એ કેટલાક પ્રકારનું હોય છે, એમાં કયા કયા પ્રકાર હોય છે સાહેબ?
1: મત્સ્યપાલનના જે પ્રકારોની વાત કરી મેં, તો ખરેખર મત્સ્યપાલન અથવા એક્વાકલ્ચર જેને આપણે કહીએ છીએ, તો એક્વાકલ્ચરને જુદી જુદી પદ્ધતિથી વર્ગીકૃત કરી શકાય. એક તો પાણીની ખારાશના આધારે આપણે વર્ગીકૃત કરીએ તો એક તો મીઠા પાણીનું મત્સ્યપાલન છે, કે જેની અંદર મીઠું પાણી એટલે વધુમાં વધુ કદાચ એમાં ખારાશ હોય તો 0.5 PPT જેટલું હોઈ શકે, પણ 0.5 PPTથી ઓછી ખારાશ હોય એવા પાણીને આપણે એને મીઠું પાણી કહેતા હોય છે. અને મીઠા પાણીના જે સ્ત્રોતનો ઉપયોગ કરીને, એટલે કે કોઈ જરાશય હોય તો પાંજરા પદ્ધતિથી પણ કરી શકીએ, અથવા નાના તળાવો તૈયાર કરીને આપણે જે માછલી ઉછેરતા હોય છે એને આપણે મીઠા પાણીનું મત્સ્યપાલન કહેતા હોય છે. બીજા પ્રકારની જે વાત કરી એ ભાંભરા પાણીનું મત્સ્યપાલન. હવે ભાંભરું પાણી એટલે બેન એવું કહેવાય કે જેની અંદર નદી અને દરિયો જ્યાં મળતા હોય એ વિસ્તારની અંદર ભાંભરું પાણી હોય, કે એ પાણીની ખારાશ દરિયા કરતાં ઓછી અને મીઠા પાણી કરતાં વધારે હોય. એટલે જનરલી આપણે એને 0.5 PPTથી લઈને 20 PPT સુધીને આપણે જનરલી ભાંભરું પાણી કહેતા હોય છે. અને આ ભાંભરા પાણીના ઉપયોગ કરીને આજે ઝીંગા ઉછેર પણ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ ભાંભરા પાણીનો ઉપયોગ કરીને આપણે પાંજરા પદ્ધતિથી મોટા તળાવો તૈયાર કરીને ઝીંગા સાથે પાંજરા પદ્ધતિથી બીજી એવી માછલી છે, સીબાસ છે, મિલ્કફિશ છે, એને પણ આપણે ઉછેર કરી શકીએ છીએ. અને ત્રીજું જે મત્સ્યપાલનની વાત કરી એ આપણે એને કહીએ મેરીકલ્ચર અથવા તો દરિયાનું મત્સ્યપાલન, કે દરિયો એટલો બધો વિશાળ છે કે જેની અંદર આપણે તળાવ તો બનાવી નથી શકતા, પણ એવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોટા મોટા પાંજરાઓ કે જેની અંદર બહુ મોટી સાઇઝની માછલીઓ, પપ્પેનો છે, કોબિયા છે, એવી માછલીઓનો આપણે ઉછેર કરી શકીએ, જેને મેરીકલ્ચર કહીએ છીએ, દરિયાનો ઉપરનું મત્સ્ય ઉછેર. હવે એ પણ કરી શકાય. આજકાલ સીવીડની પણ વાત કરું તો સીવીડની જે જલજ વનસ્પતિ છે, દરિયાની વનસ્પતિ, જેનું આજે વિશ્વમાં ખૂબ જ ડિમાન્ડ છે અને આપણા રોજબરોજની જીવનમાં પણ એનો ઉપયોગ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, જાપાનમાં તો એનો ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે, એવી સીવીડનું પણ કલ્ચર આપણે દરિયામાં કરી શકીએ છીએ. તદુપરાંત એવા ઘણી બધી ચીપલાની જાતો છે, એ પણ આપણે દરિયાની અંદર કરી શકીએ. એટલે આ રીતે મત્સ્યપાલનને આ રીતે આપણે વર્ગીકૃત કરી શકીએ પાણીની ખારાશના આધારે. બીજી રીતે જો વર્ગીકૃત કરવું હોય તો આપણે કહીએ કે ભાઈ એમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, કઈ ટેકનોલોજી વાપરીને આપણે કરીએ છીએ, તો જેની અંદર આપણે ટ્રેડિશનલ પદ્ધતિ કહીએ કે સામાન્ય તળાવો બનાવીને ખેડૂતો બહુ ઓછા પ્રમાણમાં બિયારણ નાખીને ખોરાક પણ બહુ ઓછો આપતા હોય, એવું જે કહીએ એવું પરંપરાગત રીતે આપણે ટ્રેડિશનલ ફાર્મિંગ પણ કરતા હોય છે. બીજું સેમી ઇન્ટેન્સિવ, કે જેની અંદર આપણે કે મધ્યમ કક્ષાનું ટ્રીટમેન્ટ આપવાની, મધ્યમ ખર્ચો જેમાં ઓછો હોય એવું સેમી ઇન્ટેન્સિવ ફાર્મિંગ પણ થાય, એની અંદર સારા ખોરાક પણ હોય છે, પણ એની જે ઇન્ટેન્સિટી છે એ થોડી મધ્યમ કક્ષાની હોય છે, એટલે એને આપણે સેમી ઇન્ટેન્સિવ પ્રકારનું પણ ઓછા મધ્યમ ખર્ચાનું પદ્ધતિનું મત્સ્યપાલન પણ કહેતા હોય છે. અને ત્રીજું કહીએ તો સઘન મત્સ્યપાલન, કે જેની અંદર સુપર ઇન્ટેન્સિવ કહેવાય, કે જેની અંદર હાઈ સ્ટોકિંગ ડેન્સિટી હોય, મત્સ્ય બીજ વધારે પ્રમાણનું સ્ટોકિંગ કરવાનું, એમાં ઓટોમેશન પણ હોય, એમાં સારા પ્રકારના ખોરાક પણ આપવામાં આવતા હોય, અને પાણીની ગુણવત્તા જાળવવા માટે આજકાલ તો AIનો પણ ઉપયોગ થઈ ગયો છે, તો એ રીતે જેનું ટ્રીટમેન્ટ આપીને કરવામાં આવતું હોય છે એને આપણે સુપર ઇન્ટેન્સિવ કે ઇન્ટેન્સિવ પ્રકારનું મત્સ્યપાલન કહી શકીએ.

0: કરી શકાય કે એટલું ડિટેલમાં તમે સરસ માહિતી આપી. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ, ને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ મત્સ્ય પાલન થકી આર્થિક ઉપાર્જન. સાહેબે ત્રણ વસ્તુ ખાસ આપણને કીધી, મીઠા પાણીથી પણ આપણે મત્સ્ય ઉદ્યોગ કરી શકીએ, પછી ભાભરા પાણીની પણ વાત કરી અને દરિયાઈ પાણીની પણ સાહેબ આપે વાત કરી. મીઠા પાણી થકી મત્સ્ય પાલન કઈ રીતે કરી શકાય અને હું અથવા મારા કોઈ પણ માછીમારો હોય એ આર્થિક ઉપાર્જન કઈ રીતે કરી શકે એના વિશે વાત કરશો?
1: ખૂબ સરસ ક્વેશ્ચન છે બેન. આજકાલ જે આપણે કહીએ બ્લુ ઇકોનોમિકની વાત ચાલે છે. ભારતની અંદર આપણે લીલી ક્રાંતિ કરી, સફેદ ક્રાંતિ કરી, એટલે કે દૂધ ઉત્પાદન પણ સારું કર્યું, ખેતી ઉત્પાદન પણ કર્યું, અને હવે સરકાર સ્ત્રી જેને કે નીલ ક્રાંતિ એટલે બ્લુ ઇકોનોમિક. તો મિત્રો, આજકાલ જે કંઈ માછીમારીથી જે માછલી પકડાય છે એના કરતાં હાલની તારીખમાં વિચારીએ તો વિશ્વની અંદર 50% વધારે માછલી આપણે એક્વાકલ્ચર એટલે કે મત્સ્યપાલનથી પેદા કરીએ છીએ. હવે બેનને જે ક્વેશ્ચન કીધો કે ભાઈ મીઠા પાણીનું મત્સ્યપાલન કરીને આર્થિક ઉપાર્જન કેવી રીતે કરી શકીએ, તો આપ જાણો છો તેમ ગુજરાતમાં 2340 કિલોમીટરનો દરિયાકાંઠો છે. તેનો અંદાજિત 89,000 હેક્ટર વિસ્તારની અંદર તો આપણું ભામરું પાણી છે. અને બીજી વાત કરું તો નદીઓ અને ગામ તળાવો, આજકાલ દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતની અંદર લગભગ ગામે ગામ ગામ તળાવો ઉપલબ્ધ છે. અને સરકારશ્રીએ જે પાણીના સંચયના ભાગરૂપે જે કંઈ તળાવો બનાવે છે, ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં નાના ચેકડેમો બનાવે છે, તળાવો બનાવે છે, તો આ બધા તળાવો આપ જોતા હશો તો મોટાભાગના પડતર હોય છે. જ્યારે મિત્રો પડતર તળાવો હોય ત્યારે એની અંદર ખરેખર તમે જોતા હશો આલ્ગી થઈ જતી હોય છે, એક પ્રકારની જલજ વનસ્પતિ થઈ જતી હોય છે, અને આવા તળાવો ખડાયેલા તળાવો થઈ જતા હોય છે. પણ જો આની અંદર એક જાગૃતિ લાવીને દરેક યુવાનો જો આની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિથી જો મત્સ્યપાલન કરશે તો મને 100% ખાતરી છે કે એની અંદર આપણે સારું એવું આર્થિક રીતે ઉપાર્જન કરી શકીએ એમ છીએ. જેમ બેને વાત કરી તો મીઠા પાણીના મત્સ્યપાલનમાં વાત કરું તો ઇન્ડિયન મેજર કાપ જે કટલા, રોહુ, મૃગલ આ ત્રણ જે ભારતીય માછલીઓ મેજર કાપની જે માછલીઓ છે એનું મોટાભાગે કલ્ચર થાય છે. અને ટોટલ ભારતના જે ઉત્પાદન છે એમાં 90% જે મીઠા પાણીની માછલી પેદા થાય છે આપણી ઇન્ડિયન મેજર કાપ છે. તદુપરાંત ચાઇનીઝ કાપ પણ છે, સિલ્વર કાપ છે, કોમન કાપ છે, તેમજ ગ્રાસ કાપ. જે મેં કીધું કે ગામ તરવા માટે મિત્રો જો ગ્રાસ કાપને અંદર નાખવામાં આવે કટલા, રોમ, રીગલના સાથે, તો આપણે ગામ તરાવો પણ ચોખ્ખા રહેશે અને જે તરાવની અંદર કુદરતી વનસ્પતિ છે એ ઘાસ કાપનો એક ખોરાક છે. તો મિત્રો આ રીતે આપણે જે કુદરતી ખોરાકનો ઉપયોગ કરીને જો માછલી પેદા કરીએ તો આપણો ખર્ચો પણ ઓછો આવી શકે. એટલે આ રીતે ગામ તરાવોનો પણ આપણે કાર્યક્ષમ રીતે ઉપયોગ કરીએ તો મને ખાતરી છે કે એની અંદર અમે લોકો નવસારી જિલ્લાની અંદર ઘણા એવા ગામ તરાવો હતા કે જેને અમે સજીવન કર્યા, ગામના ગ્રુપો બનાવ્યા, મંડળો બનાવ્યા યુવાનોના, અને એમને તાલીમ આપીને એવા ગામ તરાવોને સારી રીતે આજે પ્રોડક્ટિવ થઈ ગયા છે. એમાં માછલી પણ પેદા 6-7 ટન 2-1 ટનમાંથી કરતા હોય છે. અને નાના તરાવો તૈયાર કરીને પણ આપણે 0.5 હેક્ટરનું તરાવ, 1 હેક્ટરનું તરાવ એવું કરીને આપણે કાર્પ માછલી સાથે પાંજરા પદ્ધતિથી પંગસિયસ અને તિલાપિયા બંને પણ સાથે રહીને કરી શકીએ એમ છીએ. અને એનાથી તમારું ઉત્પાદન પ્રતિ હેક્ટર 9 ટન સુધી આપણે લઈ શકીએ એમ છીએ. એટલે આ રીતે આર્થિક ઉપાર્જનની વાત કરી અને સાથે સાથે મત્સ્યપાલનની અંદર પણ જો ખેડૂતોને ભાવ નથી મળતા, ઘણી વખત એમ કે છે પંગસિયસ માછલીનું એટલું બધું ઉત્પાદન થાય છે કે એને ભાવ નથી મળતા, તો મિત્રો આજકાલ માછલીની પણ ડિમાન્ડ વધતી જાય છે. લોકો એક પૌષ્ટિક આહાર તરીકેની એક માંગ છે વિશ્વની અંદર, ભારતમાં પણ એક ઘરગથ્થુ ડિમાન્ડ ઊભી થઈ છે. તો આમાં પણ વેલ્યુ એડિશન કરીને ફિશ સ્ટીક, ફિશ સમોસા, ફિશ પિઝા એવી પૌષ્ટિક તૈયાર આહાર તૈયાર કરીને પણ આપણે આવી વાનગીઓ તૈયાર કરીને મને ખાતરી છે કે આવું જો આપણે પીરસશું અને લોકોને આપીશું તો 100% જે લોકો ખાય છે એ લોકો માટે એક પૌષ્ટિક આહાર તૈયાર થશે અને આર્થના વેલ્યુ એડિશન કરીને પણ આપણે આર્થિક ઉપાર્જન કરી શકીએ એમ છે.
0: તો ડૉક્ટર સાહેબ, હવે જેમ તમે પણ જવાબમાં કાર્પ માછલી ઉછેર વિશે વાત કરી, કાર્પ માછલી ઉછેરના જે વિવિધ તબક્કા છે એના વિશે અમારા માછીમારોને કહેશો આપ?
1: કાર્પ માછલીના જે ઉછેરના વિવિધ તબક્કાની વાત કરી તો શરૂઆતનું જે સ્ટેજ કહીએ તો દરેક ઉછેર માટે ચાહે ખેતીવાડી હોય કે ગમે તે હોય એની અંદર બિયારણની જરૂર પડતી હોય છે. એ માછલીને પણ સારું બિયારણ, સુધારેલી જાતોનું બિયારણ એ પણ જરૂરી છે. એટલે પહેલાં તો હેચરી હોય અને હેચરીમાંથી જે બચ્ચા આવતા હોય છે એને આપણે સ્પોનમાંથી જે ફ્રાય બનાવીએ અને ફ્રાયમાંથી યર્લિંગ બનાવીએ એમ નર્સરી અને રિયરિંગ યુનિટ એ પહેલો એક તબક્કો છે. અને આ રિયરિંગ યુનિટથી તૈયાર થયેલા આપણા ફિંગરલિંગ કે યર્લિંગ એ આપણા ગ્રો આઉટ પોન્ડ એટલે કે જેમાં આપણે માર્કેટેબલ સાઇઝની જે માછલી તૈયાર કરવાની હોય એ ગ્રો આઉટ પોન્ડની અંદર આપણે ઉછેરતા હોય છે. એટલે આના બે તબક્કા છે, એક મત્સ્ય, બીજું ઉછેર તબક્કો.

0: અને બીજું આપણો ગ્રો આઉટ ફ્રન્ટનો તબક્કો કે જેની અંદર માર્કેટેબલ સાઇઝને આપણે માછલી તૈયાર કરી શકીએ.
1: બરાબર છે. અને જેમ પણ આપણા સાહેબ એમ કીધું ગ્રો આઉટ પોન્ડની જે વાત કરી કે જે આપણે તળાવમાં સાહેબ માછલી ઉછેરી શકીએ, કાર્પ માછલી જે સાહેબ તમે ક્યારના વાત કરી રહ્યા છો એની કઈ જાત તળાવ માટે પસંદગી કરવી જેને તમે ગ્રો આઉટ પોન્ડ કહી રહ્યા છો, તો એના વિશે થોડીક માહિતી આપશો.
0: હા, કાર્પ માછલીમાં જે મેં તમને અગાઉ પણ કીધું કે ઇન્ડિયન મેજર કાર્પમાં ત્રણ જાતો છે. એક છે આપણી કટલા છે, બીજી છે રોહુ છે, ત્રીજી છે મ્રિગલ છે. જ્યારે અન્ય વિદેશી કાર્પની વાત કરું તો કોમન કાર્પ છે, ચાઇનીઝ કાર્પમાં સિલ્વર કાર્પ છે, અને જે વાત કરી હતી મેં ઘાસ કાર્પ, જે તળાવની અંદર જે કંઈ વનસ્પતિ પેદા થાય છે એને સારી રીતે જે કુમરા પાન હોય છે એને ખાઈને જે પોતાનો વિકાસ કરતી હોય છે. ઘાસ કાપની વાત કરું મેં તો ઘાસ કાપ પોતાના વજનનું 5 ગણો જેટલો ખોરાક તરીકે લેતું હોય છે. એટલે તળાવની અંદર તમારું ઘણી વખત તો ઘાસ કાપને જો અંદર રાખી હોય તો આપણે તળાવની અંદર ઘાસ પણ ચોખ્ખું થઈ જાય, તળાવ ચોખ્ખું રહેશે અને આખું વર્ષ પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ. સાથે સાથે કટલારો મ્રિગલ છે એ ઝૂપ્લેન્ટોન એટલે કે પ્રાણીજન્ય પ્લાવકો માઇક્રો ઓર્ગેનિઝમ જે હોય છે એને પણ ખોરાક તરીકે આરોગતા હોય છે. સાથે સાથે આ પ્રાણીજન્ય પ્લાવકો જે કે ઝૂપ્લેન્ટોન એનો ખોરાક ફાયટોપ્લેન્ટોન હોય એટલે માઇક્રો આલ્ગી હોય છે. તો આ માઇક્રો આલ્ગીને માઇક્રો ઓર્ગેનિઝમ ખાશે અને માઇક્રો ઓર્ગેનિઝમને આ માછલીઓ ખાશે. એટલે આપણે ઓછા ખર્ચની અંદર એટલે કે પૂરક આહાર ઓછો આપીને આ માછલીઓનો જો કટલા રોહ મ્રિગલનો આપણે કરવામાં આવે, સાથે સાથે મિશ્ર જાતિમાં આપણે સાથે સાથે સિલ્વર કાર્પ છે, ઘાસ કાર્પ છે, કોમન કાર્પ છે એને જો કરીએ તો આપણે સારામાં સારું ઉત્પાદન અંદાજિત 1 હેક્ટરની અંદર 4-5 ટન આપણે માછલીનું ઉત્પાદન લઈ શકતા હોય છે. સાથે સાથે આને સાથે આપણે ઝીંગા પણ કરી શકીએ એમ છીએ. એટલે મેક્રોબિકિયમ રોઝનબર્ગી આપણા જે ઝીંગા છે મીઠા પાણીના એના પણ કરી શકીએ છીએ. સાથે સાથે આ જ તળાવની અંદર આપણે પાંજરા પદ્ધતિથી એ જ તળાવમાં પંગસિયસ અને તિલાપિયાને જો કરશું તો જે પંગસિયસ માછલી છે એ વધારે ખોરાક ખાવાવાળી છે, એને પૂરક આહાર જોઈએ છે તો એની જે અગાર નીકળશે એમાંથી જે એક્સક્રીટા નીકળશે એનાથી તળાવની ફળદ્રુપતા વધશે અને એની અંદર જે કટલા રોહ મ્રિગલને મેં કાર્પ માછલીઓ કીધું એનો જે ખોરાક માટેને જે પોષક તત્વો જોઈએ, નાઇટ્રોજન જોઈએ, કાર્બન જોઈએ, એ માછલીની અગારનો ઉપયોગ કરીને પંગસિયસની અગારનો ઉપયોગ કરીને એનો એમોનિયામાંથી નાઇટ્રોજન કન્વર્ટ થશે, એ રીતે કુદરતી આહાર પણ તૈયાર થશે અને એક સાયકલ તૈયાર થશે. એટલે બેન હું તો કહું છું કે અમારું જે મત્સ્યપાલન છે ખાસ કરીને મીઠા પાણીનું મત્સ્યપાલન એ ડિફોલ્ટ રીતે ઓર્ગેનિક પ્રકારનું મત્સ્યપાલન છે. એમાં બહુ કોઈ કેમિકલ વપરાતા નથી, એમાં કોઈ એવી દવાઓ પણ નથી વપરાતી. એટલા માટે આ મત્સ્યપાલનથી આપણે સારામાં સારું આર્થિક ઉપાર્જન પણ કરી શકીએ અને સારામાં સારું પૌષ્ટિક આહાર પણ લોકોને પીરસી શકીએ.
1: વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ મત્સ્ય ઉદ્યોગ દ્વારા આર્થિક ઉપાર્જન. વિરામમાં જતા પહેલા સાહેબે જે માહિતી આપી ને એમાં મને સરસ માહિતી એ લાગી સાહેબ કે તળાવને ચોખ્ખું કરી દેશે. તો જ્યારે પણ મત્સ્ય ઉદ્યોગ આપણે કરવો હોય તો મત્સ્ય બીજ સંગ્રહ કરતા પહેલા તળાવને જો તૈયાર કરવું હોય તો સાહેબ કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ?
0: બહુ સરસ વાત કરી બેન તમે, એ બહુ જરૂરી છે. કારણ કે એવું નથી કે ભાઈ આપણે માછલી તળાવમાં માછલીના બિયારણ રાખીને માછલી 2 કિલોની થઈ જાય એવું નથી હોતું મિત્રો. આમાં પણ ખેતીવાડી કે અન્ય જે આપણી ખેતીમાં કે બીજા ઉછેરમાં જે કે વૈજ્ઞાનિક પદ્ધતિ હોય છે એ પણ જરૂરી છે. એટલે આમાં પાણીની ગુણવત્તા પણ બહુ જરૂરી છે. એટલે જ્યારે તળાવ તૈયાર કરવાનું હોય એમાં 2 રીતે હોય છે કે જો તમારા એક પાક લઈ લીધું તમારું તળાવ કંટ્રોલ કન્ડિશનમાં છે કે જેમાંથી આપણે પાણી કાઢી શકીએ એવું છે તો એને પહેલા પાક લીધા પછી તળાવને સુકવવું જોઈએ, એની ખેડ કરવી જોઈએ. આમ કરવાથી મિત્રો જે હવામાનનો ઓક્સિજન છે એ તળાવના તળિયે સુધી જશે અને આગળના પાકના કારણે જે કંઈ અંદર ઓક્સાઇડ હોય છે, જે કંઈ સલ્ફાઇડ હોય છે કે બીજા ઝેરી વાયુઓ જે હોય છે એમોનિયા પ્રકારના એનું ઓક્સિડેશન થશે અને તળાવની તળિયું એકદમ શુદ્ધ બનશે. ત્યારબાદ જો ઘણી વખત એવું હોય છે કે ભાઈ આપણે તળાવને ખાલી કરી ન શકતા, ગામ તળાવ હોય છે જેમાં પાણી ભરેલું હોય છે, તો આવા તળાવની અંદર આપણે ખરેખર જે આગળ ઘણી વખત હોય છે કે કેનાલનું પાણી લેતા હોય એમાં સારી ફિલ્ટર સિસ્ટમ ના હોય તો વીડ ફિશ જેને આપણે કહીએ પરચુરણ માછલીઓ એ પણ અંદર આવી જતી હોય છે. સાથે સાથે ઘણી બધી શિકારી માછલીઓ પણ અંદર આવી જતી હોય છે તો પહેલાં તો આપણે આ માછલીઓને પણ દૂર કરવી જોઈએ. સાથે સાથે એમાં ઘણી વખત આલ્ગી અથવા તો વનસ્પતિ એ પણ પુષ્કળ હોય એને પણ આપણે દૂર કરવી જોઈએ. પછી એના પછી ચૂનાનો છંટકાવ કરવો જોઈએ. આજે તળાવની પાણીની પીએચ બહુ અગત્યની છે માછલી ઉછેર માટે. મોટાભાગના આપણે કહીએ તો
2: પાલનપુર અને ડીસા માટે ખુશખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે.

0: રોટરી ક્લબ પીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે, તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટક માં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશીન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિન પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
0: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આપણે પહોંચી ગયા છીએ 8મા એપિસોડમાં. તો ચાલો શરૂઆત કરીએ ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. સાંજે ચોકમાં ખાટલો ઢાળતો હતો ત્યારે શાસ્ત્રીજીએ પૂછ્યું, તું નિશાળ કરવાનો છે? નિશાળ કરવાનો છે શબ્દો મને ન ગમ્યા. ઘડીભર મનમાં એમ પણ થયું કે સંધ્યા પૂજા કરીને પડી રહેવા કરતાં કંઈક સારું કરવાનું છું એવું કહી દઉં, પણ શાસ્ત્રી સામે એવું વર્તન મારાથી ન થયું. મેં કહ્યું, આમ તો હું આદિવાસી સંસ્કૃતિના અભ્યાસ માટે આવ્યો છું, એ માટે આદિવાસીઓને ભણાવવા પડે તો તે હું કરીશ. કહીને હું અટક્યો અને જે વાત હું પહેલાં કહી શક્યો ન હતો તે કહી. અંધશ્રદ્ધા અને ધર્મધત્તાથી પીડાતી આ પ્રજાને સાચા રસ્તે વાળવાનો પ્રયત્ન પણ હું કરી શકીશ. તેમની સુસુપ્ત શક્તિઓને ઓળખી જગાડીને તેનો મહત્તમ લાભ સમાજને મળે તેવું પણ હું કરવા ધારું છું. કરજે, જરૂર કરજે. શાસ્ત્રી ખાટલે બેઠા અને સોયમાં દોરો પરોવતા હતા તે કાર્ય અટકાવ્યા વગર બોલ્યા, પણ પહેલા બધું જો, બરાબર સમજ, પછી તને સૂજે એ કરજે. દોરો પરોવીને શાસ્ત્રી ઊભા થયા, કમરામાંથી ઉપરણો લઈ આવીને સાંધવા બેઠા. બરાબર જોઈ સમજી શકાય એ માટે તો મેં ભણાવવાથી શરૂ કરવા ધાર્યું છે, એ બહાને તેમને થોડા સુધારી પણ શકાશે. મેં શાસ્ત્રીજીની સામે જમીન પર બેસતા કહ્યું. શાસ્ત્રી ટાંકા લેતા ગયા અને મારી સામે જોયા વગર બોલતા રહ્યા. આદિવાસીઓનો સુધારવાનો અધિકાર આપણને છે કે નહીં તે હું નથી જાણતો. હા, તું જો આદિવાસીના જીવન સુધારી શકે તો મને ખૂબ આનંદ થાય. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

અધિકારની વાતથી મને નવાઈ લાગી. મારી પાસે યુનિવર્સિટીની પરવાનગી છે. બધા જ કાગળો, જરૂરી મંજૂરીની વિધિ બધું કર્યા પછી જ હું આવ્યો છું, અધિકાર વગર નહીં. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. હું જાણે અણસમજુ બાળક હોઉં તેમ ગણેશ શાસ્ત્રી મને જોઈ રહ્યા. સોય દોરાને એક પત્રની ડબ્બીમાં મૂકીને તેમણે સાંધેલું વસ્ત્ર બાજુ પર મૂક્યું. પછી આગળ બોલ્યા, હું તારા કાગળ એની વાત નથી કરતો. તું અહીં રહે, બધું જો અને સમજ. અત્યારે તો એટલું જ બસ છે, કહી ઊભા થયા. શાસ્ત્રી ઓરસિયા પર ચંદન ઘસવા બેઠા. હું એકલો બેસીને વિચારતો રહ્યો. શાસ્ત્રીએ કયા અને કેવા અધિકારની વાત કરી ગયા તે મારા મનમાં સ્પષ્ટ ન હતું. થોડી વારે હું ઊભો થઈને રેલિંગ તરફ ગયો. ત્યાં બેસીને ડાયરી લખવા માંડ્યો. મોડી રાત્રે ફાનસના અજવાળી મેં પ્રોફેસરને પત્ર લખ્યો. શાસ્ત્રીજીની અને મારી આજની વાતો લખી અને ઉમેર્યું, સર, મને આ માણસ શાસ્ત્રીની વાત સમજાતી નથી. તેની દલીલો રસપ્રદ છે, પણ તેની સાથે સંપૂર્ણ સંમત કે અસંમત થતાં પહેલાં તમે શું સૂચવો છો તે જાણવું મને ગમશે. આમ લખી કવરબીડી સાચવીને થેલામાં મૂકી. પછી ક્યાં સુધી વિચારમાં પડી રહ્યો. સવારના પહોરે હું રેલિંગ પર હાથ ટેકવીને વહી જતા જળને નિરખતો રહ્યો. મન પ્રફુલ્લિત હતું. થોડી વારે મારી બાજુએ પસાર થઈ શાસ્ત્રીજી નદીમાં ઉતર્યા. હું પણ તેમની પાછળ ગયો અને બંને જણ નદી સ્થાનની મજા માણતા રહ્યા. શાસ્ત્રીએ નહાતા નહાતા મને વાતોમાં ખેંચ્યો. તારું ભણતર ક્યાં થયું ભાઈ? શરૂઆતના વર્ષો મુંબઈમાં, પછી પંચગનીની બોર્ડિંગ સ્કૂલમાં અને પછી પરદેશ ગયો, અમે જવાબ આપ્યો. ગામડા તો જોયા નહીં હોય, શાસ્ત્રીએ કહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આગળ શું થાય છે અને શાસ્ત્રીજીને શું જવાબ મળે છે એ પણ આપણે જાણીશું. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ગામડા તું જોયા નહીં હોય, શાસ્ત્રીએ કહ્યું. એકાદ વર્ષ મોસાળ રહેલો, મેં જવાબ આપ્યો. કચ્છમાં નાનું ગામડું છે. મામા શું કરે છે? મામા નથી, હતા ત્યારે કથા કીર્તન કરતા, હવેલીમાં ભાગવત વાંચતા. તમે પણ ભાગવત સાંભળ્યું હશે, શાસ્ત્રીજીએ ડૂબકી લગાવતા પૂછ્યું. તે બહાર આવે ત્યાં સુધી અટકીને મેં જવાબ આપ્યો, ખાસ નહીં, ધર્મ કર્મમાં કે ક્રિયાકાંડમાં મને શ્રદ્ધા નથી. જવાબ સાંભળીને શાસ્ત્રી કંઈ બોલ્યા નહીં. તેમણે જળ હાથમાં લઈને સૂર્યને અર્ધ આપ્યો, પછી પાણીમાંથી કિનારા તરફ જતા કહ્યું, કંઈ જરૂર નથી, ધર્મમાં શ્રદ્ધા હોવી જરૂરી નથી, પણ માણસની શ્રદ્ધા તો હોવી જોઈએ. શાસ્ત્રીની વાત સમજ્યો ન હોઉં તેમ હું મૂઢ બનીને ઊભો રહ્યો. મને શાસ્ત્રી પર ગુસ્સો આવ્યો. થોડા વખત પહેલાં તેમણે અધિકારની વાત કહી, એ આજે મને સમજાઈ નથી ત્યાં આ શ્રદ્ધાની વાત કહે છે. ધર્મમાં શ્રદ્ધા ન હોય તો ચાલે, પણ શ્રદ્ધા હોવી જોઈએ. ખરું છે આ બ્રાહ્મણ. મને લાગ્યું કે ગુપ્તાજીની સાથે તેમણે જે ચર્ચા કરી હતી તેના અનુસંધાને તો તેમણે મારી કામગીરીમાં રસ નહીં પડ્યો હોય ને. તેમના મનમાં સહેજ પણ એવી શંકા હોય કે શાળા દ્વારા હું તેમના ધર્મકાર્યમાં મદદરૂપ થઈશ તો તે મારે નિર્મૂળ કરવી રહી. કદાચ આ જ કારણે જ મેં નદીએથી પાછા ફરતા તેમને કહ્યું, હું આદિવાસી શાળા ચલાવું તો પણ ત્યાં ધર્મની વાત આવવાની નથી. કદાચ તેમની અંધશ્રદ્ધા અને વહેમો દૂર કરવા માટે મારે એવું પણ કંઈક કરવું પડે જેથી તમારી ધાર્મિક લાગણી દુભાય. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લેખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ આપણે અહીંયા જ મળીશું. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

નાસ્તે કંઈ જ ન બોલ્યા. મારા તરફ જોતા પગથિયા ચડતા રહ્યા. તેમણે મને જવાબ આપવાનું માંડી કેમ વાળ્યું તે મને ન સમજાયું. હું વિચારમાં ડૂબી ગયો. શાસ્ત્રીજી કહે છે તેમાં સંસ્કૃતિ ધર્મથી અલગ કોઈ અવસ્થાને જીવનનો પાયો ગણીને રચાઈ હોય અને ધર્મ તથા પેલી અવસ્થા એકબીજાથી ભિન્ન છે તે જાણી સ્વીકારીને ચાલતી હોય તો તે કઈ અવસ્થા છે તે શોધવાનું મારે જ છે. હીન કક્ષાના શાસકો, પરદેશી હુમલાખોરો, કનિષ્ઠ મહાજનો અને અયોગ્ય ધર્મગુરુઓ વચ્ચે પણ પોતાના અસ્તિત્વ અને અસ્મિતાને જીવાને તેવા સ્વરૂપે ટકાવી રાખતી આ પ્રજા પાસે એવો તો કયો જાદુ છે જે કાલાંતરોથી આખા દેશને અખંડને અતૂટ રાખે છે. ધર્મથી વિમુખ નથી છતાં ધર્મથી પર રહેવાનું આ સંસ્કૃતિ ક્યાંથી શીખી છે? કદાચ મારે પોતે જ આ પ્રશ્નના જવાબ મેળવવાના છે કે ક્યારેક કોઈક આપશે ખબર નથી. સુપ્રિયા આવી ત્યાં સુધી મારે શાસ્ત્રીજી સાથે ફરી ચર્ચા નથી. હું નિયમિત તબલા શીખવા બેસું છું પણ શાળાની કે મારા કામ વિશેની કોઈ વાત મારા ગુરુ કાઢતા નહીં. ક્યારેક રહસ્યમય રીતે મને જોઈ રહેતા. આ વ્યવહાર અમારી વિદાયના દિવસ સુધી ચાલુ રહ્યો. અમે કેન્દ્ર પર જવા નીકળ્યા ત્યારે શાસ્ત્રીજી અમને વળાવવા ઉપર સુધી ચાલતા આવ્યા. છૂટા પડતી વખતે શાસ્ત્રીજીએ કહ્યું, તું પરદેશથી આવ્યો છે અને અહીં આદિવાસીઓ વચ્ચે કામ કરવાનું છે તે જાણ્યા પછી તને મળવાની ઈચ્છા થઈ. મળાયું તે સારું થયું. આ પ્રજાની બરાબર ઓળખ તને ઘણું સમજાશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

માર્ગમાં મારી સુપ્રિયા સાથે બધી વાત થઈ. સુપ્રિયા શાંતિથી કહી, આપણે શાસ્ત્રી કાકાની ચિંતાને સમજી શકીએ તેવા થઈ શકીએ તો સારું. હું બીજું કંઈ તો ન સમજું, પણ મને એટલું તો લાગે જ છે કે એકાદ પ્રાણી કે પક્ષીની નસલનું અસ્તિત્વ જોખમમાં પડે તો આખી દુનિયા તેને બચાવી લેવા તૈયાર થઈ જાય છે. કહેવાતા બુદ્ધિજીવીઓ હાંફળા ફાંફળા બનીને બોલવા લખવા બેસી જાય છે, પૈસા ખર્ચે અને વિરોધ પણ કરે, પણ માણસની આખી સંસ્કૃતિ, તેની પરંપરા, તેના જીવનની ધરોહર સમૂળથી નાશ પામે, આખી આખી વ્યવસ્થા જ ભાંગી પડે, તેને પરિવર્તન ગણીને વધાવે, આ મને યોગ્ય લાગતું નથી. તમને લાગે છે? સુપ્રિયાની વાતનો જવાબ મારી પાસે ન હતો. નિશબ્દ અરણ્ય પર ચળકતો સૂર્ય ઊંચી આવતો જતો હતો. અમે હરીખોના માર્ગે આગળ ચાલ્યા. હરીખો, આ અદ્ભુત અલૌકિક વનસ્ત્રી, પ્રકૃતિ જેને પરમ મંગલમય અને પ્રિય ગણતી હશે તેવા સ્થાનોમાં ખીણનું નામ અવશ્ય હોવાનું. હરી અને હરી બેઉ નામને સાર્થક કરતો આ અરણ્ય ખંડ ખરેખર તો ફરતે ઉભેલી પહાડી ધારોની તળેટીઓ મળતા રચાયેલું સપાટ મેદાન છે. સ્વયં હરીને રમવા આવવાનું મન થાય તેવું પારલૌકિક સૌંદર્ય અહીં લીલો રંગ ધરીને વિખરાયું છે. કાંકરા ખૂહ પર હરિયાળી ખીણ છે, પણ ત્યાં સાગ અને સરાઈ વૃક્ષોના બાહુલ્યને કારણે લીલા રંગને એક જ પ્રકારનું દ્રશ્ય જગત રચવા મળ્યું છે. જ્યારે આ હરીખો એક જ રંગ આટલી વિવિધતાથી નીખી શકે તે હકીકત જેને હરીખો જોઈ નથી તે ભાગ્ય જ માની શકે. અગણિત પ્રકારના વૃક્ષો, વેલીઓથી છલકાતી આ ખીણ લીલા રંગની અનેકવિધ છટાઓના રહસ્ય ખોલતી પથરાય છે. કેટલા બધા રંગો છે? મેં સુપ્રિયા તરફ જોતા પૂછ્યું. રંગ તો એક જ છે, જાણે જુદી છે, સુપ્રિયાએ સાવ સીધી સાદી રીતે કહ્યું, પણ તેના શબ્દોમાં મને કંઈક જુદી વાત સમજાતી લાગી. સુપ્રિયાને આવું રહસ્યમય બોલતા મેં પહેલી વાર સાંભળ્યું. મેં ચમકીને તેના તરફ જોયું, પણ દીતુ તેના સ્વાભાવિક ઢંગથી ચાલી આવતી હતી. મને પ્રશ્ન થયો કે પાર્વતી મના મુખે સાંભળેલી પેલી આદિ નિરંજન અકળ સ્વરૂપ પંક્તિઓ અજાણતા સુપ્રિયાના મુખે વહી ચાલી તો નથી? તમે સાંભળી રહ્યા છો ધ્રુવ પટલેખી તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ગણેશ શાસ્ત્રીની વાત ધીમે ધીમે અહીં ઉઘડતી લાગી. આ દેશની તેની વિચારસરણીની સમજવાની જરૂર છે. તેઓ તે શા માટે કહેતા હતા તે થોડું સમજાય છે. એક સાદા નાના વાક્યમાં મોટામાં મોટી વાત સમાવવાની રીત આ પ્રજા ક્યાંથી શીખી હશે? તે વિચારું છું તે સાથે જ મને સ્પષ્ટ દેખાય છે કે સરળ પ્રકૃતિમય જીવન જ આનું રહસ્ય હોવું જોઈએ. પ્રકૃતિ સમીપે રહેનાર, તેને આત્મસાત કરનાર માનવી જ્યારે શબ્દ વહેતો કરે છે ત્યારે અજાણપણે જ કોઈ સંદેશો વહી નીકળે છે. આ રહસ્ય જ આ દેશને કબીર, ગંગા, સતી, નરસિંહ, તુકારામ અને અનેક જાણ્યા અજાણ્યા મહામાનવો ભેટ કર્યા છે. સર્વશક્તિમાન પ્રકૃતિ સાવ સાદા સીધા માનવીને મૂકે અગમવાણી વહેતી કરવાની અદ્ભુત શક્તિ ધરાવે છે. થોડી વારે બીતુ ગંગાની વાતો શરૂ થઈ. બંને ભાઈઓ એકબીજા સાથે વાતો કરે તે હું સમજી શકતો ન હતો. બહારના માણસ સાથે વાત કરવા માટે આ લોકો નવી પોતાને અનુકૂળ ભાષા વિકસાવી લે છે. અંદરોઅંદરની વાતચીત પોતાની મૂળ બોલીમાં જ કરતા હોય છે. બહારનો માણસ સરળતાથી તેમની અંદરની વાતો સમજી શકતો નથી. વચ્ચે બીતુ ઊભો રહ્યો, તેની દાળ કાપી હતી, પણ સુપ્રિયાએ તેમ કરવાની ના પાડી. તેથી ચીડાયેલો મોઢું ચડાવીને આગળ આગળ ચાલ્યો. થોડી વારે અચાનક ઊભો રહીને કહ્યું, ગંડુ ફકીર, આ શબ્દ તેણે બંગાને કહ્યો, સુપ્રિયા માટે કહ્યો કે બીજા કોઈ માટે? તેઓ સમજી ન શક્યો.

સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયા રહો રેડિયો પાલનપુર સાથે.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512-9966-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM. પાલનપુર અને ડીસા માટે ખુશખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશે, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશીન મેવાડા.

0: 9427401312 અથવા રોટેરિયન પરિમ પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: હલો પાલનપુર 90.4 MHz પર હું છું આરજી એઆર. આપ સૌ માટે લઈને આવું છું ગુજરાતી સાહિત્યની કેટલીક ઉત્તમ કૃતિઓને, જેના અંશો થકી આપણે આપણા આ સામુદાયિક રેડિયો સ્ટેશન પર હકારાત્મક અભિગમ, સામાજિક જીવનના દ્રષ્ટિકોણને ઉજાગર કરીએ છીએ. અને હમણાં એટલે કે સાંપ્રત મારા શોની અંદર હું સુધા મૂર્તિ, જે સામાજિક લેખિકા, કાર્યકર્તા અને ઇન્ફોસિસના પ્રણેતા તરીકે ખ્યાતનામ છે, તેમની નવલકથા ડોલર વહુ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, તેના અંશો સાથે આપ સમક્ષ પ્રસ્તુત થાઉં છું. આ નવલકથામાં ગત એપિસોડ સુધી આપણે એ વાતને માણી હતી કે નીલાબાની દીકરી સુરભી અને નીલાબા બંને આવેલી અનિતા, કે જે ધનાઢ્ય પરિવારની દીકરી હતી અને પોતાના મોટા પુત્ર કે જે અમેરિકામાં શ્યામ વસવાટ કરે છે તેના વહુ તરીકે ઘરમાં પ્રવેશી, એટલે એના લાલન પાલન અને એની મહાત્મ્યતા વધારે ગણવા લાગ્યા હતા. જ્યારે એમના ઘરમાં આવેલી ઘરને સંભાળતી અને એમના કુટુંબમાં અદ્ભુત રીતે ભળી ગયેલી મીનાક્ષીને અવગણતા હતા. મીનાક્ષીને તેની શાળાના એક શિક્ષિકા એને જાણ કરે છે કે તેની નણંદ એ સુરભી એક વખતે જ્યારે ફિલ્મ જોવા ગયા હતા ત્યારે થિયેટરમાં ગોપીનાથ નામના વ્યક્તિ સાથે બેઠી હતી અને આ અજાણ્યા વ્યક્તિની સાથેના એના સંબંધો શું પરિવાર સ્વીકારશે કે નહીં એ વિટંબણામાં એ ઘરે પાછી આવે છે અને ઘરમાં એક જ પોતાના પતિ ગિરીશ અથવા તો પોતાના સસરા અને પોતાની શાળામાં જે ગુરુજી તરીકે તેને મદદ કરતા હતા એમને વાત કરવાનું એ નક્કી કરે છે. હવે શું થાય છે એ વાતને માણીશું આ એપિસોડમાં. તો આવો આ વાતને માણવા માટે આ વિરામ બાદ પણ મારી સાથે જોડાયેલા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz. આ તો વળી મીનાક્ષીના જીવનમાં નવી ગૂંચ ઊભી થઈ. સુરભી ગોપીનાથ સાથે પ્રેમમાં પડી હતી કે શું? તો સુરભીને આ વિશે મીનાક્ષી પૂછવા માંગતી હતી, પણ પછી તેણે વિચાર્યું, ચોર તો કોઈ દિવસ ગુનો કબૂલે ખરો? વળી કદાચ સુશીલાનું અનુમાન ખોટું પણ હોય કે તેણે જે છોકરીને થિયેટરમાં જોઈ હતી તે સુરભી ન પણ હોય. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર સુધામૂર્તિ લિખિત ડોલર વહુ નવલકથાના અંશો, કે જેને ગુજરાતીમાં અનુવાદ કરી છે સુધા મહેતાએ, અને હું આરજે એઆર રેડિયો પાલનપુર પર આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું. મીનાક્ષી ગુંચવાઈ ગઈ. હવે તેણે શું કરવું? ગિરીશને પણ તે આ બધું કહી શકે નહીં, કારણ કે આ કંઈ સીધી અને સાદી વાત ન હતી. તે એક ઘણી ગંભીર બાબત હતી અને એ વાત તો ચોક્કસ હતી કે સુશીલા તેને જૂઠું તો ન જ કહે, અને આવા જૂઠાણાનો તેને કશો જ લાભ પણ ન હતો. તો હવે તેણે સત્ય હકીકત શોધવા શું કરવું? સાણા માણસોએ કહ્યું જ છે કે તમારી સગી આંખે જોયેલી વાતને તમે સીધે સીધું સત્ય ન સમજી લેશો, તે માટે તમારે પૂરતો પુરાવો મેળવવો જ પડે. પણ આ બધાના પુરાવા માટે મીનાક્ષીએ બહુ લાંબી રાહ જોવી ન પડી. તેની સાથે કામ કરતી છોકરી રજનીની સગાઈ થઈ અને તે નોકરી છોડીને દિલ્હી જવાની હતી, તેથી શાળામાંથી તેની ફેરવેલ પાર્ટી અપાઈ રહી હતી. તેમાં મીનાક્ષી મુખ્ય આયોજકોમાંની એક હતી. આ કારણે જ તે બધા કરતાં અડધો કલાક અગાઉ ચાણક્ય હોટલમાં આપનાર અને અપાનાર

બહાર પાર્ટી માટે ત્યાં આવી પહોંચી હતી. અને હવે શું ત્યાં મીનાક્ષીને પોતાની નણંદ સુરભી અને પેલા પાત્ર સાથે કંઈ વાતચીત કરતા જોવા મળી કે પછી કંઈ બીજું? આ બધી જ વાતોને માણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે આ વિરામ બાદ પણ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મીનાક્ષી, બધી જ પાર્ટીની વ્યવસ્થાપક સમિતિના સભ્ય તરીકે તૈયારીઓ કરવાની હતી, પણ તે એક ટેબલ પર હજુ ચકાસી રહી હતી અને મહેમાનો તેમજ પાર્ટી આપનારની રાહ જોઈ રહી હતી. તેણે એક જ્યુસ મંગાવ્યો અને બારી બહાર જોવા લાગી. ત્યાંનું દ્રશ્ય જોઈને તરત જ ભયથી તે સફાળી સીધી ટટ્ટાર બેસી ગઈ. સામી બાજુએ જ સુરભિ પાન ચાવી રહી હતી અને તેની સાથે એક દેખાવડો યુવક પણ હતો. એનું નામ ગોપી હતું કે પછી, અને બંને જણા રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા. તેમ લાગ્યું, સ્પષ્ટ હતું કે સુરભિ એ જોઈ શકતી ન હતી કે તેમના ઉપર મીનાક્ષીની નજર પડી રહી છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર બહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને અનુવાદ કર્યો છે ગુજરાતીમાં સુધા મહેતાએ. આ સુંદર મજાની નવલકથાના અંશોને તમે માણી રહ્યા છો. એ બદલ હું આરજે એઆર વધુ ને વધુ આપ સમક્ષ એના અંશો રજૂ કરી રહ્યો છું. એક રિક્ષા તેમની પાસે થોભી અને બંને પ્રેમી પંખીડા ઉપડી ગયા. હવે મીનાક્ષીને ખાતરી થઈ ગઈ કે સુશીલા તેને જે કહેતી હતી તે નકરું સત્ય જ હતું. તેણે નક્કી કર્યું કે ઘરના વડીલોને આ ચિંતાજનક બનાવો વિશે વાત કરવામાં જ ડાપણ છે. રવિવારે ઘરમાં બધા હાજર હતા. મીનાક્ષીએ બધી જ વાત ગિરીશને કહી. તેણે તરત જ કહ્યું, બાપુને આ વાત તુરંત જણાવવી જોઈએ. તેની સાથે સંમત થતી હોવા છતાં મીનાક્ષીએ આ વાત પોતાની સાસુને કહેવામાં સહેજ સંકોચ થતો હતો.

થોડા ક્ષોભ સાથે પણ તે મનહરલાલ પાસે આવી અને તેણે કહ્યું, બાપુ મારે તમને કંઈક વાત કરવી છે, સુરભી તો મારી બહેન જેવી છે. મનહરલાલ બારી ઝાપટી રહ્યા હતા. પાછળ ફરીને તેમણે પ્રેમથી કહ્યું, બેટા મીનાક્ષી તું આમ કેમ કહે છે? તને નથી ખબર કે હું તને સારી રીતે ઓળખું છું. હું શું તારો સ્વભાવ નથી જાણતો? આ તો વળી તારું

મીનાક્ષીની વાત સાંભળીને મનોહરલાલે જવાબ આપ્યો, ઓહો એમ વાત છે, શું આ કેવળ અફવા જેવું સંભળાય છે કે પછી એમાં કંઈક વધુ ઊંડી વાત છે? તને આ વાત કોણે કહી? પહેલાં તો સુશીલા મેડમે મને કહ્યું, પણ મેં તે સાચું માન્યું નહીં અને ગઈકાલે મેં મારી આંખે જોયું. મીનાક્ષીએ એ ખ્યાલ ન હતો કે નીલાબા તેની પાછળ આવીને ઊભા હતા અને આ બધું સાંભળતા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ડોલર બહુ નવલકથાના અંશો RJER સ્વરમાં. ઊંચા સાદે તેમણે કહ્યું, આ ગોપીનાથ કોણ છે? એણે શું કર્યું છે? મીનાક્ષી ડરથી સ્તબ્ધ થઈ ગઈ. આવા તીણા અવાજ સાસુના એવા ગુસ્સાની જાણ કરી દેતા હતા કે જે પોતાના બચોડિયાને સંભાળતી બિલાડીને આવતો હોય છે. મને ખાસ કંઈ જાણકારી નથી, મીનાક્ષી થોડી થોથવાઈને બોલી. મને ખ્યાલ છે કે તેણે કદાચ BSc પૂરું કર્યું છે અને હમણાં તો કોઈ પાર્ટ ટાઈમ નોકરી કરે છે. તો તારું એમ કહેવું છે કે સુરભી આ છોકરાને છાની છપની મળતી રહે છે? મારી સુરભી એવી છોકરી છે જ નહીં, ઓરડાના તાપમાનને નીચું લાવતા મનોહરલાલે જાહેર કરી દીધું. ચાલો આપણે સુરભીને જ બોલાવીશું અને એને પૂછી લઈશું. આમ કોઈએ ઉપર તળે થવાની કે અકળાવવાની કશી જ જરૂર નથી. અને એ શાણા પુરુષે વાતનો હંમેશા દોર સંભાળતા હોય તેમ અંત જાણી દીધો. નીલાબા ખૂબ જ દુઃખી હતા. તેમના દુઃખનું એક કારણ એ પણ હતું કે પોતાની દીકરીના રહસ્યને પોતાની વહુએ ખોળી કાઢ્યું હતું. બીજું કારણ એ પણ હતું કે સુરભીએ પોતાની પસંદગી તદ્દન અયોગ્ય છોકરા ઉપર ઉતારી હતી. શ્યામ અને અનિતાના વૈભવી લગ્ન પ્રસંગના ફોટાઓ વારંવાર જોયા પછી નીલાબાએ ઠરાવ્યું હતું કે પોતે સુરભીનું લગ્ન એવા છોકરા વહેરે કરશે જે અમેરિકાનો રહેવાસી હોય. એકવાર આવું રત્ન જડી આવે પછી આવું જ વૈભવી લગ્ન ગોઠવી શકાય અને તો જ તેમની દીકરી એક સમૃદ્ધ અને સંતોષજનક જીવન જીવી શકે. શું સાચે જ એ પ્રમાણે લગ્ન થયા? એ વાતનું અનુસંધાન માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નીલાબાના સુરભી વિશેના વિચારોથી તદ્દન આ બાબતમાં મનોહરલાલના વિચારો ઘણા જુદા હતા. જો ગોપી એક સારા કુટુંબનો નબીરો હોય, ખંતીલો હોય અને મહત્વકાંક્ષી હોય અને જો સુરભી પણ તેને સાચો પ્રેમ કરતી હોય તો એકાદ બે વર્ષ પછી તેમના લગ્ન કરાવી આપવામાં શું નુકસાન થવાનું હતું? છેવટે તો સુરભી પણ તેમની એક જ દીકરી હતી. લગ્ન પછી પણ જો તેઓની પાસે જ રહી શકે તેમ હોય અને જીવનમાં તેમનો બધાનો સથવારો રાખી શકે તેમ હોય તો તે સારું જ હતું ને. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત નવલકથા ડોલર બહુ. મંદિરે જઈને સુરભી પાછી ઘરે ફરી ત્યારે તરત જ તેને લાગ્યું કે ઘરનું વાતાવરણ કંઈક વિચિત્ર છે. એક ગુસ્સાના ભાવ ધરાવતી માતા, એક ગભરાતી ભાભી, એક શાંત ચિત્ત પિતા, આખું દ્રશ્ય તેને એ શંકા અવશ્ય ઉપજાવી ગયું. કદાચ આ લોકોને ગોપી અંગેની માહિતી મળી ચૂકી હતી અને એ વાતનો પણ તરત જ ખ્યાલ આવ્યો કે આ રહસ્ય ફોટ કરનાર મીનાક્ષી જ હતી. તેની વય જ એવી હતી કે તે સ્વાભાવિક રીતે જ પ્રેમમાં પડે અને જ્યારે તમે પ્રેમમાં પડ્યા હો સમગ્ર દુનિયા એક પાગલ ચિત્રકારના એવા રંગોથી ભરેલી જણાય જે ખૂબ જ ચમકદાર અને ભપકાદાર હોય. કોઈ ગંભીર કે વાસ્તવિક બાબતો માટે તેના પ્રેમના આવા જગતમાં સહેજે સ્થાન ન હોય. વળી ગોપી તો ખરેખર ખૂબ આકર્ષક યુવાન હતો, જોકે નોકરી અંગે તેણે હજી કદી ગંભીર વિચાર કર્યો નહોતો. અભ્યાસમાં તે કંઈ આઇન્સ્ટાઈન જેવો તો ન હતો, પણ તેની પાસે પોતાની જ એક ખુમારી તો હતી જ. કોલેજના દિવસોમાં જ સુરભી તો એના પર વારી ગઈ હતી, પણ આજ સુધી આ બાબતે તેણે કુટુંબમાં કોઈને કશું કહેવાની હિંમત કરેલી નહીં અને આથી જ આ પ્રેમી યુગલ આજ સુધી બને ત્યારે છાની છપની રીતે મળતું રહ્યું હતું.

હવે આ વાત ઘરમાં જાણ થઈ હતી. હવે શું થશે? પ્રતિભાવ કોનો કેવો હશે એ વિશેના અંદાજો જ આપણે તો માણવા રહ્યા. પરંતુ એ વાત કરીશ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

હમણાં તો ગોપી એક કમ્પ્યુટરની કંપનીમાં પાર્ટ ટાઈમ ઓપરેટર તરીકેની નોકરી કરતો હતો અને લગ્ન વિશે કશો વિચાર પણ કર્યો ન હતો. જ્યારે પોતાની માતાને સુરભીએ ગોપી વિશે આ બધી વાત કરી ત્યારે ઊંડા દુઃખથી નીલાબા બોલ્યા, સુરભી તું તો તદ્દન નાના બાળક જેવી છો, તને આ સંસારની શું ખબર પડે? ગોપી સાથે લગ્ન કરીને તને શું સુખ મળશે? આ દેશમાં એક એક પૈસો કાળજીપૂર્વક વાપરવો પડે છે, બને તેટલી બચત કરતા રહેવું પડે છે અને કેટલી મહેનત કરવી પડે છે ખબર છે? કાંઈ આજે મીનાક્ષીને જોઈ લે, તેને કેટલી સખત મહેનત કરવાની હોય છે અને છતાંય એક મહિને તેને 4,000 રૂપિયા પણ નથી મળતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર ડોલર વહુ નવલકથાના અંશો આરજે એઆરના સ્વરમાં, જેના લેખિકા સુધા મૂર્તિ અને અનુવાદ ગુજરાતીમાં કર્યો છે સુધા મહેતાએ. અમેરિકાની તુલનામાં તો તેને $100 પણ નથી મળતા અને બીજી બાજુ જોઈ લે અનિતાને. જ્યારે પણ તે અહીં આવે છે તે લાખો રૂપિયા મન ફાવે તેમ વાપરે છે. તે શું ફોટાઓ નથી જોયા? તેની પાસે કેટલી બધી સરસ ગાડી છે, કેટલું સુંદર ઘર છે. તારે સુખી જીવન જીવવું હોય તો આ નકામા પ્રેમ બેમની વાતો વહેતી મૂકી દેજે. નીલાબાએ અમેરિકા અને ત્યાંની ચીજોની પ્રશંસા ધારા ખૂબ વહેવડાવી. રસોડામાં બેઠી બેઠી મીનાક્ષીને આખી વાત સંભળાઈ અને તેને તો તદ્દન તેની આંખો આભા જ બની ગઈ હોય તેવું લાગ્યું. શું લગ્નને માટેની વાત પ્રેમના આધારે કરવાની હોય કે પછી ડોલરના પ્રેમના આધારે? એ સાંજે ગિરીશે તેની માતાને જણાવ્યું, બા 3-4 ઠેકાણે મેં તપાસ કરી છે, ગોપી સારો છોકરો છે, તેને કોઈ માતા નથી, તેના બાપ બહુ સજ્જન વ્યક્તિ છે અને હવે ક્લાર્કની નોકરીમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે. છોકરાને પણ કશું વ્યસન કે ખરાબ આદતો નથી. હમણાં તે કમ્પ્યુટરનું શિક્ષણ પણ લઈ રહ્યો છે અને તેને થોડા જ વખતમાં સારી નોકરી પણ મળી જાય તેમ છે. પણ શું નીલાબા આ માટે તૈયાર થશે? જાણવા માટે મારી સાથે જોડાયેલા રહો 90.4 MHz પર રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

તેને વળી શું નોકરી મળે? તેને પગાર કેવો મળે? જુઓ ને, તેને ઓપરેટરની નોકરી તો મળી જ જાય. પછી જો એ વધુ મહેનત કરે તો વધુ સારી નોકરી પણ મેળવી જ શકે. કમ્પ્યુટર માર્કેટિંગ જેવું કામ પણ કરી શકે. તેને આરામદાયક જીવન જીવવામાં કશી બાધા ન આવે. મને લાગે છે કે આ પ્રસ્તાવ ઉપર આપણે ગંભીરતાપૂર્વક વિચાર કરવા જેવો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં, સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં નવલકથા ડોલર બહુના અંશોને. તેને પોતાની જો દીકરી હોત તો શું તે તેને આવા છોકરા સાથે પરણાવી હોત? બા, જે છોકરી હજી જન્મી પણ નથી તેને માટે તમે આવા પ્રશ્નો કેમ પૂછો છો? હું મારો કે મારી મીનાક્ષી એની દીકરી માટે પણ આવો જ વિચાર કરે? અને હું શું જવાબ આપું અત્યારે તો તમને? પણ હા, જો મારી દીકરી ગોપી જેવા યુવાનના પ્રેમમાં પડી હોય તો તેના હૃદયને તોડ્યા વિના હું તેના લગ્ન માટે જરૂર આશીર્વાદ આપું. એ વાત ખરી, પણ હું તેમ કરવાની નથી. મારે એવો જમાઈ જોઈએ કે જે અમેરિકામાં સ્થાયી થઈ ચૂક્યો હોય. માતાના સ્વભાવને સારી રીતે પીછાણતો ગિરીશ આગળ કશું બોલ્યો નહીં. માતાની દલીલોથી જોકે સુરભી ગૂંચવાઈ ગઈ ખરી, અને છેવટે પ્રેમ જેવી બાબતને ભૂલવા પણ રાજી થઈ ગઈ. મીનાક્ષીને એ વાતથી ખૂબ દુઃખ થયું કે તેના સાસુ ડોલરના ચળજળાટથી આટલી બધી હદે અંજાઈ ગયા હતા. ગોપીના બનાવથી સચેત થઈને નીલાબા તુરંત જ મેરેજ બ્યુરોમાં પહોંચ્યા અને તેમણે સ્પષ્ટ જણાવ્યું, અમને ભારતમાં રહેતા યુવાનોનો ખપ જ નથી. જો તમે કોઈ અમેરિકાવાસી યુવાનને જાણતા હો તો

અમને જણાવજો. પૈસાની ચિંતા ન કરતા અમે બધું ગોઠવી દઈશું. દરેક માતા પોતાની દીકરીનું સુખ ઈચ્છે છે તે સ્વાભાવિક છે, અને જે પોતાની વહુનું સુખ ઈચ્છે છે તે અસ્વાભાવિક માતા છે. પણ પોતાની દીકરી સુખમાં આળોટે તે હેતુ બર લાવવામાં તમે તમારા દીકરાઓને લોનો અને દેવાના દરિયામાં ડૂબાડો તે કેટલું વ્યાજબી છે ભલા. મનની શાંતિ અને સંતોષને તમે કદી પૈસાના જોરે ખરીદી ન શકો. મનહરલાલ એ સમજી શકતા નહોતા કે નીલા આ સીધી સાદી વાતને પણ કેમ સમજતી નથી, કારણ કે માં હતી, દીકરીની માં. તો આ વાતને આપણે માણીશું આગળ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મીલાબાને તો કોઈનું જ ન સંભળાયું અને અમેરિકાનું સોનું પોતાની દીકરી માટે શોધી લાવવાનો તેમનો નિશ્ચય એ અડગ અને સતત રહ્યો. તેમના સગાઓએ તેમને નરમાશથી કહ્યું ખરું કે જો કોઈ આવો મુરતિયો તેમના ધ્યાનમાં આવશે તો તેઓ જરૂર તેમને જણાવશે, પણ તેમની પીઠ પાછળ તેઓ તેમની મશ્કરી કરી લેતા હતા. તે પાગલ જ થઈ ગયા છે. તેમની પાસે સુતરાઉ સાડીઓ અને કાચની બંગડીઓ જ હતી, પણ હવે તેમનો દીકરો

અમેરિકામાં રહે છે એટલે કેટલા બદલાઈ ગયા છે? શું અમેરિકા જ જગતભરમાં રહેવાલાયક દેશ છે? શું ત્યાંના રહેવાસીઓ જ માણસ કહેવાને લાયક છે? અને બીજા બધા શું ભિખારાઓ છે? આ બધાની પરવા કર્યા વિના નીલાબાએ પોતાની ક્ષિતિજો વિસ્તારી મૂકી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. સુરભિ અને નીલાબા હવે મીનાક્ષી સાથે વધુ વાતો કરતા નહોતા. તેમને લાગ્યું કે ગોપી સાથે લગ્ન કરવાની ગિરીશની તૈયારી હતી, તેની પાછળ મીનાક્ષી હતી. લક્ષ્મણભાઈ એક દિવસ તેઓના ઘરે આવ્યા અને કહ્યું, મનહરલાલ, મારા મિત્ર રાજારામનો પુત્ર અમેરિકા રહે છે, શું તમારી દીકરી માટે લગ્નની વાતચીત કરવાની તમારી તૈયારી છે? સ્ટવ પર દૂધ ઉભરાવવાની તૈયારીમાં હતું તેને મૂકીને અને પગમાં સાડી અટવાઈ જવાની શંકા પણ ઊભી થતી હતી, છતાં વાતચીત કાને પડતા જ નીલાબા બેઠકના ઓરડામાં ધસી આવ્યા. સુરભિના જન્માક્ષર તેઓને આપી જ દેજો. એક મિનિટ લક્ષ્મણભાઈ, મનહરલાલ બોલ્યા, તેઓની શું માગણીઓ છે તે તો પહેલાં જાણી લઈએ. બધી માગણીઓ પૂરી કરીશું, નીલાબાએ કહ્યું. તેમની માગણીઓ બહુ વધારે તો નથી, લક્ષ્મણભાઈ બોલ્યા. હીરાના કાપ, અમેરિકાના વિમાનની ટિકિટ, 2 કિલો ચાંદી અને 50 તોલા સોનું, આની સાથે 3 દિવસનું ધામધૂમથી લગ્ન તો ખરા જ, અને બધાને યોગ્ય પહેરામણી, બસ આટલું જ. હું તમને કહું છું કે આ લોકો દહેજ તો માગ્યું જ નથી, પણ આ તો ઘણો મોટો ખર્ચ થઈ જાય, 2-3 લાખ રૂપિયા જોઈશે, મનહરલાલે વિરોધ કર્યો. પણ નીલાબા સમજે એમ થોડા હતા. શું થયું આગળ એ વાતને માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

બધા જ વિરોધ પ્રત્યે તદ્દન દુર્લક્ષ કરીને નીલાબા બોલ્યા કે આપણી એક જ તો દીકરી છે, આપણે તેઓની બધી માગણી પૂરી કરીશું. શું આપણા બેઉ દીકરાઓને આપણે સારી રીતે ભણાવ્યા નથી? પોતાની બહેનના લગ્ન માટે તેઓ ભલે લોન ન લઈ શકે, જરૂર પડશે તો આપણે ઘર પણ વેચી નાખીશું, મને કોઈ પરવા નથી. નીલા, શું આ ઉંમરે આપણે ઘર વેચીને અમેરિકા રહેવા જવું કે પછી કોઈ ભાડાના ઘરમાં તને રહેવું પસંદ છે? આપણી જે શક્તિ હોય તે મુજબ જ ખર્ચ કરવું જોઈએ. આ ખર્ચાળ વાટાઘાટામાં પડવા જેવું મને નથી લાગતું, મનહરલાલે જવાબ આપ્યો. મને ભાડાના ઘરમાં રહેવામાં સહેજે વાંધો નથી, નીલાબા તાડુક્યા, પણ મારી દીકરી અમેરિકામાં આરામથી રહે તેટલી જ મારી ઈચ્છા છે. લક્ષ્મણભાઈએ થોડું દબાણ કર્યું એટલે એમ નક્કી થયું કે મૂર્તિઓ શેખર બીજે દિવસે સુરભીને જોવા આવી જાય. નીલાબાને મન તો આ લગ્ન હવે નિશ્ચિત જ હતું. આમ તો સુરભી સામાન્ય દેખાવની જ છોકરી હતી, પરંતુ તેની માતાની વહાલભરી આંખોમાં તેનું રૂપ એક સોળે કળાએ ખીલેલા ચંદ્રમા સમૂહ હતું. સુરભી વાંચન માટે પણ સાધારણ કક્ષાની નવલકથા જ પસંદ કરતી, છતાં તેની માતાને મન તે ખૂબ મોટી વાચક અને હોશિયાર હતી. સુરભી ઘણી છોકરીઓની જેમ આળસુ પણ હતી અને સવારે 9 વાગ્યા સુધી પથારીમાં આળોટ્યા કરવાનું તેને ગમતું, પણ તેની માતાને મન તો તે ખૂબ જ શાણી અને વિવેકવંત હતી. વળી સુરભી માટે ફિલ્મોના ગીતો સાંભળવા અને વખત પસાર કરવો એ સમાન હતું, અને તેની માતાને મન તેની પાસે સંગીતની એક કળા પણ હતી. બધી જ માતાઓ પાસે હોય. પછી શું થયું એ માણવા આપણે આવતા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી તમારે મને 95 12 99 66 88 પર તમારા પ્રતિભાવ મોકલી આપવાના છે. અમારા સોશિયલ મીડિયાના અકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ કે પછી એક્સ પર, અને અમારી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ને આઈટ્યુન્સ સ્ટોર પર ઉપલબ્ધ છે, તેને ડાઉનલોડ કરો ને તેમાં પણ રહેલા વિવિધ ઇમેઇલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી DM, લાઇક, મેસેજીસ અને સબસ્ક્રાઇબ કરવાનું ક્યારેય પણ ચૂકતા નહીં. ફરી મળીશું. આ સાથે વિશ્વના કોઈપણ ખૂણામાં આ સાચા પાલનપુરીના અવાજને પહોંચાડવા તમે રેડિયો ગાર્ડન પર ઉત્તર ગુજરાતના બિંદુને ક્લિક કરીને અમને સાંભળી શકો છો. ફરી મળીશું, અને ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz પર RGR ના સ્વરમાં ડોલર બહુ નવલકથાના અંશોને. અલવિદા દોસ્તો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: અને ડીસા માટે ખુશખબર. ક્રિકેટની પ્રીમિયર લીગ તો ઘણી જોઈ હશી, પરંતુ હવે આવી રહી છે એવી લીગ જ્યાં સિક્સર પણ છે, હાસ્ય પણ છે અને પરિવાર સાથે મનોરંજનની ગેરંટી પણ છે. હા, રોટરી ક્લબ ડીસા દ્વારા સેવા પ્રોજેક્ટ માટે આયોજિત મેગા આર્ટ્સ એન્ડ કિરણ ભટ્ટ નિર્મિત, કિરણ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત સુપર હિટ ગુજરાતી કોમેડી નાટક છેડોગે તો છોડેંગે નહીં પત્ની પ્રીમિયર લીગ, જેમાં ક્યોંકિ સાસ ભી કભી બહુ થી ના ફેમસ કેતકી દવે પણ છે. તો હાસ્યના ચોગ્ગા અને છગ્ગા થી ભરપૂર આ મસ્ત નાટકમાં આવવાનું ભૂલતા નહીં. પાસ લેવા માટે કોન્ટેક્ટ કરો રોટેરિયન શશિન મેવાડા 9427401312 અથવા રોટેરિયન પરિન પંડ્યા 9428677113. તારીખ 7 ઓગસ્ટ 2026 શુક્રવાર રાત્રે 9 વાગે કાનુભાઈ મહેતા હોલ પાલનપુર. ચાલો પરિવાર અને મિત્રો સાથે હાસ્યની એક યાદગાર સાંજ માણીએ અને સાથે સેવા કાર્યમાં પણ આપનો અમૂલ્ય સહયોગ આપીએ. મળીએ 7 ઓગસ્ટે હાસ્યની ફૂલટુ મજા માટે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

नमस्कार मित्रों, यू आर लिसनिंग टू 90.4 एफएम रेडियो पालनपुर विद आरजे जीना। आज आपणे વાત કરવા જઈ રહ્યા છે એક એવા વિષય પર જે દરેક બાળક, દરેક માતા અને દરેક પરિવાર સાથે જોડાયેલો છે। આજનો વિષય છે વિશ્વ સ્તનપાન સપ્તાહ। મિત્રો, દર વર્ષે 1 થી 7 ઓગસ્ટ દરમિયાન સમગ્ર વિશ્વમાં આ સપ્તાહ ઉજવાય છે। તેનો હેતુ માત્ર એક જ છે કે દરેક બાળકને જીવનની શ્રેષ્ઠ શરૂઆત મળે, દરેક માતાને સ્તનપાન માટે યોગ્ય માહિતી, સહયોગ અને આત્મવિશ્વાસ મળે। મિત્રો, બાળક જન્મે છે ત્યારે તે બોલી નથી શકતું, પોતાની જરૂરિયાત કહી નથી શકતું, પરંતુ કુદરતે તેની પ્રથમ જરૂરિયાત પહેલેથી જ તૈયાર રાખી છે, માતાનું દૂધ। માતાનું દૂધ માત્ર ખોરાક નથી, તે પ્રેમ છે, તે સુરક્ષા છે, અને તે જ બાળક માટે કુદરતની સૌથી સંપૂર્ણ અને સુંદર ભેટ છે। એક પ્રશ્ન પૂછો, જો તમને હું એમ પૂછું કે દુનિયાનું સૌથી પહેલું વેક્સિન કયું છે, ઘણા લોકો કદાચ કહેશે કે બીસીજી, ઓપીવી અથવા તો હિપેટાઇટિસ બી। પરંતુ માતાને જન્મ પછી સૌથી પહેલું કુદરતી રક્ષણ મળે છે માતાના પ્રથમ દૂધથી, જેને આપણે કોલેસ્ટ્રમ કહીએ છીએ। આ પીડાશપડતું થોડું ઘટ્ટ દૂધ ઘણા પરિવારોમાં ગેરસમજને કારણે કાઢી દેવામાં આવે છે, પરંતુ મેડિકલ સાયન્સ કહે છે કે આ દૂધ બાળક માટે અમૃત સમાન છે। કોલેસ્ટ્રમમાં મોટામાં મોટી માત્રામાં ઇમ્યુનોગ્લોબ્યુલિન એ એટલે કે IgA જેવી એન્ટીબોડીઝ હોય છે। આ એન્ટીબોડીઝ બાળકના આંતરડા અને શ્વસન તંત્ર પર એક રક્ષણાત્મક પડ બનાવે છે અને ચેપ સામે શરીરની સામે પ્રથમ ઢાલ બને છે। આ ઉપરાંત તેમાં શ્વેત રક્તકણો, વૃદ્ધિ માટે જરૂરી તત્વ અને ચેપ સામે લડવા મદદરૂપ અનેક બાયોએક્ટિવ ઘટકો હોય છે। સરળ ભાષામાં જો એને કહીએ તો કોલેસ્ટ્રમ એ બાળકનું સૌથી પહેલું કુદરતી રસીકરણ છે। હવે વાત કરીએ ખૂબ જ મહત્વપૂર્ણ સમય વિશે, ગોલ્ડન અવર। ડોક્ટરો વારંવાર કહે છે કે બાળકના જન્મ પછી પહેલો એક કલાક ખૂબ જ કિંમતી હોય છે। આ સમયને ગોલ્ડન અવર કહેવાય છે। આ દરમિયાન માતાના છાતી પર બાળકને રાખીને શક્ય એટલું વહેલું સ્તનપાન શરૂ કરાવવું જોઈએ। આના અનેક ફાયદાઓ છે, જેવા કે બાળકને શરીરની ગરમી મળે છે, હૃદયના ધબકારા અને શ્વાસ સ્થિર થાય છે, સ્તનપાન સરળતાથી શરૂ થાય છે, માતા અને બાળક વચ્ચે લાગણીસભર બંધન મજબૂત બને છે। હવે સમજીએ કે WHO આ માટે શું ભલામણ કરે છે। તો વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનિસેફ મુજબ બાળકના જન્મ પછી 1 કલાકની અંદર સ્તનપાન શરૂ કરાવવું જોઈએ। જન્મથી 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ જ આપવું જોઈએ। આ દરમિયાન પાણી, મધ, ગુંટી, ગાયનું દૂધ અથવા અન્ય કોઈ પણ પ્રકારનો ખોરાક ન આપવો જોઈએ। 6 મહિના પછી પૂરક આહાર શરૂ કરવો જોઈએ, પરંતુ 2 વર્ષ કે તેથી વધુ સમય સુધી સ્તનપાન ચાલુ રાખવું। ઘણા લોકોને આશ્ચર્ય થાય છે કે પાણી પણ નહીં? હા મિત્રો, કારણ કે માતાના દૂધમાં લગભગ 87% પાણી હોય છે, જે બાળકની પાણીની જરૂરિયાત પણ પૂરી કરે છે। ઇવન ઉનાળામાં પણ જો બાળક સ્વસ્થ હોય અને માત્ર સ્તનપાન પર હોય તો પણ। હવે એક સુંદર વાત, માતાનું દૂધ કોઈ ફેક્ટરીમાં બનતું નથી, તે દરેક બાળક માટે ખાસ તેના શરીરની જરૂરિયાત પ્રમાણે બને છે। સમય સાથે તેનું બંધારણ બદલાય છે। જન્મના પહેલા દિવસોમાં કોલેસ્ટ્રમ, પછી ટ્રાન્ઝિશન મિલ્ક અને પછી મેચ્યોર બ્રેસ્ટ મિલ્ક। કુદરત જાણે છે કે બાળકને ક્યારે શું જોઈએ। આવી અદ્ભુત વ્યવસ્થા માટે વિજ્ઞાન આજે પણ પ્રશંસા કરે છે। ઘણીવાર બાળકને મોટી ભેટો આપવાની વાત કરીએ છીએ, પણ જીવનની સૌથી મોટી ભેટ તેને જન્મના પહેલા કલાકોમાં જ મળી શકે છે, અને એ છે માતાનું દૂધ। મિત્રો, આપણે ઘણીવાર કહીએ છીએ કે માતાનું દૂધ અમૃત છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ડોક્ટરો અને વૈજ્ઞાનિકો પણ આવું કેમ કહે છે? આવો સમજીએ, માતાના દૂધમાં એવું તો શું ખાસ છે? માતાનું દૂધ માત્ર પ્રોટીન, ચરબી કે કાર્બોહાઇડ્રેટનું મિશ્રણ નથી, પરંતુ તેમાં હોય છે રોગો સામે રક્ષણ આપતી એન્ટીબોડીઝ, ખાસ કરીને IgE, જીવાણુ સામે લડવા મદદરૂપ થતા શ્વેત રક્તકણો, બાળકના આંતરડામાં સારા બેક્ટેરિયા વધે તે માટેના ઓલિગોસેકેરાઇડ્સ, મગજ અને આંખોના વિકાસ માટે જરૂરી DHA અને અન્ય સારા ફેટ્સ પણ, વિકાસમાં મદદરૂપ વિવિધ એન્ઝાઇમ્સ અને હોર્મોન્સ પણ। જો સરળ ભાષામાં કહીએ તો માતાનું દૂધ એક જીવંત પ્રવાહી છે। તે બાળકની ઉંમર, જરૂરિયાત અને ક્યારેક તેની તબિયત પ્રમાણે પણ બદલાતું રહે છે। શું ખરેખર રોગ પ્રતિકારક શક્તિ વધે છે? હા, જ્યારે બાળક જન્મે

ત્યારે તેની રોગ પ્રતિકારક શક્તિ સંપૂર્ણ વિકસેલી હોતી નથી. એવા સમયે માતાનું દૂધ તેને કુદરતી રક્ષણ આપે છે. વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે સ્તનપાન કરનારા બાળકોમાં ડાયરિયાની કમ્પ્લેન ઓછી હોય છે. આ સિવાય ન્યુમોનિયાનું જોખમ ઘટે છે, કાનના ચેપ ઓછા થાય છે અને એના લીધે હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા પણ ઓછી રહે છે. આ કારણસર WHO સ્તનપાનને બાળ મૃત્યુદર ઘટાડવાના સૌથી અસરકારક ઉપાયોમાંનું એક માને છે. મિત્રો, દરેક માતા પિતા ઈચ્છે કે તેમનું બાળક બુદ્ધિશાળી બને. મગજનો સૌથી ઝડપી વિકાસ બાળકના પહેલા 2 વર્ષમાં થાય છે. માતાના દૂધમાં રહેલા કેટલાક પોષક તત્વો, ખાસ કરીને DHA જેવા ફેટી એસિડ્સ, મગજ અને આંખોના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. એટલે જ સ્તનપાન માત્ર પેટ ભરવા માટે નહીં, પરંતુ બાળકના ભવિષ્યના વિકાસ માટે એક મજબૂત પાયાનું કામ કરે છે. હવે વાત કરીએ માતાના સ્વાસ્થ્યની. ઘણીવાર આખી ચર્ચા બાળક સુધી જ સીમિત રહી જાય છે, પરંતુ સ્તનપાન માતા માટે પણ ખૂબ ફાયદાકારક છે. બાળક સ્તનપાન કરે ત્યારે માતાના શરીરમાં ઓક્સિટોસિન નામનું હોર્મોન વધે છે. આ હોર્મોન ગર્ભાશયને ફરી સામાન્ય કદમાં લાવવામાં મદદ કરે છે. પ્રસૂતિ પછી રક્તસ્ત્રાવ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક જોડાણ મજબૂત બનાવે છે. લાંબા ગાળે ચાલેલા સંશોધનો દર્શાવે છે કે સ્તનપાન કરાવતી મહિલાઓમાં સ્તનના કેન્સર અને અંડાશયના કેન્સરનું જોખમ પણ ઘટી શકે છે. ચાલો એક નાનકડી રમત રમીએ, માન્યતા અને હકીકત બંને સમજીએ. માન્યતા એક, કે પહેલું પીળું દૂધ કાઢી નાખવું જોઈએ. પણ એની હકીકત તો એ છે કે કોલેસ્ટ્રોલ છે જે બાળક માટે સૌથી કિંમતી અને મહત્વનું છે. માન્યતા બીજી, કે બાળક વારંવાર દૂધ માંગે એટલે માતાનું દૂધ ઓછું છે. પરંતુ હકીકત છે કે નવજાત બાળકનું પેટ ખૂબ નાનું હોય છે, તેથી તે વારંવાર દૂધ પીવા માટે માંગે છે. એનો અર્થ દૂધ ઓછી છે એવું નથી થતું. માન્યતા ત્રણ, ઉનાળામાં 6 મહિનાથી નાના બાળકને પાણી આપવું જ જોઈએ. હકીકત, જો બાળક માત્ર સ્તનપાન પર હોય અને સ્વસ્થ છે તો સામાન્ય રીતે અલગથી એને પાણી આપવાની જરૂર નથી રહેતી. માતાના દૂધમાં જ તેની જરૂરિયાત મુજબ પાણી હોય જ છે. છેલ્લી પણ બહુ જ મહત્વની વાત, જો માતાને લાગે છે કે બાળક યોગ્ય રીતે દૂધ નથી પી શકતું, અથવા તો તેના સ્તનમાં ખૂબ જ દુખાવો થાય છે, અથવા તો બાળકનું વજન વધતું જ નથી, તો કોઈ પણ ઘરગથ્થુ ઉપાય કરતા પહેલા તેને ગાયનેકોલોજીસ્ટ અથવા તો પીડિયાટ્રિશિયનનો સંપર્ક કરવો જોઈએ, જેથી યોગ્ય માર્ગદર્શન મળી શકે અને ઘણી જ બધી સમસ્યાઓનો સરળતાથી ઉકેલ આવી શકે.

0: સ્વસ્થ ગર્ભવતીથી સ્વસ્થ શિશુનો જન્મ પતિ, કુટુંબ અને સમુદાયની સહિયારી જવાબદારી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા જનહિતમાં જારી.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95129688 9512996.

ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88-95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM.

0: જીવન ભરના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છું. વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક આ મહત્વપૂર્ણ વિષય પર આપણને માર્ગદર્શન આપવા માટે આજે અમારી સાથે હાજર છે જાણીતા સ્ત્રીરોગ અને પ્રસૂતિ રોગના નિષ્ણાંત એટલે કે ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર વિદિત સિસોદિયા. ડોક્ટર વિદિત વર્ષોથી માતૃત્વ અને મહિલાઓના આરોગ્ય ક્ષેત્રમાં સેવા આપી રહ્યા છે અને આજે તેઓ આપણને સમજાવશે કે સ્તનપાન કેમ બાળક માટે પ્રથમ સર્વોત્તમ આહાર માનવામાં આવે છે, આ સિવાય માતા માટે પણ આ વસ્તુ કેમ ફાયદાકારક છે, તેમજ સમાજમાં પ્રચલિત કેટલીક ગેરમાન્યતાઓ પાછળનું સાચું વૈજ્ઞાનિક સત્ય પણ શું છે તે પણ તેઓ સમજાવશે. તો વધુ સમય લીધા વગર આપણે સૌની તરફથી ડોક્ટર વિદિતનું હાર્દિક સ્વાગત કરીએ છીએ.
1: હાય, મારું નામ ડોક્ટર વિદિત. ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહ આપણે બ્રેસ્ટ ફીડિંગ વીક તરીકે ઉજવીએ છીએ. તો આ બ્રેસ્ટ ફીડિંગ વીક નિમિત્તે આપણે આજે KMC કેર વિશે જાણીશું. KMC કેર એટલે કાંગારૂ મધર કેર. કાંગારૂ મધર કેરમાં મિનિંગ એવો થાય છે કે જેમ કાંગારૂ પોતાના બાળકને પોતાના પેટ આગળની નાનકડી કોથળીમાં રાખે છે, જે રીતે એને સંભાળ રાખે છે એવી રીતે એ જ સેમ રીતે માતા પોતાના બાળકને એવી રીતે હૂંફ આપી શકે એના માટે કાંગારૂ મધર કેર ટર્મ યુઝ થયો છે. કાંગારૂ મધરમાં કેરમાં એવું હોય છે કે જેમ કાંગારૂ પોતાના બાળકને ત્યાં પોતાની પેટ આગળની કોથળીમાં રાખે તો એનાથી કોથળીનું વોર્મ ટેમ્પરેચર એ બાળક સુધી પહોંચે છે. તો કાંગારૂ મધર કેર આપણે એના માટે ચાલુ કર્યું હતું WHO દ્વારા કે જે પ્રીટર્મ બેબી એટલે જે બાળકો સમય કરતાં પહેલાં જન્મ લીધેલો હોય કે પહેલાં જન્મ્યા હોય કે એમનું વજન કુદરતી રીતે ઓછું છે, તો એના માટે આ કાંગારૂ મધર કેરની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, જે પોતે માતા દ્વારા જ પોતાના બાળકને આપવામાં આવે છે. આ તમે ઘરે બી આપી શકો છો, આમાં તમારે હોસ્પિટલમાં દાખલ રહેવાની કે એવું કંઈ જરૂર નથી હોતી. દરેક વ્યક્તિ કાંગારૂ મધર કેર મધર બી આપી શકે છે અને ફાધર બી આપી શકે છે, એમાં એવું કોઈ બાધ્ય નથી હોતું. આમાં બીજું કશું નથી કરવાનું હતું, પોતાના બાળકને તમારી છાતીના ભાગ પર તમારે બાંધવાનું હોય છે ને રાખી મૂકવાનું હોય છે. એમાં તમારા બાળકને તમે જ્યારે તમારી છાતી પર રાખો ત્યારે બાળક ઉપર કોઈ વસ્ત્ર ના હોવું જોઈએ, તમારા છાતીનો ભાગ બી ખુલ્લો રહેવો જોઈએ, તો તમારી સ્કિન ટુ સ્કિન બાળકને ટચ થવી જોઈએ જેથી તમારા બોડીનું ટેમ્પરેચર બાળક સુધી એક્સચેન્જ થાય, જેથી બાળકનું ટેમ્પરેચર બોડીનું બી મેન્ટેન થાય. આ એટલા માટે આપવામાં આવે છે, આનાથી થતા ફાયદા એ છે કે ભાઈ કાંગારૂ મધર કેર આપવાથી બાળકનો ગ્રોથ બહુ સરસ થાય, જે એનો લો બર્થ વેઇટ છે તરત ઇમ્પ્રૂવ થાય. સેકન્ડ, જે ઇન્ફેક્શન્સ લાગતા હોય પ્રીટર્મ બેબીઝને લાગતા ઇન્ફેક્શન એમાં ઓછા થાય છે. પ્લસ મધર એન્ડ બાળકનું બોન્ડિંગ બહુ જ સરસ થાય, કેમ કે બાળક તમારા સ્કિનના ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ ટચમાં હોય તો તમારું મધરનું બાળક પ્રત્યે બોન્ડિંગ વધે છે. ક્યારેક પ્રીટર્મ બેબીઝને પહેલાં NICUમાં આપણે બાળકને કાચની પેટીમાં રાખતા હોય તો શરૂઆતના દિવસોમાં બાળકને માતાને કોઈ ટચ નથી થતો, એટલે બાળકને મધર પ્રત્યે કોઈ લાગણી કે એવું ના આવી શકે, તો આનાથી તમારે બોન્ડિંગ ક્રિએટ થાય છે, એના માટે આપણે કાંગારૂ મધર કેર આપીએ છીએ. થર્ડ વસ્તુ એ છે કે કાંગારૂ મધર કેરથી માતાને બ્રેસ્ટ ફીડિંગમાં સુધારો થાય છે, કે બ્રેસ્ટ ફીડિંગ વધુ સારી રીતે આવે છે, બ્રેસ્ટ ફીડિંગ ટાઈમસર આપી શકે છે. બરાબર, તો આ બધા કાંગારૂ મધર કેરના ફાયદા છે. તો કાંગારૂ મધર કેર વિશે તમે થોડું જાણ્યું અને હું આશા રાખું છું કે તમે બધા જે બી બાળક જે બી માતાને કે પિતાને પોતાના બાળકો સમય કરતાં પહેલાં જન્મ થયેલા છે તે પોતાના બાળકોને કાંગારૂ મધર કેર આ રીતે ઘરે આપી શકે છે કે હોસ્પિટલમાં બી આપી શકે છે અંડર ડોક્ટર્સ ગાઈડન્સ. થેન્ક યુ
0: સો મચ ડોક્ટર વિદિત. તેઓએ બહુ જ સુંદર રીતે આપણને કાંગારૂ મધર કેર વિશે સમજાવ્યું કે એ કેવી રીતે બાળક અને માતા બંને માટે જરૂરી છે. આ સિવાય કાંગારૂ મધર કેરના લીધે બાળક અને માતા વચ્ચે કેટલો સરસ મજાનો સુંદર બોન્ડ રચાય છે. નાઉ પ્લીઝ વેલકમ ડોક્ટર કુનાલ મોદી. ડોક્ટર કુનાલ વર્ષોથી માતૃત્વ અને મહિલાઓના આરોગ્ય ક્ષેત્રમાં સેવાઓ આપી રહ્યા છે. તેઓ લગભગ છેલ્લા 15-1 વર્ષથી પાલનપુરમાં એક સફળ ગાયનેકોલોજીસ્ટ તરીકે પણ સેવા આપી રહ્યા છે. સો પ્લીઝ વેલકમ ડોક્ટર કુનાલ. સો ડોક્ટર કુનાલ આપણને સમજાવશે કે બાળક માટે માતાનું ધાવણ કેમ એટલું જરૂરી છે અને એમાં કયા સરસ મજાના અને જરૂરી એવા પોષક તત્વો છે જે બાળકના સ્વાસ્થ્ય

0: માટે જરૂરી છે. સો યસ, ડૉક્ટર કુનાલ સર.
1: હું ડૉક્ટર કુણાલ મોદી, ગાયનેકોલોજિસ્ટ પાલનપુર. આજે હું તમને બ્રેસ્ટ ફીડિંગના લાભ વિશે માહિતગાર કરવા આવ્યો છું. મમ્મીનું દ્રાવણ બાળક માટે સૌથી મોટું વરદાન છે. શરૂઆતના 3 દિવસમાં જે દ્રાવણ આવે થોડું પીળા કલરનું અને પતળું હોય છે, એમાં વધારે પ્રમાણમાં પ્રોટીન અને વિટામિન્સ અને એન્ટીબોડીઝ હોય છે, જેમાં IgA એન્ટીબોડી હોય છે, જે બાળકના રોગપ્રતિકારક શક્તિ ખૂબ વધારે છે. એટલે ડિલિવરી પછી તરત જ માતાનું દ્રાવણ આપવું જોઈએ અને ઓપરેશન પછી 1 કલાકમાં મમ્મીનું દ્રાવણ બાળકને આપવું સારું છે. બાળક માટે સૌથી વધારે પોષકદાયક છે, જે બાળકના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. શરૂઆતના 6 મહિના સુધી બાળકને મમ્મીનું દ્રાવણ આપવું ખૂબ જરૂરી હોય છે, જેનાથી બાળકનો સર્વગુણ વિકાસ થાય છે. તેનાથી બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને એનો પૂર્ણ વિકાસ થાય છે. મમ્મીના દ્રાવણમાં 90% જેવું પાણી હોય છે અને 13% જેવા ડ્રાય મેટર હોય છે, જેમાં વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન્સ અને ફેટ અને કાર્બોહાઈડ્રેટ હોય છે, જે બાળકના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. બાળકને બીજું કશું ઉપરથી હાલવાની જરૂર પડતી નથી, જો મમ્મીનું દ્રાવણ બાળકને પૂરતા પ્રમાણમાં છે. તેથી દરેક માતાએ મમ્મી દ્રાવણ બાળકને આપવું ખૂબ જરૂરી છે, જે બાળકના વિકાસ માટે ખૂબ સારું છે.
0: થેન્ક યુ સો મચ સર, આપે ખૂબ જ સરળ અને વૈજ્ઞાનિક રીતે સ્તનપાન વિશે અમૂલ્ય માહિતી આપી. આપનો કિંમતી સમય કાઢીને અમારા શ્રોતાઓને માર્ગદર્શન આપવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ છીએ કે આજે મળેલી માહિતીથી અનેક માતાઓ અને અનેક પરિવારોને સાચા નિર્ણયો લેવામાં મદદ મળશે. ફરી એકવાર આપ બંને ડોક્ટર્સનો ખૂબ ખૂબ આભાર. યુ આર લિસનિંગ ટુ 90.4 FM રેડિયો પાલનપુર વિથ આર જેજીનલ. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

પાપાનો છેલ્લો કાગળ ખોલતા પહેલા રતિલાલના હાથ થંભી ગયા. વાઢણાની વેળામાં બાપાએ વૈકુંઠ વહાલું કર્યું હતું. રતિલાલને તો મોડી ખબર મળેલી, ક્રિયાપાણી પતી ગયા કેળે. આમેય છેલ્લા દાયકામાં બાપ બેટા વચ્ચે અબોલાશ થઈ ગયેલા. એ પહેલાંય મન દુઃખ અને એકબીજાના અહમ કે કથલા વેણ એમને મળતા રોકતા હતા. સવારનો સૂરજ બગીચાની લોન ઉપર પથરાઈ ગયો. જંગલી મેંદીની વાડ ફૂલી ફાલી છે અને એના ઉપર ચઢેલા અજાણ્યા ફૂલવેલા હવે ઋતુ ઉલવા સાથે સુકાઈ જવા માંડ્યા હતા. સામેના મકાનોની ભીત ઉપર બાજી ગયેલી સોમાસુ લીલ પણ હવે તો કાળી પોપડીઓ બનીને ખરવા માંડી હતી. પત્ની રેવતીએ બે દિવસથી દિવાળીની સાફસૂફી સારું ઘર માથે લીધું છે, તેથી રતિલાલ તો ઘરબારા જેવા જ થઈ ગયા છે. બનેવીએ મોકલેલો બાપાનો છેલ્લો કાગળ ફોડતા પહેલા પાછું રતિલાલનું મન ભરાઈ આવ્યું છે. પોતાના રૂમમાં છાનામાં જઈને આંખોમાં ભરાયેલા આજ સુધીના બધા આંસુ વહાવી દેવા એ જાણે આઘા પાસા થઈ રહ્યા. નાનકડા બંગલાના કમ્પાઉન્ડમાં એક તરફ ઉસરેલા પારિજાત નીચે ખુરશીમાં કાગળ લઈને એ બેઠા છે. પોતાના પાર વિનાના કામ અને ઘણી બધી સમસ્યાઓને યાદ કરીને રતિલાલ અડગ થયા. જૂના અને પીળા પડી ગયેલા લીટીવાળા કાગળોમાં બાપાએ લાંબો પત્ર લખ્યો હતો. સિની વયે ધૂસતે હાથે અને ઝાંખી આંખે એમણે એવું તે શું લખવાનું હશે, મને તે આટલું કષ્ટ કર્યું હશે, એમ વિચારતા રતિલાલે કાગળ ખોલી ઘોડા ઉપર સામાન માંડતા હોય એમ મનને સાબદુ કરી વાંચવા માંડ્યું. સ્વસ્તિ શ્રી ગામ રાજપુરા મધ્ય વસનાર ભાઈ શ્રી રતિલાલજી, અખંડ સૌભાગ્યવતી રેવતી વહુ અને મોટા થઈ ગયેલા બાળકોને એતાન શ્રી ગામ કોળિયાથી ચાહી કરીને યાદ કરનાર તમારા બાપા લવજી કોદરના છેલ્લા વેલા રામ રામ વાંચજોજી. અહીં બધા રાજી ખુશીમાં છે, ત્યાં તમે સૌ મનમોજમાં હશો એવી ગોકુળનાથજીને પ્રાર્થના. દ્વારકાનો નાથ તમને સૌને લાંબી ઉંમર આલે અને તમારી કમાણીમાં બરકત ને અર્જે એવા મારા આશીર્વાદ લેજો. કાગળ પેનના ઠેકાણા નથી, આંખોમાં ઝાખક હોવા સાથે લખતા લખતા પોણી વળે છે. ચશ્મા કાઢી કાઢીને લૂસવાના અને લખવાનું તે વિપત ઓછી નથી. અધૂરામાં પૂરું ધરુસતો હાથ, પણ હવે જીવતરમાં ક્યાં જાજુ લખવા રહેવાનું છે. ગમે તે એકદમની હવાર પડશે ને હું નહીં હોઉં એ દાડાના ઉજ્જ્યા આથમના જેટલી નક્કી વાત છે. તમને ઘણા વર્ષો સુધી માનપાનથી કાગળ લખ્યા અને બોલાયા, આજે તું કહીને લખવાનું છેલ્વારકું મન છે. અક્ષરોને શબ્દો ગોઠવાતા કહટાવાનું થાય છે, લખવા બોલવાનું બધું શેળભેળ થાય છે, તો નભાવી લેજે. તું જાણે છે એમ હું સ્ટેટ વખતમાં 4 અંગ્રેજી ભણેલો ને માસ્તરની નોકરી મળવાની હતી. ત્યાં મોટાભાઈ મરતા મારે મારા ઘરડા બાપને હળ લાકડામાં મદદ કરવા ખાતર બધું મેલી દેવું પડેલું. જો એમ ના થયું હોત તો તમારું ઘડતર ને સૌનો ઉછેર જુદા હોત. તને મારા વાસ્તે જે ફરિયાદો રહેશે એ ના હોત. પણ જિંદગીનો નકશો આપણા હાથમાં નથી હોતો ભાઈ.

કાળના ગર્ભમાં આપણી જીવનવાટ ઉપરવાળા કોઈકે દોરેલી તૈયાર હોય છે. હું માસ્તર થયો હોત તો નોકરી છૂટવાની ઉંમરમાં તો કેળવણી ખાતાનો કોક અમલદાર થયો હોત, પણ ક્રમમાં લખેલા ડોળિયા તે જીયા ક્યાંથી ખાવાના? પણ રતિભાઈ, સાચું કહું તો મને આ બધી વાતોના હૈયા બળેવડા નથી થયા. કામ કરતો ગયો, કામ લેતો ગયો અને જે મેળવ્યું તે વેચી ખાધું. તને એવું કેમ લાગતું રહ્યું કે હું તને ફળાવો આંબો ગણીને વેડતો રહ્યો છું? મારા મનનો આ કોયડો આ જન્મારે તો ઉકલવાનો નથી. મેં તને મહિનાની આખરમાં કાગળો લખ્યા. પૈસા માગવામાં હું કદી તારા બાળગોપાલની અને વ્યવહારની વાતને ધ્યાનમાં લેવાનું ચૂકી ગયો હોઈશ, પણ મારે અહીં બચરવાર ઘર ચલાવવાનું હતું અને જ્ઞાતમાં બંધાયેલી ચા ફાસવવા સમાજની ફકર ચિંતા કરવાના હતા. મારા હાથ પગ બંધાયેલા હતા. ઘરનો દીકરો શહેરમાં કમાતો હોય ત્યારે હાથ હુસીના પૈસા એ લોક ને ચાલતો, એટલે તારી ખેત જાણ્યા કેડે હું પૈસા માગતા રહેલો. લોક હુસીના લીધેલા તે માગવા આવે અને બીજા તારી આવક જાણીને ઉચીને હારું વસન નાખતા આવે, ત્યાં હું ક્યાં જવાનો હતો? આકાશી ખેતી અને ટૂંકી જમીન, રસ્તા માથે ઘર અને મોટો વસ્તાર. હું રાતદન રઘવાયો રહ્યો છું ને એમાંથી ચીડિયો સ્વભાવ. તને ઘણીવાર આંકરા વેણ કહીને પસ્તાયો છું, પણ તને એની ક્યાંથી ખબર? તારી બાનો મંદવાળ અને ભાઈ બહેનોના ખર્ચા. તારી સાથે કદી જીવ ઠારીને વાત થઈ હોત તો આટલો બળાપો જીવતરના આ છેડે ના રહ્યો હોત. પણ નકશામાં વિધાત્રીએ જે દોર્યું એ ના દોર્યું થોડું થાય છે? બધાએ મને આકરો ગણ્યો ત્યાં સુધી તો ઠીક મારા ભાઈ, પણ હું કંઈ લાગણી વિનાનો બોથડ કે ઝડથો તો નહોતો જ. તોય આજે જે મારી પાસે રહીને મને ખાવા પીવાનું આપવામાં ઉપકાર સમજે છે એ તારા ભાઈઓ ભોજાઈઓ મને ક્યારેક કઠોર ને ક્યારેક કપાતર ગણે છે. એમનું આલેલું તુચકારથી હડસેલી આલેલું ન ભાવતું ખાવાનું ગળે ઉતારી ગયો છું, પણ બધા મને કઠોર કહે એ નથી બેઠાતું. હવે મારું દૂજતું રૂદ્યું તને જેમ કરીને દાખવું, મારી આપદાઓનો કોઈ આરોવારો નથી. હવે તો દોરી તૂટે અને અંગૂઠે આગ મેલાય એ જ ઉપાય. આ કાયામાં જીવને ભરાઈ રહેવાનું કોઈ કારણ નથી. તોય તું આગ મુક્તિ વેળા હાજર હોય હું ચાઈન કહું છું કે તું મારું મરણ સુધારવા આવજે. તું બોલજે, નાચજે પ્રાણીયા આગ આવે. થોડા ખુલાસા કરવા મારો જીવ કદાચ ત્યાં કશેક ઘુમરાયા લેતો હશે. જોજે. રતિલાલના ગળે ડૂમો બાજ્યો. કોઈ જોતું નહોતું. એમણે આંખો સાફ કરી ગળું ખૂંખાર્યું. વેગળા પડી ગયેલા બાપા, એમની આપદાઓ, આ કાગળમાં લખાયેલી વાતો, તો શું એમણે જે બાપા જોયા હતા એ એવા નહોતા? અરે, એકવાર જે ધારણા બંધાય તે કદી ખરી ખોટી છે એમ મૂલવાય પણ નહીં. બાપા વાસ્તે તો સવે એકવાર જે દેવ સ્થાપ્યા એ સ્થાપ્યા. એકવાર ઉનાળે રતિલાલ ઘરે વતનમાં ગયેલા. ભાઈ બહેનોના સંતાનો માટે સગાઈની ઉતાવળ કરીને બાપાએ કેટલુંક નબળું સગું કરાવેલું. તે વિશે એમણે બાપાને બે વાતો કહેવી હતી, પણ એની ગંધ પારખી ગયેલા બાપા બે દિવસ સુધી રતિલાલથી આઘા ને આઘા રહેલા. વાણ ભરેલા ખાટલાઓની આડશને પેલે પારે ઊંધું ઘાલીને ચકડીમાં ભીંડી વીંટતા હતા. બીજી વાર ગયા ત્યારે રતિલાલે જ એમની ઉપેક્ષા કરેલી. બાપા પછી વાત કરવા ઈચ્છતા હતા ને રતિલાલની આસપાસ ફરતા હતા, પણ રતિલાલે ખબર જ નહીં પૂછેલી એટલે અકળાયેલા. છતાં જો આંખો મળે તો તક લેવા બાપા તૈયાર હતા. રતિલાલને વતનમાં ઘણી વાર અડવું લાગતું. એ દિવસે એમને એકલવાયું પણ લાગેલું. ઘર આંગણે ચણતા કબૂતરોમાં એક ધોળું કબૂતર આવી ચડેલું. રતિલાલ એને જોઈ રહેલા. ક્યાંથી આવ્યું છે? ને પેલા ઘર ગામના કબૂતરો?

એ પાસે આવે છે કે અળગા, આઘા પાસા કેમ થઈ જાય છે? એ બિચારું બધાની સાથે ઉડતું અને પાછું આવતું, બધાની સાથે ને સાથે હતું, તોય જાણે કે અજાણ્યું એકલું કેમ લાગતું હતું. મોટા ભાઈના આંગણામાં ઘરડો બળદ નિવૃત્તિ ભોગવતો હતો. બીજા ઢોર ખેતરોમાં ચરવા જતા. આંગણામાં એ એકલો બાંગડતો ને પાછો શાંત થઈને બેસી રહેતો, થોડું વાગોળતો અને અટકી જતો. બાપા સામા ઘરની ખાલી પડસાળે ખાટલે સુનમુન બેસી રહ્યા હતા ને રતિલાલ બસ પકડવા નીકળી ગયેલા. બાપા જરાક સળવળી ઉઠવા જેવું કરીને પાછા બેસી રહેલા. એમના ચહેરાની ઉદાસી, ના ના માત્ર ઉદાસી જ નહીં, પીડા, વેદના ભરી એકાકીતા રતિલાલને આખે રસ્તી દેખાયા કરેલી. આજે પત્ર વાંચતા પુનઃ એ બધા દ્રશ્યો એમને ઘેરી ઉભા. એમણે પત્ર આગળ વાંચવા માંડ્યો. જોકે હવે છેલ્લે ખુલાસા કરવાનો કશો અર્થ નથી, પણ જીવને લાલચ છૂટતી નથી. તું તો મારાથી વધારે ભણેલો છે ને શેરમાં મોટો માણસ ગણાય છે. તને બે ત્રણ વાતો કહીને હળવા ફૂલ થઈ જવું છે. જાણું છું કે જૂની વાતો ઉખેડવા હળવા થવાને બદલે ભાર વધી જવાનો છે, પણ હવે આજે પેટ છૂટી વાતો લખવા બેઠો છું તો ભલે ને. તું હોશિયાર હતો એટલે તું ઘણું ભણીને મોટો માણસ થાય એવી મારી મંશા હતી, પણ મારી ત્રેવડ નહોતી. સમાજનો સંપાયેલો, દેવામાં ડૂબેલો, મેં તને જટજટ પીટીસીનું ભણીને માસ્તર થઈ જવાનું કહેલું. એમાંય તારી બુદ્ધિનો ઘર કુટુંબ માટે ઉપયોગ કરવાની મારી ગણતરી હતી. જ્ઞાતમાં દાંડિયા અને હાંડિયા બેઉને તું પહોંચી વળે એમ હતો. ગામમાં લડવાડિયા હોય ત્યારે મોટો તો ભોળ્યો એનું કામ નહીં. મને હતું કે તું જો આટલામાં માસ્તર થઈ જાય તો આ પેઢીઓથી હેન્ડી આવતી આગેવાની અને ભાંજગઢમાં પહેલી પંગત ફસવાઈ રહે. બાકી ધાર્યું ધણીનું થાય તે થઈને જ રહ્યું. તારા મનમાં મારા કાજે થઈને એક ડંખ રહી ગયાનું તું થઈને કહેતો હતો. તું પહેલી વાર નોકરીએ નીકળ્યો તાર તને ઠેઠો ઠેઠ મૂકવા આવવાનું મન હતું. ઘરમાં પૈસા નહોતા તોય ઉસીના લાવત, પણ પછી થયું કે તું તો સાબદો છે, એકલો એકલો શેરોમાં ફરનારો ભણનારો, જાતે બધું ઉસકીને જઈશ ને એમ પહોંચી વળેશ. તને એકલો કાઢ્યો એ ભળભાખડું હું હજી ભૂલ્યો નથી, પણ તું કશેથી પાછો નહીં પડે એની ધરપત બેઠેલી. આજે આ મોટા નાનાની ચિંતા છે એટલી તારી ફકર નથી થતી. માળામાંથી જે ચકલું વહેલું ઉડી જાય એ વહેલું ગોઠવાઈ જાય છે. તું નહીં માને પણ હું તારી જેમ આખો જન્મારો, મને એકલો કશા આધાર વનાનો નોંધારો લાગ્યો છું. મને એ ટાઈમે જે જોઈએ એ કદી નથી મળ્યું. વાલાઓએ વખની વેણા આણી હતી ને દખના દાડાઓમાં બધા પોતપોતાના હકમાં ડૂબેલા હતા. મારી આંખોમાં તારી જેમ મહુડા જેવા અહવા આવ્યા છે ને મહી માતાના સોગન, મારા એ ઘોઘળે ડૂમો ને સાતીમાં ડસુરો બાજ્યો છે. ખપરવા દાડોમાં અને પ્રસંગ ટાણે હાથ ટૂંકા પડ્યા અને તમને ભાઈ બહેનોને દુભાઈલે મોઢે ઉભેલા જોયા એટલી બધી વાર હું મૂંઝાયો છું, પણ મરદથી પોચકા ના મુકાય રતિભાઈ. હું બધું હઠાવવા આકરો થઈને ઘરોકવા માંડતો. ગુસ્સાના જોરમાં બધા કામ થઈ રહેતા. સૌથી વધારે દુશ્મન તો તારી મરનારી બાનો થયો છું. એણે તો કામ કુટવામાં આડે હક ભાળ્યું જ નથી. એમાં રાજરોગનો રંજાડ ઓછું હોય એમ મારા ડાકાને ઘુરક્યા. કદી પ્રેમથી અને પવાલું પાણી પાયાનું પુણ્ય નથી પામ્યો. મારી આજે જે વલે થઈ છે એમાં એના નેહાકા નહીં હોય તો એની કકળતી આંતરડીનો પંછાયો હશે એમ હું માનું છું. પણ હાસું એ છે કે મેં મારા હક માટે કાંઈ નથી કરાવ્યું, બધું સંસાર નભાવા ખાતર. હોય તને શાંત પાડતા કહે છે કે પાકતા એ લેંબોળી મેઠી ના થઈ, તે જાણું છું, પણ ત્યાંથી

લેંબોળીને વરસાદના ઝાપટા ટાઢવે, ભીના વાયરા ટાઢા લેપ કરે, એમ હવામાન હારું બંધાય ત્યારે કડવી લેંબોળી જરાક મેઠાઈશ પકડે. આજે થાય છે કે તમને સૌને ભેગા કરીને વાતો કરું, હસીએ ને ઘડી ભાર ઉતારીએ. પણ આ તારી ભોજાઈઓના બોલ તો તને ખબર છે, જાણે બાપને ત્યાંથી બાંધી લાવ્યું હોય એમ કડવા વેણ બોલે છે. બે ટકના રોટલાને નાવા ધોવાની સોય કરતા ઝટકા વાગે. 5-15 લાખની મિલકતના ધણીની આવી વનોગત દુશ્મનની ના થઈ જો ભાઈ. રતિલાલ પાસા અટક્યા. વેળા ગરમાવે ચઢી ગઈ છે. રેવતીએ ઘરનો ઘણો સામાન બગીચામાં કમ્પાઉન્ડમાં આડેધડ મૂકી દીધો છે. કામવાળી અને બીજા બે નોકરો ઘર સફાઈ અને સામાન ઝાપટવામાં પડેલા છે. આ ફેરા બધોય જૂનો સામાન કાઢી નાખવો, ભંગારમાં આપી દેવો અને રહી જાય તો બધો બાળી દેવો છે. રેવતી કહે છે, બધું ચોખ્ખું ને માફકસર જોઈએ. આ જૂના પેટી પટારાને બડા બુટોય ના જોઈએ. હવે જૂનાને શું સાંતીએ મારવાનું છે? ગયેલાનો મોહ રાખવો એ જ ખોટું છે. સંઘેરો સાપ કામમાં આવતો એ જમાનો ગયો. લીધું દીધું ને ભૂલી ગયા, વાત પૂરી. રતિલાલને શણવાર પોતાનું ઘર વેરવિખેર થઈ ગયેલું લાગતા કશીક મૂંઝવણ થઈ આવી. આજ સુધી પોતાના બધા આયોજનો પાર પડ્યા છે, એમની ગોઠવણને કોઈ આઘી પાછી કરી શકતું નહીં. ને આજે આ રેવતી, કે પછી રહી રહીને અંદરથી ઊભા થઈ જતા બાપા લવજી કોદર, બધા 2 દસકેથી એમને ડોહાજ કહીને બોલાવતા. રતિલાલને આજે એ શબ્દ કહેઠો, અરે રે દાદા પણ નહીં. ગળામાં જરા ખખરી બાજી. ખુરશી પર તડકો આવતા પાછા પારિજાતની સાયામાં સેર્યા. કેટલાક ફૂલ હજી કરમાયા નહોતા. લવાણિયા ડુંગરાની નેળમાં પારિજાતનું વન હતું. બાપા અને મોટાભાઈ દિવાળી પછી એની ડાળીઓ સોટીઓ કાપીને ભારા બાંધી લાવતા. ગાલ્લાની સાદડી અને ઉરેડા એમાંથી વણાતા. લોક એને શાળિયા કહેતા. રતિલાલ પણ આ શાળિયા એ જ પારિજાત છે એવું ઘણા વર્ષો પછી જાણતા થયેલા. એમને થયું, પારિજાત જેવા દેવતરુને પણ નહીં જાણનારી જાડી પ્રજા વચ્ચે બાપાનો આખો જન્મારો જ પૂરો થઈ ગયો. અફસોસ. કમ્પાઉન્ડ વોલ પર એક કાગડો આવી બેઠો. શ્રાદ્ધ પક્ષ પણ પૂરો થઈ ગયો છે, ત્યાં ગિરનારી કાગડો. રતિલાલ ટીકીને જોઈ રહ્યા, જાણે કે બાપાનું બાકી તર્પણ માગવા ના આવ્યો હોય. એમ જોતો તાકતો બેઠો છે ને જતોય નથી મારો વાલો. રતિલાલે કાગળ આગળ વાંચવા માંડ્યો. મને બરોબર સાંભળે છે, તને કોલેજ વખતે પૂરતા પૈસા નતા અપાતા. ત્યાંથી ના મળે ત્યારે માણેક કાકા પાસે જતો ને એ આલતા. સગા પાસે તો મેં ખાસ કરીને વ્યવહાર પૂરતા માંગેલા ને દૂધની ભેંસો વેચીને એવા દેવા ભરેલા. તું માંદો થઈને પૈસા લેવા આવેલો અને હું હાસેઠ છૂટી પડેલો. તું ભાંગલા પગે પાછો વળી ગયેલો. એ ઘડીએ બહુ લાચારી હતી. મુદ્દાની વાત એટલી કે તે છાપમાં વેચીને ભણવાના પૈસા જોઈડ્યા તો મેં વાંસ પુવાડનો વેપાર કર્યો. તને બપોરની ચા મિત્રો પાસેથી મળતી ને મારે તો એ નહીં. વાંસ પુવાડની ટક ભરવા જતો તો ત્યાં ફાંકો ભૂસું ખાઈને 2-3 કાઢવા પડતા. પેટમાં ચૂકનું દર્દ મને પજવતું. ઘર આખામાં પેટ દાબીને ગબડતો ને લહણ ડુંગળી શેકી ખાઈને વાયુ ચક્રી મટાડતો. ઝેર ખાવાય પૈસા ક્યાં મળતો? પછી ખાવાની તમાકુથી એ દર્દ કાબુમાં આવેલું, પણ તમાકુ એ કાયાને ઓગાળી મેલી. છેવટે એ છોડી તો આજે ડીલમાં હાંધે હાંધે વાસે ભાઈ. પણ હવે તો બોધ ગઈ થોડી રહી વાળી વાત છે. આપણે ક્યાં રાજાને રાવ કરવા જવાના હતા હે? ને રાજાએ જોઈ લીધા છે મેં તો. પણ એક વાત લખતા લખતા આજે આંખો મહી માતાનું રૂપ ધારી લેશે તે વાત થાય છે કે રહેવા દઉં નહીં કેવી.

તારી સમજણમાં એ આઈ જશે. આપણી તો નાતરિયા નાત. હું 40ની જોવનાઈમાં ઘરભંગ થયો ત્યારે 2-3 રંડાપો ગાળતી ને છૂટાછેડવાળી બાઈઓના માદા આવેલા. હું ન પૂરો ઘરમાં કે ન પૂરો ઘર બારો, જાણે અડધી વાટે હતો અને તારી બા એકલો કરી ગઈ. હાથે બળવાનું અને ફજેતી જેવી ખેતી સંભાળતા સંભાળતા ગોબરા સમાજને પહોંચી વળવાનું. ઘણાએ વળમાગી સલાહ આલેલી, લવજી ભાઈ નાતરું તો કરવું પડે, ઘર ચમનું નભે. પણ તારા ભેબુનોના તમારા હવના નભાયા મૂઢા ભાળીને મેં જોવનાઈને કબજે કરેલી. હવ હારાવના થયા એમાં મારે ઓછું વેઠવાનું નથી આવ્યું. તે વેઠું વેવામાં કસર નહીં રાખી તોય મારું શું થયું, મને શું મળ્યું એમ પૂછ્યું તો તને નહીં ગમે ને મારે કાંઈ જોઈતું નથી. પણ જશને માથે જૂતિયાવાળી કેથ હાચી ઠરી. અરે જશની માને કૂતરા પૈણી ગયા, પણ લાખોના ધણીની 2 ટકના રોટલા માટેની થાળી ઉલા ઘેરને પેલા ઘેર ઠેલાયા કરે છીછરા પેટની. જોકે ખાનદાન વેલાની ગણીને ઓરેલી 2 વહુઓ માણસાઈમાંથી ગઈ, દોષ કોનો? જેવા આપણા નસીબ, મેઠા વેલાના તુમડામાંય કડવાશ પેઠી ભલા ભગવાન. ઘરડો માણસ શું તે ચીડાતોય રહું, ખોટું થતું કે બગડતું ના દેખાય એનોય ટકટકારોય. તમે ના પાડેલી તોય છૂટતો નથી. દહેજથી તું વેગળો થયો તોય તેણે ભયનું મેં તો હરખું ભલું ચાયું છે. ભલે મોટી વાતોના મારા અભરખા અડધી વાટે અટવાયા. જૂનું ઘર પાડી ઉતારીને નવી વસાહતમાં લાવ્યાની વાત તને નથી ગમી એ હું જાણું છું. મને મારું કરેલું નવા જેવું ઘર પાડતા મનમાં કળશી વલોપાક થયેલો. પણ હું તો આવનારી પેઢીના ભલામાં રાજી. નદીના પોણી ભારે વરહે ગોમમાં પેસે કાયમ ભો ને ભો રે. નવી વસાહતની મોખાની જગ્યા પછી ચા મળવાની હતી. એમાંય કડાણાનો ડેમ બંધાયા પછી મારું મન નહોતું માનતું. મોરબીનો ડેમ તૂટ્યો ને શેર જેવું શેર તણાયું, તાણે આ તો મગતરા જેવડું ગામ. એને તણાતા વાર થાય કઈ ને મેં ગાંઠ વાળેલી. આજે ટેકરી માથે નેર પાસે 4 રસ્તાની બગલમાં બધાને વસેલા જોઈને એની કશી ચિંતા નથી રહી. જૂના ઘર આંગણામાં તારી ધોરી નથ જેવા તે પોણી પાઈને ઉછરેલા લેમડા કાપતા કપાવતાય મારું કાળજું કાપેલું. પણ પૈસાના વખા ત્યાં શું કર્યા વના ચાલે. ભાઈઓ તને તારો બધો ભાગ ગણીને આલે એવી જોગવાઈ મેં તો કરી છે. અત્યારે એમનામાં કશો કળજગ નહીં પેઠો. કાલની વાત જાણે દ્વારકાનો નાથ. છેલ્લી વાત, મારી પાટી ચોખ્ખી રાખીને જીવવો છું. કોઈનું ખોટું તાક્યું નથી ને ભાંજગઢમાં ન્યાયને પક્ષે રહ્યો છું. જ્ઞાતમાં ખવડાઈને હાથ ઉપર રાખ્યો છે ને સમાજમાં વ્યવહારો હસવીને આબરૂ કમાયો છું. વાટે જતા નહીં બોલાઈને ખવડાયું છે. બાપ દાદાના જમીન ઘર હસવીને એમાં શક્તિ ઉમેરણ કરી શક્યો છું. ઉજળો વસ્તાર છે, વધારે શું જોઈએ. ઘટફણમાં જે બેઠું છું એ મારા કરમ હશે. આ મોટો નાનો તો આ સમાજમાં સમાવેશ પામે એવા છે. તારા મોટા છોકરે મનગમતું લગ્ન કર્યું તેમાં સંમતિ આલી. જેવું ઘડતર એવું વરતવું પડે. તું હામે સડીને કન્યા જોવા કોલેજમાંથી સીધે સીધો ગયેલો ને એ વાતે હું નામક્કર ગયેલો, તને યાદ હશે. પણ ના પાડી નહીં મેં તારી મરજી વિના તને નહોતો પવિણાયો. રેવતી તને ગમેલી, સાચું કહું તો મને એ સમજી હકેલી. એની પાસે મને ફાવતું. એ જેટલું ઘેર રહી એટલા દન એને કોઈ વાતે કહેવું નથી પડ્યું. પણ મને શેર નથી સદતું ને આપણ બેને ઊભા રે ના બને. ત્યાં રેવતી બહુ 1,00,000 રૂપિયાની હોય તોય મારે તો આ લગડા તળેની લખમીજીઓને જ વેઠવાની ને. તારો ઉજળો વસ્તાર ડુંગરોમાં વાટ પાડી લેનારો છે એટલે વધારે તો શી ચિંતા. પણ નાચ સમાજ છોડીને લવજી કોદરનો છોકરો એના વસ્તારને 12 વરાવે એ ટીકાનો વિષય તો રહેવાનો જ. મને

0: વહું લાગે, પણ જમાનો બદલાયો અને શહેરમાં ઉસરેલા પાછરેલા ને અહીં વનવગડાની જાડી પ્રજામાં અઘરું પડે. સમજુ છું, લોક તો બેઉ બાજુની કરવત છે, તો ઘણા વાયરો જોઈને ઉપડનારા છે. આ લોકો પછાત વિચારના છે, એમાં મીનમેખ નથી. જડતા જાજી, જાડું ખાય, જાડું પહેરે ને જાડું બોલે વર્તે. તારે હરખ જોઈતું હોય તો હવે આપ આ લમણો ના વાળેશ. આ મલકને ભૂલવામાં જ તારી ભલાઈ છે. અહીં તો ભણેલાય જૂની પેઢીને સારી કેવડાવે એવા નખે જ છે. મને જે એક વાતે દખ રહી ગયું તે એટલું કે જો તારા જીવતરનો એકાદો અવસર આ બાપ દાદાના ગામમાં ઘર આંગણે ઉજવાયો હોત ને જ્ઞાતને એઠો હાથ કરાવ્યો હોત તો તને અહીં મોટા ઉજળા થવાની તક મળી હોત. ભલે તે એવું ના ધાર્યું હોય, મારે તો હવે નાથ સમાજમાં કશા ધખારા નથી રહ્યા. ને ટીકા કરનારા એ જાણે છે કે રતિલાલે જે કહ્યું છે એ કાંઈ ખોટું નથી. જ્ઞાત સમાજને ટકવું છે એટલે એ તો એને કાટલે બધાને જોખે. આપણે તો આવનારી કાલને ભાળવી. જે થયું તે ગયું. લાંબી વાતના ગાલ્લા થાય, ઓછું લખ્યું ને જાજુ કરીને માનશો. ને રતિભાઈ, વખતે આ નાના મોટાની ખબર તો રાખજો, દૂરથી થાય એ ટેકો કરજો. મારો રામ તમને ઘણું હાલ છે. જીવતે જીવ ના મળીએ તો મારા ખોળિયાને ખભો હાલવા આવજે. હું મસાણની આગ સુધી તારી વાટ જોતો હોઈશ. એ જ લિખિતંગ લવજી કોદરના રામ રામ. સહી દસ્તક પોતે. રતિલાલ માંડ માંડ ટકી રહ્યા. આ ક્યાં લવજી કોદર હતા? જાતને સો સો ફટકા મારવાનું મન થયું. આંખો સૂકા ખક કુવા બની રહી. રતિલાલ તો જાણ્યું નહીં ને કમ્પાઉન્ડમાં વેરાયેલું ઘર પાછું સંકળાઈ ગયું હતું. કમ્પાઉન્ડને ખૂણે રદ્દી કાગળ કાપડ ઢૂસા સળગતા હતા ને સાંજ ઘેરાતી હતી. રતિલાલ આગ તરફ વળ્યા. જાણે એમને કોઈ દોરતું ન હોય, બધું બળતું હતું. એ નીચે નમ્યા. કોઈએ પકડાવ્યું હોય એમ એમણે સળગતી દંડી પકડી. મનોમન એ તાપણાની ગોળ ગોળ ફરતા હતા. શું શણવાર થયું કે ના, એ આગમાં લવજી કોદર નહીં પણ રતિલાલ લવજીની કાયાને ખડક.
1: હેલો, હાય, નમસ્કાર. હું છું આરજે અંજલી અને આજે હું તમારી માટે નિબંધ લઈને આવી છું. હા, એ જ નિબંધ જે આપણે બાળપણમાં લખતા હતા. સ્કૂલમાં આપણને અલગ અલગ વિષયો પર લખવાનું આપણા મેડમ શ્રી, આપણા શિક્ષકો આપણને જ્યારે જણાવતા હતા ત્યારે આપણે કેટલા બધા નિબંધો લખતા. એક પથ્થરની આત્મકથા, મારા સ્કૂલમાં મારો અનુભવ, એક યાદગાર પ્રવાસ, અલગ અલગ વૃક્ષની આત્મકથા. વૃક્ષ પર નિબંધ લખવાનું આવે ત્યારે આપણે આપણી જે વિચાર શરણી છે એને કેટલી કેળવતા હોઈએ છીએ. અને અલગ અલગ શબ્દો, અલગ અલગ વાતો જોડીને જે નિબંધ લખતા એ આજે પણ યાદ આવે છે. આજે હું જે નિબંધ તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહી છું એ નિબંધનું નામ છે ગામ. અને આ નિબંધ મેં લીધું છે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગદ્યભાવન શ્રેણી પુસ્તક 7માંથી ચૂંટેલા નિબંધો, મણિલાલ હ. પટેલ. તો ચાલો શરૂઆત કરીએ. પ્રથમ નિબંધ, ગામ. ત્યારે તો ગામને ગજવામાં ઘાલીને ફરતા, કિશોર વયમાં તમારો ને મારો છાક જ જુદો. ગામ તો ખરું પણ કેટલીય વ્યક્તિઓને જાણે ગજવામાં રાખતા. તારા જેવો તો કેટલાય મારા ગજવામાં રાખું છું એમ કહીને રોલો પાડતા કે રોફ મારતા દેખાય છે. અહમ વિના જાણે કે માણસ જાતને ફાવતું જ નથી. ખેર, આખો સંસાર ગજવામાં ઘાલીને વનની વાટે બધું ખોઈ દઈને તપમાં બેસી જનારા સાધુ સંતોથી ગામ છૂટી જતું હશે. આપણે તો સૌ ગામ ગેલા, આપણા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પણ. આપણું ઘડતર ચણતર કરનારું ગામ એમ છોડ્યું છૂટતું નથી. અંદર તો એ વળગેળું જ રહે છે. આપણું અસલનું મલક જ ગામ. 12 ઘરનું હોય કે 1200 ઘરનું, 100 માણસોનું હોય કે 1000 એક વસ્તીવાળું, માઢ મેળિયું ખડકીઓ વાળું હોય કે હાર બદ્ધ ઘરોની વચ્ચે ફળિયાવાળું ગામ હોય, જે હોય તે.

એનાથી ઉત્તમ જગા આપણી માટે જાણે કે જગમાં અન્ય કશે નથી. મન તો ત્યાં જ ઠરે છે, શ્વાસ ત્યાં જ તો હેઠે બેસે છે. ડિગ્રીઓ અને પદો ગામમાં પેસતા જ ખરી પડે ને એની જ તો મજા હોય છે. ગામમાં પહોંચીને તરત જ આપણે એની માટી જેવા, માટીના મનેક જેવા થઈ જઈએ છીએ. અંદરથી તો તરત જ, ગામમાં તો બધું ચાલે, ચંપલના પહેરો અને પહેરણ ઉતારીને ગંજી પહેરીને ફળીએ ફળીએ ફરો, લેંઘા નીચે બૂટ પહેરીને ખેતરે જતા મોટા ભાઈ જેવા થઈ જવાનું આપણને ગમે છે. ગામમાં શિષ્ટતા છોડીને થોડી વાર માટે ગામડિયા થઈ જવાનું સારું લાગે છે. કવિ જયંત પાઠક કહે છે, હું આવું છું પાછો બહુ દિન પછી ઘેર વનમાં, ઉતારી નાખું છું વસનપુરના સભ્યજનના. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. આપોઆપ આપણા ઉપર લદાયેલી નાગરી શિષ્ટતા હટી જાય છે. હું તો બસમાંથી ગામ પાદરે ઉતરું એના ભેળે જ શહેરીજનની સભ્યતાને બસમાં જ વળાવી દેતું. ગામની ધૂળમાં પગલું મંડાતું ને જીભ તળબોળીમાં માની ખબર અંતર પૂછવા માંડતી. દાદા, કાકા, ભૈરું, ભાઈબંધો સૌને અસલ બોલીમાં મળતો ને ત્યારે જ લાગતું કે શહેરમાં કસાક ફંદામાં ફસાઈ ગયેલો તે અહીં ગામમાં આવતા જ જાણે મુક્ત થયું છું. વચેરાની નથ નીકળી ગઈ છે. હવે પ્રશ્ન થાય છે, ક્યાં છે મારું ગામ? પેલું કિશોર વયનું ગામ? મારી વય એ જ તો મારા ગામની વય હતી. મારે માટે તો હાર બંધ ઘરો વચ્ચે મોકળા ફળિયા અને છૂટા પડતા નેળિયા, નેળિયાની ઊંચી થુવેર વાડો, વાડોની પાછળ મોટા વાડાઓ, વાડાઓમાં ખડા ને ઘાસના કુંધવા ને નાવણિયા ને બા બહેનોના બેસતા ઉઠવા છાણાની મોડવાળીઓને કઠિયારા, શાકવેલા અને ઢોરના ખાણપાણી, આંગણે ઢોર કબીલાને ત્રિભેટે કૂવો, નદી જતું નેળીએ ને સીમમાં જતી કેડીઓ, વગડે વગડે લઈ જતા ગાડા ને ધૂળિયા ચીલા, ટેકરીઓના ઢાળને ધોળી કુકરિયાળી કરકરી ધૂળમાં ચાલતા ગાડાના પૈડાના અવાજો, ખેડૂઓના હોંકારા અને રખેવાળીના પડકારા, પંખીઓના ઝોલા ઉપર ઝોલાને કલરવના ઝાડવા, છેક ઉંમરે આવીને ખબર લેતી ઋતુઓ ક્યાં છે હવે? અરે, પૂરાઈ ગયું પાતરનું તળાવ ને વંડી તૂટ્યા કૂવાઓ પાસે મોટા પાણી ટાંકીઓ દદડ્યા કરે એનો કાદવ, પાંખો વડને બાંડા લીમડાઓ, સીમને નહેરના પાણી લાગ્યા છે તે ઝાડવાએ અતિ પાણીને સુકાઈને પડી ગયા છે. ત્યારે અમને પાણી વિના ઝાડવા ઉછેરવાની પીડા હતી, હવે પાણી જ અમને બાળે છે. પાદરને બસ સ્ટેન્ડો ને નેળિયાને કાળી નાકસી સડકો ભરખી ગયા છે. ગોંદરે નાનકડી બજાર થઈ ગઈ છે ને નવી પેઢી પાન ગુટકા ખાઈને થૂંકે છે. વિલાતા જાય છે એમના નૂર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ગામડાને વળી જનારો આ કોનો અને કેવો શ્રાપ છે? ભણતર ગામ છોડાવશે એમ જાણતા હોત તો ચેતી ગયા હોત ને. યંત્રો સાથેનો પ્રેમ તો જુઓ, ગાડા ગયા ને આંગણે મોટરો છૂટી છે. બળદ બંધાતા હતા ત્યાં હવે ટ્રેક્ટરનો મુકામ છે. દૂંજણી ભેંસોની ઘાસ મેળી કાઢી નાખીને ત્યાં સ્કૂટર મોટર બાઇક માટેના શેડ્સને ઝાઝરું બાથરૂમના ચણતર થયા છે. ઘંટીઓને વલોણાના કામ હવે મશીનો કરે છે. ગામડા સુધી પહોંચી ગયા છે યંત્રો. હવે તો પ્રગતિ તો સૌને ગમે. મને મારા

ગામનો વિકાસ ગમે, પણ આજે કઈ સગવડો આવી છે એની સાથે આવેલા કાળવા દૂષણોનું શું? મહેનત લઈ લેનારા મશીનો વીજળી વાપરે અને ઘરનાને માંદગી સાથેનો આરામ આપે છે. અસલને અને શાંતિને, મૂલ્યોને અને પ્રેમાદરને હડસેલીને થતી આ ભૌતિક પ્રગતિ જોઈને રાજી થવાતું નથી. વહેલી પરોઢે હળ બળદ લઈને ભાઈ ખેતરે જતા ને ગીતે ગુંજતી સીમમાં નર્વો સૂર્યોદય ફેલાતો. હવે ત્યાં ઘૂંઘવાટા કરતા ટ્રેક્ટરો ખેતરોમાં ઢેફા પાડે અને થ્રેસરો અનાજ મસળે ઉડપે છે, ઉપણે છે. સગવડને સલામ, પણ એને બચાવેલા પરિશ્રમ અને સમયનો સદુપયોગ થતો હોય તો ગંગા નાયા, પણ એથી એદીપણા જ વધ્યા છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ખડકીઓ ગઈની પેલી ભવાધરની ભાવનાઓ લેતી ગઈ. માડ ગયા અને લાજ મલાજા ગયા, ફળિયા તૂટ્યા અને મોકળાશ ગઈ. હવે તો ગામડે સોસાયટીઓની સંકળાશો વધી છે. કદી તાળા નહીં વખાતા એ ઘર હવે ક્યાં છે? હવે તો બંગલાનું બાણું બેલ વાગતા ખુલે છે ને તમને અંદર લઈને નવા યુગના રાક્ષસના જેવું જબડું બંધ થઈ જાય છે. મારા નાનકડા ગામમાં તો ઘરે ઘરના સુખ દુઃખ સૌની સાથે રહેતા. કોને ચૂલે શું રંધાયું ને કોને શું દુઃખ થયું, બધાને બધાને શરત રહેતી. હવે ત્યાં બીજાના કામમાં દખલ નહીં કરવાની વાતોવાળી પ્રાઇવસી આવી ગઈ છે. આ પ્રાઇવસી છે કે એકલ પેટી પ્રજાની મુરાદ? રાજકારણે ને ચૂંટણીએ મનને વેચી નાખ્યા છે. દિલને આળસ ને દિલને ઘેલછા ગમવા માંડી છે. વૃત્તિઓ તો ત્યારે હતી પણ આવો વિફરાટ નહોતો, એટલે તો ગામ વધારે ઠરેલ હતા. દુઃખનો તો ત્યાંય પાર નહોતો, પણ બથવાતીને સ્વસ્થ કરનારા સ્વજનથી સવાયા ગ્રામજનો હતા. આજે આજે તો ગણતરીના ઘડિયા અને સ્વાર્થના પલાખા બચ્યા છે. ગોખવાનું એ જ રહ્યું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

સૂરજના તડકામાં સોના જેવું ને ચાંદની રાતમાં રૂપા સરખું હતું મારવા ગામ. સોના રૂપાની બંગડીઓ જેવું રણક્યા કરતું ગામ, પણ મહિમા તાના પૂરે નંદવી નાખ્યું એને. ઉફરું ફળ્યું ને વચલું ફળ્યું, નવા ધરાને દોઢી, નીચું ફળ્યું ને લુહાર ફળી, છાપરાને વાસ, ઓતરાદી નદી અને દખણમાં ડુંગર, ઉગમણી આથમણી સીમ, પૂર થોડા પૂછવા રહે છે કે આવીએ? એ તો આવે ને નીચે ફળીને લેતા ગયા. લુહાર ફળીએ તૂટી, પછી તો ટેકરીઓમાં સરકારી પ્લોટ પડ્યા અને વસાહતો થઈ. ગામ વિખરાઈ ગયું. વધતું ઓછું પામ્યાની લાઈમાં ગામ લોકોના મન ઊંચા થઈ ગયા. જરા ઈર્ષ્યા હતી તે દ્વેષ બની. લોક મૂંગા બન્યા ને ઝેર બોલવા લાગ્યા. પંચાયતને મંડળી, ડેરી અને મંદિર, ફંડફાળા અને ચૂંટણીઓ, મારા ગામ લોક વરવા વર્તન કરવા લાગ્યા. મને થાય છે કે જો આને સુધરવું ને પ્રગતિ કહેવાતા હોય તો મને આજે મારા અસલ ચહેરાવાળા પ્રેમ

માળ ગામ સાથે પછાત રહેવામાં વાંધો નથી. પડાવવાળા, નળિયા છાયા ઘર અને મોકળાશવાળા ફળિયા, એ ચોરોને પાદર, સીમ અને વહાલા ઝાડવા ચઢવા બોલાવતો ડુંગરને રમવા બોલાવતી ટેકરીઓ, નાવા નિમંત્રણ દેતી મહિમાતાને રોટલા માટે બરકતી બહેન, બસ મને બીજી કશી વશ જોઈતી નથી. હે આથમવા જતી 20મી સદી, મને આપી શકે તો મારું ગામ હતું એવું અસલ ગામ પાછું આપતી જા, બીજું હું કાંઈ ન માંગું. ત્યારે તો દરેક ગામને પોતાનો આગવો ચહેરો હતો. ગામને એની ખાસિયત કે વ્યક્તિ વિશેષથી પણ ઘણો વખત ઓળખવામાં આવતું. વ્યક્તિત્વ હતું મારા તમારા ગામને, એનું રૂપ હતું જે હજી આપણા મનમાંથી હટતું નથી. ભીતરમાં વહેતું લોહી એ જ હવા પાણી માટીનું રૂપાંતર છે, જે હવા પાણી માટી ત્યાં બચ્યા નથી. અરે ક્યાંય બચ્યા નથી ને, એટલે જ તો એને સણકતો ઉઠે છે રહી રહીને. એકદમ હળવા ફૂલ ને તદ્દન મુક્ત થઈ જવાતું ગામમાં જાણે હવે કશે જવાનું જ નથી ને કંઈ કરવાનું જ નથી એવી લિજ્જત રોમ રોમમાં વ્યાપી જતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ.

અમારી પંચમહાલમાં તો મુવાડા ગામ નામને સૂચવતું પદનો પાર જ ન મળે. વ્યક્તિને સ્થળના સંદર્ભોથી નામ પડ્યા હોય. ગામમાં જેની વસ્તી વધુ હોય એ જ્ઞાતિનું મુવાડું ગણે, જેમ કે બોરિયાનો મુવાડો. જો નાનું ગામ હોય તો પગીની મુવાડી કહેવાય. વેપાર અર્થે વસેલી એક વર્ણનું એક જ ઘર હોય તો એના નામે ગામ ઓળખાય છે. જેમ કે મહેતાના ચાકલિયા વાણિયાવાળાના ગોરાડાને ક્યારેક આગેવાનોના નામ ગામને લાગે, ચાવડીબાઈના મુવાડાને રામ પટેલના મુવાડા. વેરી નદીને કાંઠે એટલે વેરીના મુવાડા દૂર હોય તો ટોચના ગોરાડા એકાધિક નામો સરખા હોય તો ગામને નોખા કરવા વ્યક્તિ નામ કે સ્થળ સંકેત જોડાય. ડુંગરવાળી ઉકેડી, તખ્તાજીના પાલ્લા કે ક્યારેક નાના મોટાના માપથી બોલાય મોટા પાલ્લા, નાની દેનાવાડ, મોટી દેનાવાડ, તળાવવાળું વાડોદર, સાબરકાંઠામાં પ્રાસવાળા નામો, મેઢાસણ, રણાસણ, સરડોઈ, ટીનટોઈ, દરામળી, તેટરામળી, પેઢામળી, ચિલોડા, ભીલોડા, લાલોડા, ખીલોડા, ત્રિલોડા, મહેસાણામાંય મળે સેદરાણા, પીપરાણા, મેંદરડા, એમ દેદરડાય મળે. રામપુર, રતનપુર, વીરપુર તો ગુજરાતમાં ને બહાર પણ મળે. સૌરાષ્ટ્રમાં તો વદરપદવાળા નામો ઘણા છે. વેળાવદર, ભાયાવદર, માણાવદર તો ચરોતરમાં વળી સદનો મહિમા છે. કરમસદ, વીરસદ, બોરસદ, વાસદ. વૃક્ષોને નામે ગામો ઓળખાય છે. પીપળી, વડલા, આંબળી, પાંચમહુડી. કેટલાક ગામોના નામ અંગ્રેજી લાગે ને કેટલાક નામ બોલતા તો મોં ભરાઈ જાય, તો કેટલાક નામ વાંચીને ગામ જોવા જવાનું મન થાય. જેમ કે સુરત પાસેના સરસને સચિન, નામ પ્રમાણે ગુણ વ્યક્તિમાં નથી પણ ગામમાં તો ક્યાંથી હોય. છતાંય કનીજ, કુંજરાવ, કણજરી જેવા ગામ ગમે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ.

પરિવર્તનથી કોઈ બચતું નથી. પરિવર્તન એ કંઈ દરેક વખતે પ્રગતિ ન પણ હોય. આજે તો ગામડાએ શહેરોના તાલુકા જેવા ટાઉનોના સપાટ ને સરખા ચહેરા પહેરી લીધા છે. જૂની વસ્તુઓમાં તો ભૂગોળ બહુ બદલાઈ નહીં હોય તો ઇતિહાસ ખંડિત થયો જ હશે. ને એટલે જ તો ગામ તો હવે મનની મંજૂષામાં સાચવવાની વશ જણસ બની ગયું છે. આજે આપણે નિબંધ સાંભળ્યો ગામ, જે મેં લીધો હતો ગુજરાત સાહિત્ય એકાદમી ગદ્યભાવન શ્રેણી પુસ્તક 7 ચૂંટેલા નિબંધો મણીલાલ હ પટેલ દ્વારા, જે નિબંધોનું એક પુસ્તક છે એમાંથી પ્રથમ નિબંધ હતું ગામ. હવે આ નિબંધ વાંચ્યા પછી તમને પણ તમારું ગામ યાદ આવ્યું હશે. જો તમે કામના અર્થે ગામ છોડીને શહેર ગયા હોય કે નજીકના કોઈ સિટીમાં હોય, તમને તમારું ગામ અવશ્ય યાદ આવે. અને જ્યારે બાળપણમાં જીવેલું કોઈ ગામ હોય ને વર્ષો પછી જ્યારે હમણાં તમે જાઓ 20 વર્ષે 30 વર્ષે, અને ગામની જે રોનક બાળપણમાં હતી એ હવે ના જોવા મળે, તો ઘણા બધા ચેન્જીસ આવી ગયા હોય, બદલાવ આવી ગયા હોય, ત્યારે તમને બાળપણનું એ ગામ યાદ આવે. અને એ યાદ કરતાં કરતાં તમને વ્યક્તિઓ યાદ આવે, કાકા દાદા બાજુવાળા માસી કે પડોશીઓ, કેટલા લોકો યાદ આવે, બાળપણના મિત્રો યાદ આવે, એ લોકો હમણાં ક્યાં હશે એ વાતો યાદ આવે. એટલે ગામનું નામ પડતાં જ તમને તમારું બાળપણ જો યાદ આવી જાય ને, માતાનું ઘર, પિતાનું ઘર, નાના નાનીનું, દાદા દાદીનું ઘર જો સાંભળી આવે, તો ખરેખર આ જે આજની વાત છે એ મારી સફળ કહેવાય. તમને આજનો એપિસોડ કેવો લાગ્યો મને જરૂરથી કહેશો, અને તમારા રિવ્યૂઝ અમને 9592966 પર અવશ્ય વોટ્સઅપ કરશો, અથવા અમને રેડિયો પર મેલ કરી શકો છો, radiopalampur@gmail.com પર. હું આરજે અંજલિ નેક્સ્ટ ટાઈમ બીજો નિબંધ લઈને આવીશ કે બીજી કોઈ વાર્તા લઈને આવીશ, પરંતુ તમે જોડાયેલા રહેજો રેડિયો પાલનપુર સાથે.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: અને આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.

0: હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં. પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.